નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને

તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966688 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે આ ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયથી શરૂ કરીને સાતમા અધ્યાય સુધી ક્રમશઃ એક એક શ્લોકને સમજતા સમજતા સાતમા અધ્યાયના 20

સાતમા શ્લોક સુધી પહોંચ્યા છે. ગીતાને સારી રીતે સમજવા માટે ગીતા વિશે આખું જનરલ સામાન્ય વ્યાખ્યાન સહેલું પડી શકે, પણ એક એક શ્લોકને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો વધારે સ્પષ્ટતા આપણા મનમાં થાય. ગીતાની ભાષા અઘરી નથી, સરળ છે, પણ ભાષાનો જે અર્થ છે એની ઉપરાંત એને સમજીને એની અંદરથી જે આપણે અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ, આ વ્યાખ્યાનમાળામાં જ આપણે એ જોયું છે કે અર્થ શબ્દનો અર્થ ખાલી મિનિંગ થતો નથી. આગલા શ્લોકમાં જ જોયું હતું, ચાર પ્રકારના ભક્ત હોય છે, અર્થો જિજ્ઞાસુર અર્થાર્થી, અર્થ જેનો અર્થ છે તેવા. તો આજે એમાં અર્થ છે એટલે ગીતાકારને વસ્તુતઃ શું અભિપ્રેત છે આ કહેવાથી, આ શબ્દોથી, આ શ્લોકોથી, તે સમજવું, અને તે માટે દરેક વ્યક્તિ પોતપોતાની યોગ્યતા પ્રમાણે એની અંદરથી અર્થ ગ્રહણ કરશે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે એમાંથી અર્થ ગ્રહણ કરશે, પોતપોતાની રીતે એને સમજવાનો પ્રયત્ન કરશે. હકીકતમાં હું પણ એ જ કામ કરું છું. જે વખતે ગીતા વિશે શ્લોકને નજરમાં રાખીને એને સમજવાનો પ્રયત્ન કરું છું ત્યારે એ મારું પોતાનું પણ ચિંતન જ હોય છે, વિચાર શૈલી જ હોય છે. તો સાતમા અધ્યાયની અંદર અહીં આવતા આવતા બે શ્રેણીઓ નક્કી કરી આપી છે કે કેટલાક સત્પુરુષો હોય છે, જે સત્પુરુષો વસ્તુતઃ ઈશ્વરની માયા જે છે એ માયાના આવરણમાં તો છે જ, પણ સાત્વિકતા છે, અને સાત્વિકતા છે એટલા માટે પોતાની વિવિધ પ્રકારની ઈચ્છાઓને, સારી ઈચ્છાઓને, સદિચ્છાઓને પૂરી કરવા માટે સત્કર્મો કરે છે, જુદા જુદા પુણ્યકર્મો કરે છે અને એમાંથી પુણ્યાર્જન પણ કરે છે. ચાર પ્રકારના ભક્તો કયા હતા ને કે જે આર્ત હોય, અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય અને જ્ઞાનવાન હોય. તો એમાં આ આર્ત કે અર્થાર્થી જે છે એને કંઈ ને કંઈ મેળવવાનું છે, એટલા માટે કોઈને કોઈ દેવની આરાધના કરે છે, પૂજા અર્ચના કરે છે, વ્રત નિયમ કરે છે, યજ્ઞ હોમ કરે છે. પણ આ બધું કરતી વખતે એના મનમાં હોય છે કે હે ભગવાન, મને આ વસ્તુ આપ. માતાજીની આરાધના કરતી વખતે કોઈ કહે કે રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી, તો એની અપેક્ષા છે કે હું આ સંસારમાં છું તો મને અમુક પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે અને અમુક પ્રકારના સુખોમાં સુખોને ભોગવવાનો અવસર મળે. એ માટે ઈશ્વરની પ્રાર્થના કરીએ અને ઈશ્વરને કહીએ કે હે ઈશ્વર, તું મને આપ. ત્યાં અપેક્ષા હોય છે, આ અર્થ મારો પૂરો થાય એવી અપેક્ષા હોય છે. ઈશ્વર જ સર્વસ્વ છે અને આવી કશી માગવાની જરૂર નથી, કારણ કે હું ઈશ્વરનો, પરમેશ્વરનો, પરમાત્માનો અંશ છું. મારામાં અને એનામાં કોઈ ભેદ જ નથી. એ તો જ્ઞાનવાન થયા પછી પ્રાપ્ત થાય. ત્યાં સુધી આ દેવોની ભક્તિ ચાલે. 20મા શ્લોકમાં આપણે છેલ્લે જોયું હતું, કામૈસ્તૈસ્તૈરત જ્ઞાનાઃ પ્રપદ્યંતે ન્યદેવતાઃ. જુદી જુદી કામનાઓ, ઈચ્છાઓ, એષણાઓ, એટલે પેલો અર્થાર્થીની વાત જે કરી હતી તે હોય છે. અને ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે એમ કહે છે પણ ખરા કે હે પ્રભુ, મારું દારિદ્ર્ય દૂર કર, મારું દુઃખ દૂર કર, પુત્ર નથી તો મને પુત્ર આપ. અને
એ માટે માર્ગદર્શન કર

ના રાખે કે તમારું આ દુઃખ દૂર કરવા માટે તમે આ મંત્ર નો જાપ કરો, આ વ્રત નિયમ રાખો. તો એવા વ્રત નિયમ, પૂજન, અર્ચન, આરાધના પ્રપદ્યંતે અન્ય દેવતાઃ, જુદા જુદા દેવોને શરણે જાય છે, એની ભક્તિ કરે છે. કારણ કે કામનાઓ જે છે, ઈચ્છાઓ જે છે, એનું આવરણ જ્ઞાનને ઢાંકી દે છે કે આ બધાની જરૂર જ નથી, આ તો જુદું છે, આ તો માયાથી ઉપલબ્ધ છે, આ માયા છે. આ સુખ અથવા દુઃખ બંને ભ્રામક છે. આનંદ જ આનંદ સ્વરૂપ છે અને એ જ આપણે પોતે છીએ. આ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. અને આનથી આગળના જ શ્લોકમાં કહ્યું તેમ બહુ નામ જન્મના અંતે, જન્મ જન્માંતરોના પ્રયત્ન પછી એ પ્રાપ્ત થાય ત્યાં સુધી શું. તો માણસ અન્ય દેવતાઓનો આશરો લે જ્ઞાન મેળવવા માટે, પણ અન્ય દેવતાઓનો આશરો લે અને તમ તમ નિયમ માસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા, તે નિયમો તે વ્રતો એનો આશરો લેવા માંડે. શ્રાવણ મહિનો આખો કરીશ, નવરાત્રિ આખી નિરાહાર રહીશ, કે એ પ્રકારના બીજા જુદા જુદા વ્રતો, નાના મોટા, સંકષ્ટિ કરીએ તો આપણને કષ્ટ ના આવે. એટલે વેપારીઓ બધા સંકષ્ટ ચતુર્થી કરે, આખો દિવસ નહીં જમવાનું, ગણેશજીની પૂજા કરવાની, ચંદ્રના દર્શન કરીને પછી જમવાનું, નિયમ રાખ્યો. તમ તમ નિયમ માસ્થાય, જે વ્રત કર્યું, જે પ્રાપ્તિ માટે જે સૂચવવામાં આવ્યું તે કર્મ કર્યું, તો તેના નિયમોનું પાલન કર્યું, તેના વ્રતનું પાલન કર્યું. કારણ કે એ બધા કેવા છે, છેલ્લું ચરણ કે છે આપણને વીસમા શ્લોકનું કે પ્રકૃત્યા નિયતાઃ સ્વયા, પોત પોતાની જે પ્રકૃતિ, અહીંયા પેલી અષ્ટ પ્રકૃતિ ભૂલી જાઓ, પોત પોતાનો સ્વભાવ, પ્રકૃત્યા સ્વયા નિયતાઃ, એમના ઉપર નિયમન શેનું છે, પોતાની પ્રકૃતિનું, પોતાના સ્વભાવનું નિયમન છે. કોઈનો સ્વભાવ ક્રોધી છે તો એ ક્રોધના નિયમનમાં આવી જાય ત્યારે ક્રોધ સિવાય વાત ના કરી શકે. સહેજ નાનકડી વાત હોય તો એને ગુસ્સો આવી જાય, કારણ કે તે એના વડે નિયમનમાં છે. કોઈ માણસ નશો કરે તો નશાનો ગુલામ થઈ જાય છે, એની પાસે કઈ કર્મો કામો કરાવે છે. કોણ નશો, નકામી વસ્તુ, સાવ ત્યાજ્ય વસ્તુ. એમ પોતાના સ્વભાવના પોતે ગુલામ બની જાય અને પછી આચરણ કરે. સ્વભાવના ગુલામ બનેલા લોકો આપણી વચ્ચે આપણને અનેકો જોવા મળશે. આપણે પોતે પણ હોઈશું કદાચ, કે આપણે આપણા સ્વભાવને અનુકૂળ, સ્વભાવ આપણને, આપણો સ્વભાવ આપણને જેમ કરાવે તેમ આપણે કરતા હોઈએ. બહુ સ્વાદિષ્ટ જમવાની ટેવ હોય અને એકાદ દિવસ સ્વાદિષ્ટ ના થયું હોય તો આપણને ગમા અણગમા શરૂ થઈ જાય. કારણ કે આપણા પોતાના ઉપર આપણા સ્વભાવનું નિયંત્રણ છે, એમાંથી બહાર નીકળવાનું છે. પ્રકૃત્યા સ્વયા નિયતાઃ, સ્વયા પોતાની પ્રકૃત્યા પ્રકૃતિથી નિયતાઃ, એ પોતાની જ પ્રકૃતિના નિયમનમાં હોવાને કારણે તમ તમ નિયમાસ, પોતાના જે જે કામ્ય કર્મો કરવાના છે એના માટે આપણે કામ્ય કર્મો એ શબ્દ વાપરીશું. જે વખતે સારું કર્મ કરવા માટે સંકલ્પ લે ને ત્યારે પણ કેમ કરવું છે, કઈ કામના છે એ બોલવાનું હોય છે. સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્તિ અર્થમ

आयुष प्राप्ति अर्थम, धन प्राप्ति अर्थम, જે કઈ જોઈતું હોય એ સંકલ્પમાં બોલીને પછી કે હું આ કર્મ કરવાનો છું આજથી શરૂ કરીને, તો તે કામ એટલે કામ્ય કર્મ, એની અંદર જુદા જુદા દેવોની આરાધના શરૂ કરી દે છે પોતાની પ્રકૃતિના નિયમનમાં રહીને, અંતરાત્માના નિયમનમાં નહીં, સ્વભાવના નિયમનમાં આવી ગયા, સ્વભાવના નિયમનમાં આવી ગયા એટલે ઇન્દ્રિયોના ગુલામ થઈ ગયા, મનના ગુલામ થઈ ગયા, મન તમારા વશમાં નથી, તમે મનના વશમાં છો એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ. પણ સામાન્ય જીવનમાં આ બનતું હોય છે કે આપણે સુખ પ્રાપ્ત કરવા માટે, દુઃખ દૂર કરવા માટે જુદા જુદા દેવતાઓને આશ્રય લઈને જુદા જુદા કામ્ય કર્મોમાં જોડાઈ જઈએ છીએ. પ્રપદ્યંતે અન્ય દેવતાઃ યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. તો આ જે કર્મો કરે, સારા કર્મો છે, કામ્ય કર્મો છે, યજ્ઞયાગ આદિ કરે છે, વ્રત નિયમ કરે છે, તો એ બધા શું નિષ્ફળ જશે? એ બધા નકામા છે? છોડી દેવાના છે? ખોટા કર્મો તો કર્યા નથી. ધન પ્રાપ્તિ કરવી છે તો એ માટે ચોરી કરવા નથી ગયો, વ્રત નિયમનું પાલન કર્યું છે, તો એનું શું થશે? તો કહે છે કે આ સકામ જે ભક્તિ છે એ કરનારો, જે કામના યુક્ત ભક્ત, એના મનમાં કામનાઓ છે અને એટલા માટે એ કામનાઓને પૂરી કરવા માટે કોઈ સારા કામો એ કરે છે, કોઈ દેવની આરાધના કરે છે. આસુરી વૃત્તિનો દાસ નથી થઈ ગયો, આસુર કર્મો નથી કરતો, સારા કર્મો કરે છે, દેવોની આરાધના કરે છે, તો એનું શું થશે? જે જે યામ યામ જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, શ્રદ્ધાપૂર્વક જે જે દેવોની અર્ચના કરવા માટે, શ્રદ્ધાપૂર્વક એનું પૂજન કરવા માટે ઈચ્છે, કરે. શ્રદ્ધા છે આ દેવનું પૂજન કરવાથી મને આ લાભ, આ ફાયદો થશે, અથવા મારું આ કષ્ટ દૂર થશે, એમ માનીને શ્રદ્ધાપૂર્વક પૂરી, શ્રદ્ધા અમૃતમ અશ્નુતે, પૂરી શ્રદ્ધાપૂર્વક, સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જે જે દેવતાના જે જે સ્વરૂપને એ પૂજવા ઈચ્છે, એનું અર્ચન કરવા ઈચ્છે, અર્ચિતુમ ઇચ્છતિ, તે વ્યક્તિની, તે ભક્તિની, તે શ્રદ્ધાને, તે દેવતા સ્વરૂપે હું પૂરી કરું છું, એની શ્રદ્ધાને એ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. કારણ કે એ ખોટું કામ કરતો નથી, એ નાશને યોગ્ય નથી, એનો વિનાશ ન થાય, એ વ્યક્તિનો, કામનાઓનો તો વિનાશ થાય, આપણે પછી જોઈશું થોડી વાર પછી. પણ એ વ્યક્તિ જે સત્કર્મ કરે છે, સારા કર્મો કરે છે, ભલે કામ્ય કર્મો છે, વિદ્યાર્થીએ પાસ થવું છે, પરીક્ષા માટે મહેનત કરે છે, તો કરે છે, એ પણ એક પ્રકારની ઉપાસના છે, શ્રદ્ધાપૂર્વક કરે છે, તો પરીક્ષા પાસ નહીં થાય, થશે. તો જે જે વ્યક્તિ જે દેવના જે સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજે છે, આપણે સમજી લેવાનું કે અહીંયા જે દેવના જે સ્વરૂપની વાત કરીએ, ત્યારે માત્ર રામ કૃષ્ણ ને આપ દેવ ને દેવીઓ ને એ બધું જ નહીં, પણ બધા જ ધર્મોની સાથે સંકળાયેલી વસ્તુઓ આવી જાય, એ બુદ્ધ હોય કે જૈન હોય કે શીખ હોય, દેવાર્ચન કરે છે તો એ દેવમાં શ્રદ્ધા ચાલુ રહે, એ માટે ઈશ્વર મદદ કરે છે, ઈશ્વર એના માટે
સહ

आय करे से यीशु कहे से तस्य तस्याचलाम श्रद्धाम ताम एव विदधाम्यहम ताम एव श्रद्धाम अचलाम विदधामि। इनी एज अचल श्रद्धा ने हूँ दृढ़ करो। भक्त श्रद्धा पूर्वक पूजा करी से एने एनु फल मळे मळवू जोईए। अने ए माटे हूँ मदद करू एटले परमात्मा परमेश्वर स्वयं एने मदद रूप थाय। પણ એની શ્રેણી જુદી છે, એની શ્રદ્ધા છે, આ દેવમાં શ્રદ્ધા છે, એ દેવમાં શ્રદ્ધા છે એટલે એનું અર્ચન કરે છે, એનું અર્ચન કરે છે તો પરમેશ્વર એમ નહીં કે એનું કેમ અર્ચન કરે છે, એવો પ્રશ્ન નહીં થાય, એને એને મદદરૂપ થશે, એની એ શ્રદ્ધા દ્રઢ રહે એ માટે એની જે કામનાઓ છે એની પૂર્તતા થશે, એની પૂર્તતા થશે। એ જો નહીં થાય તો એનામાં એને અશ્રદ્ધા થઈ જશે, અને અશ્રદ્ધા થઈ જશે તે ઘડીએ આસુરી વૃત્તિઓ એના ઉપર ચડી બેસશે। શ્રદ્ધા અગત્યની છે, શ્રદ્ધાપૂર્વક કામ્ય કર્મોને કરતી વખતે દેવતાઓનું અર્ચન કરે તો એની અંદર હું એને સહાય કરીશ, એની અંદર પરમેશ્વર એને સહાયભૂત થશે। સ્વતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન। સ્વતયા શ્રદ્ધયા યુક્તઃ, તે કામ્ય કર્મ કરનારો ભક્ત, કામ્ય કર્મોમાં લીન વ્યક્તિ, પોતે આર્ત હોય કે અર્થાર્થી હોય તો સીધો પરમેશ્વરની ભક્તિમાં પહોંચી ના શકે, ત્યારે પોતાના જીવનની અંદર પોતાનું જે જીવન છે, અલબત્ત એ ઈશ્વરે આપેલું, એ જીવન પણ સાધારણ રીતે સુખેથી વ્યતીત થાય એ માટે દેવતાઓની આરાધના કરે। સ્વતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમીહતે, એનું આરાધન કરે છે, એનું પૂજન કરે છે જે તે દેવનું દેવીનું, બરોબર ને? હકીકતમાં શિવલિંગ એ માનો કે પથ્થર છે, પણ શ્રદ્ધાથી એ શંકર બને છે, એની શ્રદ્ધાનું પરિણામ એને મળે છે। પથ્થરને દેવ બનાવવાની ક્ષમતા ભક્તમાં છે, ભક્ત જેટલી શ્રદ્ધાપૂર્વક એની સામે જુએ છે એને ત્યાં ઈશ્વરના દર્શન થાય છે। તો શું થાય છે? સ્વતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમ ઈહતે, શ્રદ્ધાથી યુક્ત થઈને જે તે દેવતાનું પૂજન અર્ચન કરે છે અને એની પાસેથી એની માગણીઓ હોય તો માગે છે કે મને આટલું આપો, શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, માગું ઘડી રે ઘડી, તમારા શરણે આવીને હું ઘડી ઘડી માગું છું કે કષ્ટ કાપો, માગું હું ઈચ્છા છે, એ ઈચ્છાની પૂર્તિને માટેની માગણી છે, માગું છું। શંકરનું ભજન હોય કે ગમે તે દેવનું ભજન હોય, વાસ્તવિકતા તો એ છે કે એ દેવની અંદર શ્રદ્ધા રાખીને એ દેવ મારા દુઃખો દૂર કરશે, એ દેવ મને આટલી આટલી વસ્તુઓ આપશે મારા જીવનને સરળ બનાવવા માટે, એવી અપેક્ષાથી કોઈ માણસ આરાધના કરે તો લભતે ચ તતઃ કામાન, તો એ એ એ ભોગો પામે છે, જે શ્રદ્ધાપૂર્વક એણે જે દેવનું પૂજન કર્યું તે દેવ પાસેથી એણે જે માગણીઓ કરી હશે એને મળશે, નહીં મળે એમ નહીં, કારણ કે શ્રદ્ધાપૂર્વક કર્યું છે,
નહી કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આગળ જ કહ્યું હતું.

આગળના અધ્યાયમાં. આને દુર્ગતિ કેવી રીતે મળે? ભલે સંપૂર્ણ જ્ઞાન પૂર્વક નથી કર્યું એટલે એને માગવાની ઈચ્છા અપેક્ષા રહી છે, પણ જો માગ્યું તો મળ્યું. લભતે જ તત કામાન, તે કામાન કામનાઓને

કે એ પણ પરમેશ્વરે જ પ્રેરેલું છે. મય્યેવ વિહિતાન, મયી મારામાં જ રહેલા, મારામાં જ વિહિત, એવા જે કામનાઓ, એવા જે ભાવો છે, એવી જે ઈપ્સાઓ છે, એવી જે ઈષ્ણાઓ છે, જેને જોઈએ છે. અહીંયા વસ્તુતઃ તો અંદર પરમેશ્વરમાં જ નિહિત છે, અને નિહિત છે એટલે વિહિત છે. તો એ જે મારામાં જ વિહિત છે, હકીકતમાં તો એ કામનાઓ એ પામે છે દેવતાઓ દ્વારા. લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન. મયી એવ મારામાં જ, ઈશ્વરમાં જ, પરમેશ્વરમાં જ, પરમાત્મામાં જ, પરમ તત્વમાં જ વિહિત વિધાન પામેલ એવી એ કામનાઓ એ આ દેવોને શ્રદ્ધાપૂર્વક અર્ચન કરીને, કામ્ય કર્મો કરીને, વ્રત નિયમ કરીને લભતે, પ્રાપ્ત કરે છે, એને મળશે. ફરક કેટલો છે જ્ઞાનવાન ને મળશે ને એને મળશે એમાં? તો કે ફરક છે. એને પોતે ઈચ્છ્યું છે કે મને ધન મળે, મને લક્ષ્મી મળે, મારું દુઃખ દૂર થાય, તો એને મળશે. પણ મળશે એ કેવું હશે? અંતવત આ બધું જે પ્રાપ્ત થાય છે એને ક્યારેક ને ક્યારેક અંત છે. સાંખ્ય કારિકાની પહેલી કારિકામાં એમ કહેવામાં આવ્યું છે કે માણસ માત્ર, પ્રાણી માત્ર, કોઈ ને કોઈ પ્રકારના દુઃખોથી પીડાય છે. આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક એવા પ્રકારના દુઃખોથી પીડાય છે, અને પીડાય છે એટલે એમાંથી મુક્ત થવાની અને જિજ્ઞાસા થાય છે કે આ દુઃખમાંથી છૂટાય કેવી રીતે, અને જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસા એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ તરફ ખેંચી જાય છે. તો વૃત્તિકાર પ્રશ્ન ઉભો કરે છે કે ભલા માણસ જે દુઃખ થાય છે એ દુઃખના સહેલા ઉપાયો તો છે ને દુનિયામાં. માનો કે એક માણસને તાવ આવ્યો છે, તો એ વખતે ઈશ્વર તાદાત્મ્યની વાત કરશે કે ડોક્ટરની પાસે જવાની વાત કરશે? ડોક્ટર પાસે જશે, ડોક્ટર દવા આપશે, એટલે દુઃખ દૂર થઈ જશે, વાત પૂરી થઈ ગઈ. તો પછી આ જ્ઞાનની ને, કારણ કે જ્ઞાન તો જન્માંતરોથી પ્રાપ્ત થાય છે, એક જન્મમાં તો પ્રાપ્ત થતું નથી. હમણાં જ કહ્યું, આગળ જ ગીતામાં કહ્યું, બીજા કહ્યું કે જે જન્મ જન્મો પછી પ્રાપ્ત થાય એવું જ્ઞાન પ્રાપ્ત કરીને દુઃખ દૂર કરવા સારા, કે આ સામે જે રસ્તો દેખાય છે એ રસ્તેથી દૂર કરવા સારા? એ કહે છે કે અર્કે ચેત મધુવિંદે કિમર્થમ પર્વતમ રજત. આકડા મધ છે, ગામમાંથી મધ લેવા નીકળ્યા, પર્વત ઉપર મધપુડાઓ છે, પર્વત ઉપર ચડવું મુશ્કેલ છે, રસ્તામાં વિઘ્નો છે, જંગલી પ્રાણીઓ નડશે, પણ ગામમાંથી નીકળતા હોઈએ, ગામના પાદરની અંદર આંકડો હોય ને આંકડા ઉપર મધ બેઠું હોય, તો અર્કે ચેત મધુવિંદે. તો જો આંકડા ઉપર જ મધ હોય તો પર્વત ઉપર શું કરવા જવું? આ સહેલા રસ્તાએ આપણું દુઃખ દૂર થઈ જતું હોય. આ સહેલા રસ્તામાંનો એક રસ્તો બતાવ્યો કે દેવો ઉપાસના, એનાથી દૂર થઈ જતું હોય તો આગળ શા માટે પ્રયત્ન કરવો જોઈએ માણસે? જન્મ જન્માંતરો સુધી પ્રયત્ન કર્યા કરવાનો, ક્યારે પ્રાપ્ત થશે કઈ ખબર નથી, તો એનો જવાબ એ છે કે આ દુઃખ દૂર થાય છે, ચોક્કસ દૂર થાય છે થોડા સમય માટે, પણ એ થોડા સમય માટે, એ અત્યંતિક અને એકાંતિક બે રીતે દૂર થતું નથી. એટલે એક તો સંપૂર્ણ દુઃખ દૂર થયું છે એમ નહીં કહી શકાય, અને એ ફરી નહીં આવે એમ નહીં થઈ શકે, નહીં ન થઈ શકે. આજે મેલેરિયા થયો છે, કાલે ટાઈફોઈડ થશે, મેલેરિયા મટી ગયા પછી ફરી નહીં થાય એની કોઈ ગેરંટી નથી. એક દુઃખ દૂર થયું, ધનની ખોટ છે, એક સરસ મજાનું કર્મ કર્યું.

0: ધનની ખોટ પૂરી થઈ ગઈ એટલે પછી યાદ આવ્યું કે ઘરમાં શેર માટીની ખોટ છે. સંપૂર્ણપણે દૂર થયું કે આ એમ કહે છે કે અંતવંતુ એમે આજે દૂર થાય છે કે પ્રાપ્ત થાય છે કામ્ય કર્મો ને કારણે જે ફળ પ્રાપ્ત થાય છે એ અંતવત્ એનો અંત છે. અંતવત્તુ ફલમ તેષામ ભવત્યલ્પમેધસામ. આ અલ્પમેધસામ આનું આરાધન કરીને મેળવવું છે એવું જે લોકોએ વિચાર્યું એમની બુદ્ધિ હજી પરિપક્વ થઈ નથી. એ અપરિપક્વ બુદ્ધિવાળા માણસો છે. કારણ કે દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપિ. આમાં વાત છે આ છે કે દેવોની ઉપાસના કરનારાઓને દેવ પ્રાપ્ત થાય છે પણ મારી ઉપાસના કરનાર એટલે પરમ તત્વની ઉપાસના કરનારને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. એટલે આ શ્રેણીને સમજવાની છે. દુનિયામાં આપણે કઈ શ્રેણીમાં શું આપણે પ્રાપ્ત કરવું છે? પરમ પદને પ્રાપ્ત કરવું હોય તો દેવોની ઉપાસના અપર્યાપ્ત રહેશે. એનાથી આગળ જવું છે. દુઃખ તો દૂર થશે, જ્ઞાન તો પ્રાપ્ત થશે, જ્ઞાન પ્રાપ્ત થશે એટલે સુખ દુઃખની અંદર સમતા આપમેળે આવવાની છે. કોઈ પ્રાપ્ત કરવાનો વિષય જ શેષ રહેવાનો નથી. એ પ્રકારની વાત આપણે અત્યારે 7મા અધ્યાયના 23મા શ્લોકમાં જોઈ. હવે આપણે 24મા શ્લોકથી આગળ વધવાનું રહેશે. ત્યાં સુધી આપણે આ બે વસ્તુઓને સમજી લીધી છે કે શ્રેષ્ઠ અને સામાન્ય માણસો પણ સંસારની અંદર સુખ તો પ્રાપ્ત કરી શકે છે પણ પરમ આનંદની પ્રાપ્તિ માટે હજુ એને પ્રયત્ન કરવાનો શેષ છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: નમસ્તે શ્રોતા મિત્રો, 19 જૂન 2026 રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ કેરળમાં પુસ્તકાલય આંદોલનના પિતા ગણાતા પીએન પડીકરની પુણ્યતિથિ નિમિત્તે ઉજવાય છે, જેના અનેક ઉદ્દેશ્યો પૈકી એક લોકોમાં પુસ્તકો વાંચવાની ટેવ કેળવવી અને સાક્ષરતાને પ્રોત્સાહન આપવું. આ ઉપરાંત 19 જૂનથી 18 જુલાઈ સુધીના સમયગાળાને વાંચન માસ તરીકે એટલે કે રીડિંગ મંથ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભાઈશ્રી અભિજીતે આ દિવસ નિમિત્તે એક સંદેશો મોકલવાનું કહ્યું એટલે એમને રિક્વેસ્ટ માન આપીને આ દિવસના સંદર્ભમાં વાંચનને લગતી માહિતી તમારી સમક્ષ રજૂ કરું છું. આ અંગેના 3 થી 4 કન્ટેન્ટ મારી પાસે છે. દરેક એટલી બધી સુંદર છે પણ દરેકનો સમન્વય કરીને હું લગભગ 15 મિનિટની મર્યાદામાં પૂરું કરીશ. પીએન પનીકર વિશેની બહુ ડિટેલ માહિતી ભાઈ અભિજીતે વોટ્સએપમાં આપી છે અને એના વિશે વિગતે વાત ન કરતાં આ મૂળ વાત ઉપર આવીએ. નેશનલ રીડિંગ ડે ના સંદર્ભમાં પેરેન્ટિંગ કોલમ હેઠળ રીતા રામમૂર્તિ ગુપ્તા લેખિકા અને રીડિંગ કોચ છે એણે બહુ સુંદર લેખ લખ્યો છે એટલે એની લગભગ કન્ટેન્ટ હું આપું છું અને પછી બાકીની સમય આધારિત તમારી આગળ વાત કરીશ. અને આ મને લાગે છે કે પાયાની કન્ટેન્ટ છે, વાંચકોને અને દરેકને ગમશે. એના હેડિંગ અને સબ હેડિંગ બાળપણથી જ વાંચનની ટેવ પાડીએ તો જીવન ખરેખર બદલાઈ જાય છે. કોઈ પણ ક્ષેત્રે આગળ વધવા માટે વાંચવું પડશે. જે બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધીમાં નિયમિત વાંચક બની જાય છે તેનું મગજ વધુ એકાગ્ર હોય છે, સ્મૃતિઓની વધુ કુશળતાપૂર્વક નોંધી લે છે, આંતરદૃષ્ટિ વિકસાવે છે અને એવી દુનિયામાં ધ્યાન ટકાવી રાખે છે જેને ધ્યાન ભટકાવવા માટે જ બનાવવામાં આવી છે. આ વાક્ય બહુ જ

મોટાભાગના પેરેન્ટ્સ બાળકોમાં વાંચવાની ટેવ વિકસાવવા માગે છે, પરંતુ તેમને એ ખબર નથી કે શરૂઆત કેવી રીતે કરવી. તેઓ સ્ક્રીન સામેની લડાઈ પણ હારી જાય છે. આ બેવડો માર છે. આજે નેશનલ રીડિંગ ડેના અવસરે આવો આનાથી બચવાના ઉપાયો જાણીએ. દરેક પેરેન્ટને ખબર હોવી જોઈએ કે બાળકનો સ્વસ્થ વિકાસ સ્લો ડોપામિન પર નિર્ભર છે. બાળક એક લક્ષ્ય નક્કી કરે છે, તેના માટે સંઘર્ષ કરે છે, તેમાં નિષ્ફળ જાય છે, પરંતુ પ્રયાસ ચાલુ રાખે છે અને અંતે સફળ થાય છે. આનાથી મળતું ન્યુરોકેમિકલ રિવોર્ડ હતાશા સહન કરવાની ક્ષમતા અને કામ કરવાની પ્રેરણા આપે છે. ટચ સ્ક્રીન ડિવાઇસ આનાથી બિલકુલ વિપરીત કામ કરે છે. દર 8 સેકન્ડમાં ફાસ્ટ ડોપામિનનું ચક્ર. આવા સંજોગોમાં સ્ક્રીન પર ઉછળેલા બાળકો લાંબા સમય સુધી પ્રયાસ ચાલુ રાખવા માટે જરૂરી મગજની સંરચનાઓ વિકસાવી શકતા નથી. આનું નુકસાન 2 થી 9 વર્ષની ઉંમરના મહત્વપૂર્ણ તબક્કામાં પ્રી ફ્રન્ટલ ડેવલપમેન્ટમાં માપી શકાય તેવા ઘટાડા તરીકે દેખાય છે. રમતગમત, વાતચીતની ક્ષમતાઓ અને બાળકમાં રીડિંગની ટેવ વિકસાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા આને બદલવાની તક જન્મથી જ શરૂ થઈ જાય છે. આ કન્ટેન્ટનું મહત્વ ખૂબ જ છે. જન્મથી 3 વર્ષ સુધીના ઉંમર માટે આ પહેલી વાર જ્યારે તમે કોઈ બાળકને મોટેથી વાંચીને કંઈક સંભળાવો છો ત્યારે તમારા અવાજની લય અને તેનો ઉતાર ચઢાવ બાળકની ન્યુરલ મૂવમેન્ટ્સ સાથે તાલમેલ બેસાડવા લાગે છે. તેને એન્ટ્રેનમેન્ટ કહે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે શિશુ સાથે ધીમી અને લયબદ્ધ શૈલીમાં કરવામાં આવતી વાતચીત 7 મહિનાના બાળકોમાં સ્પીચિંગ કોર્ટિકલ ટ્રેકિંગને નોંધપાત્ર રીતે વધારે છે. તેનું મગજ તમારા અવાજ સાથે તાલમેલ સાધી રહ્યું હોય અને તેમાંથી જ ભાષાનું બંધારણ શીખે છે. સાયન્ટિફિક કન્ટેન્ટ આ છે. આવા સંજોગોમાં બાળકના જન્મ પછીના પહેલા થોડા અઠવાડિયાથી જ રોજ વાંચો. એવા પુસ્તકો પસંદ કરો જેમાં સ્પષ્ટ લય અને પુનરાવર્તન હોય. બાળ કવિતાઓ, પુનરાવર્તન થતા ભાગોવાળી સરળ વાર્તાઓ. કેવી રીતે વાંચવું એમ પણ કહે છે. ગતિ ધીમી રાખો, હાવભાવને ઉપસાવો. યાદ રાખો કે શબ્દો કરતાં એ વધુ મહત્વનું છે કે તમે તેને કેવી રીતે વાંચો છો. વાંચન પણ એક કળા છે. અત્યારે તમે બાળકને જ્ઞાન ભંડોળ નથી શીખવી રહ્યા, તેના મગજને ધ્વનિના પેટર્નને સમજવાની ક્ષમતા માટે તૈયાર કરી રહ્યા છો. આનાથી જ વાંચવાની ક્ષમતા વિકસે છે. 3 થી 6 વર્ષ સુધીના ઉંમર માટે જેમ જેમ હવે 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો માટે જેમ જેમ બાળકો સ્કૂલે જવાની ઉંમરની નજીક પહોંચે છે તેમ સૂતા પહેલાં કંઈક વાંચીને સંભળાવવું એ માતા પિતા દ્વારા કરી શકાતા સૌથી પ્રભાવશાળી કાર્યોમાંનું એક બની જાય છે. જ્યારે શરીર ઊંઘ તરફ વળે છે ત્યારે મગજ થીટા તરંગોની અવસ્થામાં પ્રવેશ કરે છે. આ કલ્પના ભાવનાત્મક સ્મૃતિ અને સર્જનાત્મક જોડાણ સાથે જોડાયેલ હોય છે. ઊંઘની આરે આત્મસાત કરાયેલી વાર્તાઓ સ્મૃતિમાં નોંધાઈ જવાની સંભાવના વધુ હોય છે. સૂતા પહેલાં કહેવામાં આવતી વાર્તા માત્ર ભાવનાત્મક જોડાણ નથી, તે એક વ્યૂહરચના છે. પેરેન્ટ્સ સૂતા પહેલા વાંચન તે ફરજિયાત કેળવે. હુંફ સાથે શાંતિથી વાંચો. એવી વાર્તાઓ પસંદ કરો જેમાં ભાવનાત્મક જટિલતા હોય. એવા પાત્રો જે મૂંઝવણોનો સામનો કરે છે, ડર અનુભવે છે, આશ્ચર્યનો અનુભવ કરે છે. બાળકને પ્રશ્નો પૂછવા દો અને વાર્તામાં અટકવા દો. આ જ એ સમય હોય છે જ્યારે મગજ સૌથી વધુ ગ્રહણશીલ હોય છે. 6 થી 10 વર્ષની ઉંમર માટે જ્યારે કોઈ બાળક પાના પર લખેલા શબ્દોને સક્રિય રીતે સમજીને વાંચે છે ત્યારે તેના મગજમાં બીટા તરંગોનું પ્રભુત્વ હોય છે. આ એકાગ્ર વિચાર, નિર્ણય લેવા સક્રિયતાપૂર્વક શીખવા સાથે જોડાયેલો હોય છે. 2024ના એક EEG અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારા વાચકોમાં બીટા પ્રણાલી વધુ સારી રીતે વાયર્ડ હોય છે. 6 થી 8 વર્ષના બાળકોમાં સ્ક્રીન પર વાંચવાની સરખામણીમાં છપાયેલા પુસ્તકો વાંચવા બીટા અને ગામા શક્તિને વધુ સક્રિય કરે છે. જે બાળક પુખ્ત વયનું થવા સુધીમાં નિયમિત વાચક બની જાય છે તેનું મગજ વધુ એકાગ્ર થાય છે, સ્મૃતિઓને વધુ કુશળતાપૂર્વક નોંધી શકે છે, વધુ સરળતાથી આંતરદ્રષ્ટિ ઉત્પન્ન કરે છે અને એવી દુનિયામાં ધ્યાન ટકાવી રાખે છે જેને ધ્યાન ભટકાવવા માટે બનાવવામાં આવી છે. આ વાક્ય આગળ કહી દીધું છે પણ ફરી રિપીટ કરું છું, આ કોઈ નાનો ફાયદો નથી, એક મોટો ફાયદો છે. તો આ વાત કરી ગુજરાત સમાજતાની સતત પૂર્તિમાં ચિંતન બુચ લખે છે સેલિબ્રેશન.

એના લેખનો પાછલો ભાગ, એમાં એમણે આ પુસ્તકના સંદર્ભમાં, પુસ્તક દિવસના સંદર્ભમાં પણ આને અનુરૂપ છે એક કાવ્ય આપ્યું છે, જેમાં પુસ્તકોનો વ્યથા છે એ પણ જાણવું જરૂરી છે. પુસ્તકો સપનામાં આવે અને પૂછે તે અમને ઓળખ્યા કે, વાત કરતા કરતા પુસ્તકો ઓગળે અને અથાગ પાણી થઈને છલકાતા પૂછે, તું ક્યારેક અમારામાં નાયો છે કે, તર્યો છે કે? પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય અને પૂછે, અમારા ફળો ક્યારે ખાધા છે કે, છાયામાં ક્યારે પોરો ખાધો છે કે? પુસ્તકો પર ફરફરતો પવન થઈ જાય અને પૂછે, શ્વાસ સાથે ક્યારે અમને હૈયામાં ભર્યા છે કે? પુસ્તકો આવું કશું પૂછતા રહે, એક પછી એક દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો, બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો, ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે અને કહે, એટલે સરવાળે તો અમારી જિંદગી ઘોઘટ જ ને, પુસ્તકો મૂંગા મંતર થઈ જાય, જુરે જાત જાતને ઉધઈને હવાલે કરે એ, આખરે આત્મહત્યા કરે, ઘરમાં ને ઘરમાં જ બંધ કબાટના કારાગૃહમાં. આ શંકર વૈદ મરાઠી મૂળ છે અને એનો અનુવાદ અરુણા જાડેજાએ કર્યો છે. તો આ ચિંતનભાઈના લેખનો પાછલો ભાગ. હવે આપણે તો સામાન્ય માણસો છીએ, વાંચવામાં એમણે જે એમના લેખમાં જે ઉદાહરણો આપ્યા છે એ તમને એક કે બે કહીશ, બધા ઉદાહરણો સરસ છે, તો એ લોકો જો વાંચી શકતા તો આપણે તો ખાલી બહાના કાઢીએ છીએ કે સમય નથી. જુઓ, તેમની આવક $850 બિલિયન એટલે કે 70 લાખ કરોડથી વધુ છે. મતલબ કે તેઓ પ્રતિક્ષણે તેઓ સરેરાશ ₹2 લાખ કમાઈ લે છે. ઊંઘનો સમય માત્ર 2 થી 3 કલાક, એક શ્વાસ લે ત્યારે પણ કરોડો રૂપિયા કમાઈ લે છે, તેવા ધન કુબેરનું નામ છે એલન મસ્ક. આજકાલ ચર્ચામાં પણ છે. આટલા વ્યસ્ત શેડ્યુલ છતાં પણ તેમને બાળપણનો એક શોખ જાળવી રાખ્યો છે અને તે છે પુસ્તક વાંચનનો. બાળપણમાં તેઓ દિવસના 10-10 કલાક પુસ્તક વાંચતા હતા, તો હવે તેઓ સપ્તાહમાં કોઈ સરેરાશ 5 કલાક ફાળવી દે છે. એટલું જ નહીં, કોઈ પુસ્તક વાંચ્યા બાદ પસંદ આવે તો તેના અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરે છે. તાજેતરમાં તેમણે આવા 5 પુસ્તકો સૂચવ્યા હતા. એમાંનું એક હું નામ દઉં છું, જેમાં એક હતું પીટર થિયલનું 0 to 1. આ પુસ્તકમાં એક મસ્ત ક્વોટ છે કે તમે જેમાં શ્રેષ્ઠ હો તેના પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરો, પરંતુ પહેલાં તેના પર ઘન વિચાર કરજો કે ભવિષ્યમાં તેનાથી કોઈ ફાયદો થવાનો છે. આ એક બહુ મોટું માથું જો આટલું વાંચતો હોય તો. 23 લાખ કરોડની નેટવર્ક સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજું સ્થાન ધરાવતા અને ગૂગલના કો ફાઉન્ડર એવા લેરી પેજ દ્વારા 8 પુસ્તકો સૂચવવામાં આવ્યા છે. મસ્ક કહે છે કે વર્ષ દરમિયાન કમસે કમ 100 પુસ્તક વાંચવાનું લક્ષ્યાંક રાખો અને તે પણ અલગ અલગ વિષયના. આજે હું 20 કલાક કામ કર્યા બાદ પણ પુસ્તક વાંચન માટે ચોક્કસ સમય ફાળવું છું. દરેક ઉદાહરણો આવા બધા બહુ દિગ્ગજોના છે, પણ આ 2 પૂરતા છે. તો એના લીધે એમણે બાકીની વાતો નથી કરતો, લેખના અંતમાં બહુ સરસ વાત કહી છે. ટૂંકમાં કહીએ તો મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ, પણ હવે સમય ફાળવી શકતો નથી. તેવું બહાનું કાઢીને પોતાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે એક ક્ષણ માટે આ માનતાનો પણ વિચાર કરી લેજો, જેઓ વ્યસ્ત સમય વચ્ચે પણ પુસ્તક વાંચન ભૂલ્યા નથી. આ પણ ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં આવેલી છે. સાઈન ઇન હર્ષ મેસવાણી હે, એનો આખો લેખ નહીં પણ આ એક ચિંતાનો વિષય છે. પણ અહીંયા તમને કહેવું પડે, સાહિત્યમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું મૌલિક સાહિત્ય સર્જનનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે? કોમનવેલ્થ પ્રાઇઝ મેળવનારા લેખકો સામે મૌલિક લખાણને બદલે એઆઈથી લખ્યાનો આરોપ લાગ્યો, એટલે સાહિત્યમાં પણ એઆઈ સપોર્ટેડ રાઇટિંગ મુદ્દે ચર્ચા જામી છે. અને આપણે ઓનલાઈન વાંચીએ છીએ એમાંથી કેટલું કન્ટેન્ટ એઆઈ લખે છે આ પણ જાણવાની જરૂર છે. તો આપણે શું વાંચીએ છીએ જુઓ, ખાલી થોડાક ઉદાહરણ આપું છું. શરૂઆતમાં યુઝર્સ એઆઈ ટૂલ્સ કામ કેવી રીતે કરે છે અને એ જાણવાને હેતુથી એનો ઉપયોગ કરતા હતા. એઆઈ પળમાં કન્ટેન્ટ જનરેટ કરે છે એ સમજ્યા પછી હવે તેનો કમર્શિયલ ઉપયોગ વધ્યો છે. 2024 સુધી માનવ સર્જિત લખાણ 61% હતું અને એઆઈ જનરેટેડ લગભગ 39%. 2025ના અંતે માનવ સર્જિત લખાણને પાછળ રાખીને એઆઈ લખાણ મેદાન મારી ચૂક્યું હતું. સ્ટેનફોર્ડ રિસર્ચ કહે છે કે સોશિયલ મીડિયામાં ટોટલ લખાણ છે એમાંથી 51.72% એઆઈ જનરેટેડ છે. 2026 પૂરું થતાં એઆઈ કન્ટેન્ટનો હિસ્સો 74% પહોંચી જાય એવો અંદાજ છે.

0: গুগল যে ওয়েব পেজের টপ ব্রেকিং অমুক হয়েছে, এবার 86.5 টাকা বেশ পেজমা এআই কন্টেন্ট প্রমাণ কি আর 69 টাকা নে পার পৌঁছে গেছে। সোশ্যাল মিডিয়ামাં પણ ক্যাপশন અને এআই জেনারেটেড ફોટાની ભરમાર ચિંતાજનક રીતે ઓરિજિનલ કન્ટેન્ટને હપાવે હપાવે છે। એટલે આપણે આમાં જે સોશિયલ મીડિયામાં જે વાંચીએ છીએ એ એઆઈ કન્ટેન્ટ છે, ઓરિજિનલ નથી। આ પણ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે। અને છેલ્લે એક વાત કરી દઉં, દરેક પ્રકારના મુદ્દા મેં આવરવાનો પ્રયાસ કરી। આ શબ્દ તમે જાણ્યો છે કે નહીં મારા માટે પણ નવો છે, આખો લેખ સરસ છે। પણ થોડીક વાત, કોલ્ડ રીડિંગ, માણસને વાંચવાની ટેકનિક, આ બહુ મહત્વનું છે। માણસને વાંચવાની, પુસ્તકો તો વાંચીએ પણ માણસને વાંચવાની ટેકનિક, બિઝનેસમાં કોલ્ડ રીડિંગની આવડતથી ધંધાધારી સંબંધ ઝટ બંધાય છે। ગ્રાહક વંચાય તો એની જરૂરિયાત મુજબનો માલ આસાનીથી વેચાય। તો બહુ સમય ઓછો છે, ઉદાહરણ એક જલ્દીથી આપી દઉં। દાખલા તરીકે ભવિષ્યવાણી કરનારા દરેક વૈદિક જ્યોતિષી માટે રાશિ ગ્રહ નક્ષત્રનું જ્ઞાનની પરિપ્રેક્ષ્યમાં જન્મકુંડળી વાંચતા આવડવું જરૂરી છે। ભવિષ્ય જાણવા ઈચ્છુક માણસને વાંચવાની કળા, ભવિષ્ય જાણવા ઈચ્છુક માણસને વાંચવાની કળા કોલ્ડ રીડિંગ કહેવાય। સાયકોલોજીકલ કમ્યુનિકેશન ટેકનિક છે આ કોલ્ડ રીડિંગ, એટલે જેનો ઉપયોગ કરીને જ્યોતિષશાસ્ત્રીઓ કે મનોવાદીઓ તેઓની સામે બેઠેલા માણસના મનમાં ઠસાવી શકે છે કે તારી ભૂત વર્તમાન અને ભવિષ્યની સગળી વાત હું જાણું છું। એટલે એ રીતે જુદી જુદી વાત કરી અને માણસને ઠસાવી અને વિશ્વાસ મળે છે, આને કોલ્ડ રીડિંગ કહેવાય। અને આ ટેકનિક જે જાણે એ એનો બેડો પાર થઈ જાય છે। આ કોલ્ડ રીડિંગની પણ વાત કરી દીધી, તમને આ ટોપિક વિવિધ પાસા તમે આપશે। જય વાંચન દિવસ, જય વિજ્ઞાન।
1: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें। मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो, अने सांभरता रहो। रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનો તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે પણ તમે

મજા આવી કે નહીં. હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે

ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મિત્રો, જ્યારે આપણે બીમાર પડીએ છીએ, આવે છે કે શરીરમાં દુખાવો થાય છે, ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ લઈએ છીએ. પરંતુ જ્યારે મન થાકી જાય, સતત ચિંતા રહે, ઉદાસી અનુભવાય કે જીવનમાં રસ ઓછો થઈ જાય, ત્યારે આપણે ઘણી વખત તેને અવગણીએ છીએ. હેલો આય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હકીકતમાં માનસિક સ્વાસ્થ્ય એટલે માત્ર માનસિક બીમારી ન એટલું જ નથી. માનસિક સ્વાસ્થ્યનો અર્થ છે આપણા વિચારો, લાગણીઓ અને વર્તનનું સંતુલન. જ્યારે આપણું મન સ્વસ્થ હોય છે, ત્યારે આપણે જીવનના પડકારોનો સારી રીતે સામનો કરી શકીએ છીએ, યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ અને સંબંધોને પણ સારી રીતે નિભાવી શકીએ છીએ. આજના ઝડપી જીવનમાં કામનું દબાણ, અભ્યાસની ચિંતા, આર્થિક જવાબદારીઓ અને સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે ઘણા લોકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે હજુ પણ ઘણા લોકો માને છે કે માનસિક સમસ્યાઓ વિશે વાત કરવી એટલે કમજોરી. મિત્રો, યાદ રાખજો, મદદ માંગવી એ કમજોરી નહીં પરંતુ હિંમતનું પ્રતીક છે. જો તમને સતત ઉદાસી રહેતી હોય, ઊંઘમાં તકલીફ પડતી હોય, કોઈ કામમાં મન ન લાગતું હોય અથવા ખૂબ વધારે ચિંતા રહેતી હોય, તો તમારા નજીકના વ્યક્તિ સાથે વાત કરો. જરૂર પડે તો કાઉન્સિલર અથવા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ લો. સાથે સાથે કેટલીક સરળ બાબતો પણ તમારા માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકે છે, જેમ કે નિયમિત કસરત, પૂરતી ઊંઘ, પરિવાર સાથે સમય પસાર કરવો, મનપસંદ પ્રવૃત્તિઓ કરવી અને દરરોજ થોડો સમય પોતાના માટે કાઢવો. અંતમાં એટલું જ કહીશ કે જેમ શરીરની સંભાળ જરૂરી છે, તેમ મનની પણ સંભાળ પણ એટલી જ જરૂરી છે. કારણ કે સ્વસ્થ મન જ સુખી અને સફળ જીવનનો આધાર છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, થોડો તણાવ જીવનનો સામાન્ય ભાગ છે. પરીક્ષા હોય, ઇન્ટરવ્યૂ હોય, કોઈ કોઈ મહત્વપૂર્ણ જવાબદારી હોય, ત્યારે થોડો તણાવ આપણને વધુ સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે. પરંતુ જ્યારે તણાવ લાંબા સમય સુધી રહે અને આપણા જીવન પર અસર કરવા લાગે, ત્યારે તે સમસ્યા બની જાય છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજના સમયમાં કામનું દબાણ, આર્થિક ચિંતાઓ, સંબંધોમાં તણાવ, અભ્યાસનો બોજ અને સોશિયલ મીડિયાની સરખામણીઓ તણાવના મુખ્ય કારણો બની ગયા છે. તણાવ માત્ર મન પર જ નહીં, શરીર પર પણ અસર કરે છે. વારંવાર માથાનો દુખાવો થવો, ઊંઘ ન આવવી, થાક લાગવો, ચીડિયાપણું વધવું, માં ફેરફાર થવો, આ બધા તણાવના સંકેતો હોઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે તણાવને કેવી રીતે નિયંત્રિત કરવો. સૌથી પહેલા તમારા દિવસમાંથી થોડો સમય તમારા માટે કાઢો. રોજ 20-30 મિનિટ ચાલવું, યોગ કરવો અથવા કસરત કરવી તણાવ ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે. બીજું, તમારા મનની વાત કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરો. ઘણી વખત વાત કરવાથી મનનો ભાર હળવો થઈ જાય છે. ત્રીજું, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો. સતત બીજા લોકોના જીવન સાથે પોતાની સરખામણી કરવાથી તણાવ વધી શકે છે. ચોથું, પૂરતી ઊંઘ લો. સારી ઊંઘ મનને શાંત અને તાજું રાખે છે. અને સૌથી મહત્વની વાત, દરેક સમસ્યાનું સમાધાન તરત જ મળી જાય એવું જરૂરી નથી. ધીરજ રાખો, સમય એક જ સમસ્યાનો સામનો કરવો. મિત્રો, જીવનમાં પડકારો આવશે, પરંતુ તણાવને તમારા પર હાવી થવા ન દો. મનને શાંત રાખો. સકારાત્મક વિચારો અને જરૂર પડે ત્યારે મદદ લેતા અંચકાશો નહીં. યાદ રાખો, તણાવને સંભાળવો એ પણ એક કળા છે અને આ કળા દરેક વ્યક્તિ શીખી શકે છે. મળીએ એક નાનકડા વિરામ.

ઘણી વખત લોકો ડિપ્રેશનને માત્ર ઉદાસી સમજી લે છે, પરંતુ હકીકતમાં ડિપ્રેશન એક ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. હેલો, હા નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક દુઃખી થાય છે, પરંતુ જ્યારે ઉદાસી, નિરાશા અથવા ખાલીપાની લાગણી સતત અઠવાડિયા કે મહિનાઓ સુધી રહે અને જીવનની સામાન્ય પ્રવૃત્તિમાં અવરોધ ઊભો કરે, ત્યારે તે ડિપ્રેશન હોઈ શકે છે. ડિપ્રેશનના કેટલાક સામાન્ય લક્ષણો છે: સતત ઉદાસી કે નિરાશા અનુભવવી, મનપસંદ કામોમાં રસ ઓછો થઈ જવો, ઊંઘ વધારે આવવી અથવા ઊંઘ ન આવવી, થાક અને નબળાઈ અનુભવવી, આત્મવિશ્વાસમાં ઘટાડો થવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી. કેટલાક લોકો ડિપ્રેશનમાં હોવા છતાં બહારથી સામાન્ય દેખાય છે, તેથી કોઈ વ્યક્તિના દુઃખને માત્ર તેના ચહેરા પરથી ન માપવું જોઈએ. દુર્ભાગ્ય, આપણા સમાજમાં હજુ પણ માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. ઘણા લોકો માને છે કે ડિપ્રેશન માત્ર મનનો વહેમ છે અથવા કમજોરીનું લક્ષણ છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે. ડિપ્રેશન કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે અને તેની યોગ્ય સારવાર શક્ય છે. જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જોવા મળે તો તેને સમજવાની અને ટેકો આપવાની જરૂર છે, ટીકા કરવાની નહીં. મિત્રો, જો તમે તમારા કોઈ સ્વજન લાંબા સમયથી ઉદાસી, નિરાશા અથવા જીવન પ્રત્યે રસ ગુમાવવાની લાગણી અનુભવી રહ્યા હો તો નિષ્ણાતની સલાહ જરૂર લો. સમયસર મળેલી મદદ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. યાદ રાખો, ડિપ્રેશન કોઈ કમજોરી નથી, તે એક સ્થિતિ છે અને દરેક સ્થિતિની જેમ તેની સારવાર પણ શક્ય છે. તમારી લાગણીઓને દબાવી રાખશો નહીં, વાત કરો, સહારો લો અને જરૂર પડે ત્યારે

0: ఏక నాన్నక్కడ విరామాలు.
1: Thank you.

તો જીવનમાં થોડી ચિંતા થવી સ્વાભાવિક છે. પરીક્ષા, નોકરી, વ્યવસાય કે પરિવારની જવાબદારીઓ વખતે ચિંતા થવી સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે ચિંતા ખૂબ વધારે થઈ જાય અને રોજિંદા જીવનને અસર કરવા લાગે ત્યારે તે એન્ઝાયટી ડિસઓર્ડરનું રૂપ લઈ જાય છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ઘણા લોકો સતત કંઈક ખરાબ થઈ જશે એવી ચિંતા કરતા રહે છે, મનમાં વારંવાર નકારાત્મક વિચારો આવતા રહે છે. આવી સ્થિતિમાં શરીર પણ પ્રતિક્રિયા આપે છે. એન્ઝાયટીના કેટલાક સામાન્ય લક્ષણો છે: હૃદયના ધબકારા વધી જવા, હાથ પગમાં કંપારી થવી, વધારે પરસેવો આવવો, બેચેની અનુભવવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, ઊંઘમાં તકલીફ પડવી. હવે વાત કરીએ પેનિક અટેકની. પેનિક અટેક એટલે અચાનક આવતો અત્યંત ભય અથવા ગભરાટનો હુમલો. ઘણી વખત વ્યક્તિને એવું લાગે છે કે તેને હાર્ટ અટેક આવ્યો છે અથવા તે બેભાન થઈ જશે. શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં ભાર લાગવો અને ખૂબ ડર લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. મિત્રો, પેનિક અટેક ભલે ભયાનક લાગે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે જીવલેણ નથી. જો આવું થાય તો સૌથી પહેલાં શાંત રહેવાનો પ્રયાસ કરો. ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, 4 સેકન્ડમાં શ્વાસ લો, 4 સેકન્ડ રોકો અને ધીમે ધીમે બહાર છોડો. આ ટેકનિક મન અને શરીરને શાંત કરવામાં મદદ કરે છે. સાથે સાથે નિયમિત યોગ, ધ્યાન, કસરત અને પૂરતી ઊંઘ એન્ઝાયટી ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે. જો ચિંતા અથવા પેનિક અટેક વારંવાર થાય અને જીવનને અસર કરવા લાગે તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો, તે ખૂબ જરૂરી છે. યાદ રાખો મિત્રો, ચિંતા સમસ્યા નથી પરંતુ તેને અવગણવી સમસ્યા બની શકે છે. તમારા મનની સંભાળ રાખો, તમારી લાગણીઓને સમજો અને જરૂર પડે ત્યારે તમે મદદ લેતા અચકાશો નહીં. નાનકડા વિરામ બાદ

આજે સવારે ઉઠતા લઈને રાત્રે સૂતા સુધીમાં આપણે કેટલી વાર મોબાઈલ હાથમાં લઈએ છીએ? કદાચ તેનો જવાબ આપણને પણ ખબર નથી. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સોશિયલ મીડિયા આપણને દુનિયા સાથે જોડે છે. નવા લોકો, નવી માહિતી અને નવા વિચારો સુધી પહોંચાડે છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ આપણા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ કરી શકે છે. ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર લોકોના જીવનની માત્ર સુંદર ક્ષણો જ જોઈએ છીએ. કોઈ પ્રવાસ પર હોય છે, કોઈ નવી કાર ખરીદે છે, કોઈ સફળતા ઉજવે છે. આ બધું જોઈને આપણને લાગે છે કે બીજાનું જીવન આપણા કરતાં વધુ સારું છે. અહીંથી શરૂ થાય છે એક સમસ્યા, તુલના, એટલે કે કમ્પેરિઝન.

જ્યારે આપણે સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કરીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ ઘટી શકે છે, ચિંતા વધી શકે છે અને ક્યારેક ઉદાસી પણ અનુભવાઈ શકે છે. આ સાથે એક શબ્દ ખૂબ ચર્ચામાં છે, ફોમો, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે કે બધા લોકો કંઈક મજા કરી રહ્યા છે અને હું પાછળ રહી ગયો છું એવી લાગણી. મિત્રો, યાદ રાખો કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ સંપૂર્ણ સત્ય નથી. લોકો પોતાના જીવનની શ્રેષ્ઠ પળો બતાવે છે, આખું જીવન નહીં. તો શું કરવું? સૌથી પહેલાં સોશિયલ મીડિયા માટે સમય મર્યાદા નક્કી કરો. બીજું, દિવસમાં થોડો સમય મોબાઈલથી દૂર રહો, પરિવાર સાથે વાત કરો, પુસ્તકો વાંચો, ચાલવા જાઓ અથવા મનપસંદ પ્રવૃત્તિ કરો. સોશિયલ મીડિયા પર મળતી માહિતીની સત્યતા તપાસો અને નકારાત્મક સામગ્રીથી દૂર રહો. અને સૌથી મહત્વની વાત, તમારી વાસ્તવિક જિંદગી, તમારા સંબંધો અને તમારી ખુશી કોઈ પણ લાઈફ કે ફોલોઅર કરતાં વધારે કિંમતી છે. મિત્રો, ટેકનોલોજીનો ઉપયોગ કરો, પરંતુ ટેકનોલોજીને તમારા જીવન પર હાવી ન થવા દો. સોશિયલ મીડિયા એક સાધન છે, જીવન નહીં. એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, બાળકો માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ વિકસતા હોય છે. બાળપણ અને કિશોરાવસ્થા જીવનનો એવો સમય છે જ્યારે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વ્યક્તિત્વનો પાયો તૈયાર થાય છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજના સમયમાં બાળકો અને કિશોરો અનેક પ્રકારના દબાણોનો સામનો કરી રહ્યા છે. અભ્યાસમાં સારું પરિણામ લાવવાનું દબાણ, સ્પર્ધા, સોશિયલ મીડિયા, મિત્રતા અને ભવિષ્યની ચિંતા, આ બધું તેમના મન પર અસર કરી શકે છે. ઘણી વખત આપણે બાળકોને કહીએ છીએ, તારે તો ફક્ત ભણવાનું છે, તને શું ચિંતા. પરંતુ હકીકતમાં બાળકો અને કિશોરોની પોતાની સમસ્યાઓ અને લાગણીઓ હોય છે. જો બાળક અચાનક શાંત થઈ જાય, એકલો રહેવા લાગે, ભણવામાં રસ ઓછો થઈ જાય, ગુસ્સો વધારે કરે અથવા આત્મવિશ્વાસ ગુમાવવા લાગે, તો તે માનસિક તણાવના સંકેત હોઈ શકે છે. અહીં માતા પિતા અને શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની બને છે. બાળકોને માત્ર ગુણ માટે નહીં પરંતુ તેમના પ્રયત્નો માટે પણ પ્રોત્સાહન આપો. તેમની વાત ધ્યાનથી સાંભળો. ઘણી વખત બાળકોને સલાહ કરતાં વધુ એક સારા શ્રોતાની જરૂર હોય છે. તેમની તુલના બીજા બાળકો સાથે ન કરો. દરેક બાળકની પોતાની વિશેષતા અને ક્ષમતા હોય છે. બાળકોને રમવા, સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા અને પરિવાર સાથે સમય વિતાવવા માટે પણ પૂરતી તક આપવી જોઈએ. મિત્રો, એક બાળકનું આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય તેના ભવિષ્યને ઘડે છે. યાદ રાખો, સ્વસ્થ બાળક માત્ર સારા ગુણોથી નહીં પરંતુ ખુશ મન અને મજબૂત આત્મવિશ્વાસથી બને છે. ચાલો આપણે બાળકોને માત્ર સફળ નહીં પરંતુ માનસિક રીતે મજબૂત અને ખુશ બનાવવાનો પ્રયત્ન કરીએ. મળીએ એક નાનકડા

મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા, જીત અને હાર, બધું આવતું રહે છે. આપણે દરેક પરિસ્થિતિને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ તેમના પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જરૂર નિયંત્રિત કરી શકીએ છીએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સકારાત્મક વિચારસરણીનો અર્થ એ નથી કે જીવનમાં સમસ્યાઓ નથી અથવા દુઃખને અવગણવું જોઈએ. તેનો અર્થ એ છે કે મુશ્કેલી પરિસ્થિતિમાં પણ આશા અને ઉકેલ શોધવાની શક્તિ એક જ ઘટના બે વ્યક્તિઓ માટે અલગ અર્થ ધરાવી શકે છે. એક વ્યક્તિ મુશ્કેલીને અંત માને છે, જ્યારે બીજી વ્યક્તિ તેને નવી શરૂઆત તરીકે જુએ છે. આ જ સકારાત્મક વિચારસરણીની તાકાત છે. મિત્રો, ખુશી કોઈ વસ્તુમાં નથી, પરંતુ આપણા વિચારો અને જીવન જીવવાની રીતમાં છે. દરરોજ સવારે ઉઠીને 3 એવી બાબતો વિશે વિચારો જેના માટે તમે આભારી છો. આ નાની બાબત તમારા મનમાં સંતોષ અને આનંદની ભાવના વધારશે. બીજું, પોતાની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરો. દરેક વ્યક્તિનો માર્ગ અલગ હોય છે. તમારી પ્રગતિની સરખામણી ગઈકાલના તમારા સ્વ સાથે ન કરો. ત્રીજું, હસવાનું ભૂલશો નહીં. હાસ્ય મન માટે કુદરતી દવા છે. પરિવાર અને મિત્રો સાથે હસો, વાત કરો અને આનંદની પળો બનાવો. ચોથું, તમારી ભૂલોને નિષ્ફળતા નહીં, પરંતુ શીખવાની તક તરીકે જુઓ. મિત્રો, ખુશી મેળવવાની વસ્તુ નથી, ખુશી જીવવાની રીત છે. જ્યારે આપણે સકારાત્મક વિચારીએ છીએ, ત્યારે માત્ર આપણું મન જ નહીં, આપણા સંબંધો અને સમગ્ર જીવન પર પણ તેની સકારાત્મક અસર પડે છે. ચાલો આજથી જ એક સંકલ્પ કરીએ કે દરેક દિવસમાં કંઈક સારું શોધીશું, કૃતજ્ઞ રહીશું અને જીવનને હકારાત્મક દ્રષ્ટિથી જોઈશું. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીવતા હોવા છતાં માનસિક સ્વાસ્થ્ય વિશે સમાજમાં હજુ પણ ઘણી ગેરસમજો અને ભ્રમ જોવા મળે છે. આ ભ્રમો ઘણી વખત લોકોને મદદ મેળવવાથી પણ રોકી દે છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો કેટલાક સામાન્ય ભ્રમો અને તેમની હકીકતો જાણીએ. પ્રથમ ભ્રમ, માનસિક બીમારી માત્ર નબળા મનના લોકોને જ થાય છે. હકીકત એ છે કે માનસિક બીમારી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તે વ્યક્તિની શક્તિ કે નબળાઈ સાથે જોડાયેલી નથી. જેમ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કોઈને પણ થઈ શકે, તેમ માનસિક સમસ્યાઓ પણ કોઈને પણ થઈ શકે છે. બીજો ભ્રમ, ડિપ્રેશન અથવા ચિંતા માત્ર મનનો વહેમ છે. હકીકત એ છે કે ડિપ્રેશન અને એન્ઝાયટી વાસ્તવિક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિઓ છે. જે વ્યક્તિના મગજ, લાગણીઓ

અને વર્તનને અસર કરે છે. ત્રીજો ભંગ, માનસિક બીમારી ધરાવતા લોકો સામાન્ય જીવન જીવી શકતા નથી. હકીકત એ છે કે યોગ્ય સારવાર, કાઉન્સેલિંગ અને પરિવારના સહયોગથી ઘણા લોકો સંપૂર્ણપણે સામાન્ય અને સફળ જીવન જીવે છે. ચોથો ભ્રમ, મનોચિકિત્સક અથવા કાઉન્સિલર પાસે જવું એટલે પાગલ હોવું. મિત્રો, આ સૌથી મોટો ભ્રમ છે. જેમ શરીરની તકલીફ માટે ડૉક્ટર પાસે જઈએ છીએ, તેમ મનની તકલીફ માટે નિષ્ણાતની સલાહ લેવી એક સમજદારીભર્યો નિર્ણય છે. મિત્રો, માનસિક બીમારીઓ વિશે વાત કરવામાં શરમ અનુભવવાની જરૂર નથી. શરમ તો ત્યારે જ હોવી જોઈએ જ્યારે આપણે સમસ્યાને જાણતા હોવા છતાં તેને અવગણીએ. આપણા પરિવાર, મિત્રો અને સમાજમાં જો કોઈ વ્યક્તિ માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહી હોય તો તેને સમજવાનો અને સહારો આપવાનો પ્રયત્ન કરીએ. યાદ રાખો, માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. અને સૌથી મહત્વની વાત, મદદ માંગવી કમજોરી નથી પરંતુ હિંમત અને સમજદારીનું પ્રતીક છે. ચાલો માનસિક સ્વાસ્થ્ય વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીએ અને વધુ સંવેદનશીલ અને સમજદાર સમાજ બનાવીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અજાણ્યા આપણે બે. રોહન કપાડિયા, ના કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ, ના કોઈ ગોડફાધર, એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો, માત્ર તેની ટેલેન્ટના જોરે ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી સફળતાનો દરવાજો ખખડાવી રહ્યો છે. હું સુકાવ્યા, આપની હોસ્ટ, આપનું સ્વાગત કરું છું અતિથિ વિશેષ પ્રોગ્રામમાં. આવો મિત્રો, આજે ગુજરાતના આ સુપર હીરો સાથે આપણે રૂબરૂ થઈએ. રોહન, સૌ પ્રથમ તો અભિનંદન. તમારી ત્રણેય ફિલ્મોને દર્શકો તરફથી અપ્રતિમ આવકાર મળ્યો છે. 100 કરોડની ક્લબમાં પણ તમે સામેલ થઈ ગયા છો. તમે તમારી જાતને તમારી આ પ્રથમ ફિલ્મ અજાણ્યા આપણે બે સાથે કેટલા જોડો છો? રોહન, અમે સાંભળ્યું છે કે તમારી આ પ્રથમ ફિલ્મ એ તમારા દિલની ખૂબ જ નજીક છે. શું રિયલ લાઈફમાં એ શક્ય છે? એક અજાણ્યા પ્રદેશમાં બે વિધર્મી અનાયાસે મળે છે, પ્રેમના બંધનમાં બંધાય છે, સતત 2 વર્ષ સુધી, છતાં એકબીજાના નામ સિવાય એમને કંઈ જ ખબર નથી. એવા બે પ્રેમી ફરીવાર અચાનક 10 વર્ષે મળે છે, પ્રેમનો પારો ફરી ઊંચે જાય છે અને કહેવાતા પોતાના સુખી લગ્ન જીવનને પાછળ મૂકી એમનો સ્વપ્નમાળો રચવાની હિંમત શું વાસ્તવિક જિંદગીમાં કોઈ કરી શકે? વેલ મિસ સુકાવ્યા, અગર પ્રેમ સાચો હોય તો કેમ નહીં, આખરે દરેકને પોતાનો પ્રેમ પામવાનો હક છે. તો રોહન, શું અમે એવું સમજીશું કે તમારી લાઈફમાં પણ આવો કોઈ પ્રેમ? મારિયા, મારિયા, માય ડિયર, ઓ યુ આર સો લકી ફોર મી મારિયા. જોસેફ, મારિયાનો પતિ, પાગલ પ્રેમીની માફક હર વખતની જેમ એ પ્રેમનું વાવાઝોડું થઈને આવ્યું. એને મારિયાને બંને હાથોમાં ઉઠાવી લીધી. મારિયાના હાથમાંથી ટીવીનું રિમોટ પટકાયું અને ટીવી બંધ. તેનું મન વારે વારે બંધ ટીવીમાં ચાલી રહેલા ઇન્ટરવ્યુ તરફ ખેંચાતું હતું. રોહનનો જવાબ શું હશે? મારિયા, ધેર વોઝ અ ગુડ ન્યૂઝ યાર, મલ્ટીપ્લેક્સ થિયેટરની ડીલ સક્સેસ. અને તું જોજે, આ વખતે રોહન ખપાડિયાની ફિલ્મનું સ્ક્રીનિંગ આપણા જ મલ્ટીપ્લેક્સમાં થશે. મારિયાએ ધીરેથી જોસેફની છાતીમાં હાથ ફેરવી પ્રેમનું મીઠું આહ્વાન આપ્યું. બંધ ટીવીની પેલે પારના જવાબની રાહ જોયા વગર એ જોસેફને વીંટળાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: শিকার। તારો હાથ આપતો કોશા, આજ સુધી ડરથી લંબાતો હાથ આજે નવ્યા મેમ સામે ખુશી ખુશી લંબાયો. ચોકલેટોથી ભરેલ હાથ સાથે કોશા સ્કૂલ વેનમાંથી ઉતરી મમ્મી પાસે દોડી. મમ્મા, હવેથી પીટીએમમાં તારે ડેડુને જ મોકલવાના. જો નવ્યા મેમે મને કેટલી બધી ચોકલેટ આપી. મમ્મા, હવે મેમ મને વઢતા કે મારતા પણ નથી. બોલ. નાનકડી કોશા આંખો ઉલાળતી નિર્દોષતા સહ બોલી. કાવેરીનું દિલ ભયથી એક ધડકારો ચૂકી ગયો. કાલે રેસ્ટોરન્ટમાં કેશવ સાથે જે બેઠેલી સ્ત્રી નવ્યા, કેશવની ભમરવૃત્તિનો નવો શિકાર. કાવેરીના મનમાં એક યુક્તિ ઝબકી ગઈ. શિકારીનો જ શિકાર કરું તો કેવું? મોબાઈલમાં ફેસબુક ખોલી એણે નવી પ્રોફાઇલ બનાવવા માંડી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: લક્ષ્મી સવારે કામ પર આવતા વહેત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું, દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ, પણ આજના જખમ વધુ ઊંડા હતા. લક્ષ્મી, ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ? રોજ મરવાના વાગે જીવવાનું? હવે તો તારે હિંમત કરવી જ પડશે. આ નરકમાંથી છૂટવા હવે નહીં તો ક્યારેય નહીં હ. વૈભવીના શબ્દોથી લક્ષ્મીનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો. તમારી વાત તો સાચી, આ નરક બહુ ભોગવી લીધું બુન, પણ તમે હિંમત કરી જ લો આ નરકમાંથી બહાર નીકળવાની. સોનાનું હોય તો એ નરકી તો નરક જ કહેવાય ને. લક્ષ્મીની ધારદાર આંખો જેવી જ વાતથી બચવા વૈભવીએ પીઠ ફેરવી દીધી. આંખોમાં ડોકાતા ભયને છુપાવવા જતા બરડો ઘણું બધું બોલી ગયો. વૈભવી, વૈભવી, વેર ધ હેલ આર યુ? તને કેટલી વાર કહ્યું છે તારે મારી વસ્તુઓને નહીં અડવાનું, કેમ અડી મારા મોબાઈલને? વૈભવના ગુસ્સાથી વૈભવીની સાથે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો. સટાક સટાક અને એક મોટા ભૂકંપ સાથે બંગલો આજે ફરીવાર ધ્રુજ્યો. જમીન દોસ્ત થવા. લક્ષ્મીના હાથની મુઠ્ઠી વધુ જોરથી બીડાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ચળકાટ, એની આંખોમાં અગનગોળા હતા, હાથમાંની તલવારમાં કંઈક વધુ પડતો ચળકાટ હતો. મારી આંખો અંજાઈ ગઈ. ડાયરેક્ટરે એક્શન કહ્યું ને એ રોલમાં આત્મસાત થઈ ગઈ. ધારદાર ચળકાટ મારી ગરદન પર ફરી ગયો, જેનો ખ્યાલ તો ભયાનક દર્દ પછી જ આવ્યો. અત્યંત વેદનાથી મારું મસ્તક તરફડિયા મારી રહ્યું હતું. ગઈકાલે રાત્રે મેં પણ તો એને આમ જ તરફડતી છોડી હતી. મારા મસ્તકના તરફડાટે છેલ્લું એનું વિજયી સ્મિત જોયું અને હંમેશના માટે શાંત થઈ ગયું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આવડત. ફાઇવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલી શાલિનીએ પોતાના ભાઈને અન્ય સ્ત્રી સાથે હોટલના રૂમમાંથી બહાર નીકળતા જોયો અને સવારમાં ભાભીના મોંએથી નીકળેલા વાકબાણે બુંગલ માર્યું. તમારામાં વરને વશમાં રાખવાની આવડત હોત ને તો આજે આમ પિયરમાં
1: મસ્ત રહો.

0: વોટ્સએપ. કેતકી અને કેતનના વોટ્સએપ પર લવના ઇમોજીસ રમી રહ્યા હતા. અચાનક નાનકડા તનયે ગુસ્સામાં બંનેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નીચે પટક્યો. મોમ ડેડ, તમે લોકો મારી સાથે તો રમતા જ નથી. બંને નીચે પડેલ સિમ કાર્ડ પોતપોતાના એક સરખા મોબાઈલમાં ભરાવી મનોમન રાહતનો શ્વાસ લે ત્યાં જ બંનેની નજરો આઘાત અને ક્ષોભ સાથે બદલાયેલી સ્ક્રીન પર ચોંટી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આઈ હાર્ટ પ્રેમ. ઓફિસથી છૂટીને રોજના ક્રમ મુજબ બસની રાહ જોતી હું, અચાનક એની માજો એન્ટ્રીથી ફ્લેટ થઈ ગઈ. પછી તો રોજનું એની એક ઝલક માટે બે બસ પણ જવા દો. એ એક આંખ મારી વળાંક લે ને, હું દિલ સંભાળીને બોલું, આય હાય વારી જાઉં. એક દિવસ તો એને જોવા મેં ચાર બસ જવા દીધી, પણ મારા ઇંતજારનું ફળ આખરે ફળ્યું. બ્રેક વાગી અને એનો અદ્ભુત સ્પર્શ પામતી હું સીટ પર બેસી ગઈ. ઘરના દરવાજે પતિ રાહ જોઈને ઊભા હતા. મેં મીઠો ટહુકો કર્યો, બેબી કમ હિયર, મીટ માય લવ. પતિ પણ મારી જેમ જ એની માચો ઇમેજથી પ્રભાવિત થઈ ગયા. એમણે ચારે બાજુથી ફરી ફરીને જોયું. બેબ, શું હું તારા ડાયહાર્ડ પ્રેમને ચકાસી શકું? તક છોડ્યા વિના મેં તરત તેના માલિકના હાથમાંથી ચાવી લઈ અને પતિને આપી, અને અમે બંને પતિ પત્ની તેના માલિકને આઘાતમાં સરતો મૂકી અદ્ભુત રોમાંચક લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જરૂરત. લગ્નની પહેલી રાત્રે નવવધુના શણગારમાં સજ્જ મહેલના આલિશાન શયનકક્ષના આલિશાન પલંગમાં અડધી રાત્રે અધબિડાયેલા શ્રીજાના નયનો લાલ લીલી પીળી બંગડીઓથી ભરેલા રણકાર કરતા મહેંદીવાળા હાથ સૂની પથારીમાં આતિન્દ્રને શોધી રહ્યા હતા. ત્યાં જ એક વધુ રણકાર અફડાયો ચબરખી સ્વરૂપે. શ્રીજા, મને માફ કરશો, હું તમારો ક્યારેય નહીં હતો અને થવા પણ નથી માંગતો, કેમ કે હું મારી પત્નીને બેહદ પ્રેમ કરું છું. હું એને દગો ક્યારેય નહીં આપી શકું. તમને પૈસાની જરૂર હતી અને રાજમાતાને વારસદારની. મને લાગે છે કે જરૂરિયાત તમારી પૂરી થઈ ગઈ છે. આપ હવે સ્વતંત્ર છો. શ્રીજાને ઉપકો વળ્યો. એ બાથરૂમ તરફ દોડી ને ત્યાં તો દરવાજો ખુલ્યો. દરવાજે રાજમાતા હતા. અરે વાહ શ્રીજા, તમે તો શ્યામને લગ્ન પહેલા જ વશમાં કરી લીધો. મને લાગે છે

0: જલ્દી પૂરું થઈ જશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અલવિદા. અમાયાના લખેલા બધા જ પત્રો, એની સાથે પાડેલા ફોટા, એને આપેલી તમામ ભેટ, રાઘવ અમાયાને મળ્યા વગર જ એના પપ્પાને સુપ્રત કરી ભગ્ન હૃદય આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયો. આદેશ સ્તબ્ધ બનીને એને જોતો જ રહી ગયો. આટલો બધો અસહાય એને કદાચ પોતાની જાતને આનાથી પહેલા ક્યારેય નહોતો અનુભવ્યો. કેટલી સુંદર જોડી હતી રાઘવ અને અમાયાની. પરફેક્ટ હતા બંને એકબીજાના માટે. જોતા જ લાગે જાણે મેડ ફોર ઈચ અધર. જરૂર કુદરતને ઈર્ષ્યા થઈ ગઈ. અમાયાનું મૃત્યુ તો લગભગ નિશ્ચિંત જ છે, પરંતુ રાઘવ સચ્ચાઈ જાણતો નથી. એ તો એમ જ માને છે કે અમાયા એને દગો આપ્યો. આવા ભાવ સાથે કેવી રીતે જીવશે? સચ્ચાઈ જાણ્યા પછી તો બિલકુલ જીરવી જ નહીં શકે. અમાયાનો નિર્ણય બરાબર જ છે. રાઘવ સચ્ચાઈ ના જાણે ને એમાં જ એનું ભૂલું છે. થોડા વર્ષો પછી કદાચ રાઘવ અમાયાને ભૂલીને નવી જિંદગી શરૂ પણ કરે. ત્યાં જ અમાયાને અચાનક થયેલી વોમિટે આદેશ સ્વસ્થ સાથેના પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. વોમિટ થયા પછી નંખાઈ ગયેલી અમાયાને આદેશે સાચવીને ફરી સુવડાવી, પણ હાફથી અમાયાનો જીવ રાઘવમાં હતો. આદેશ એના આંખોના પ્રશ્નને પામી ગયો. બેટા, રાઘવ આવ્યો હતો, તારી બધી જ વસ્તુઓ પાછી આપી ગયો છે. ડેડી, બધું જ? અમારી સાથે જીવેલી એ ક્ષણો પણ? આદેશનું ગળું રૂંધાઈ ગયું. અમાયાની આંખોના ખૂણા એની ચાદર ભીંજવી રહ્યા હતા. આદેશ પોતાના આંસુઓના બંધને બાંધી રૂમાલથી અમાયાના આંસુ લૂછવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર ભાટિયાનો કોલ આવ્યો અને આદેશના આંખોનો બંધ તૂટ્યો. પણ આ વખતે એ આંસુ હરખના હતા. ડોક્ટર ભાટિયાએ જલ્દીથી અમાયાને હોસ્પિટલ લઈને આવવાનું કહ્યું હતું, કેમકે આખરે એક ડોનર મળી ગયો હતો. અમાયાના મોબાઈલમાં રાઘવની છેલ્લી ટેક્સ્ટ વાંચ્યા વિનાની રાહ જોતી પડી હતી. તારા વિનાનું જીવન કલ્પી જ નથી શકતો ડિયર અમાયા. અલવિદા, અલવિદા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સદગતિએ હું રૈના સુથાર આપની સમક્ષ વાર્તા લઈને આવી છું. વાર્તાનું શીર્ષક છે સદગતિએ. ફોટા આગળ ઘીનો દીવો પ્રજ્વલિત હતો. દીવા આગળ ચોકો કરેલો હતો અને એના ઉપર નિશ્ચિંત દેહ પડ્યો હતો. હા, એ હું હતો. સૌ સગા સંબંધી મિત્રો, આડોશી પાડોશી મને પગે લાગતા હતા. મારા જેવા માણસને પગે લાગવાનું? ના ના, મને પગે ન લાગશો. હું તો પાપી છું, હત્યારો છું. અરે, પણ મને કોણ સાંભળશે? હું તો ક્યાં છું જ. બધા રાહ જોઈ રહ્યા હતા મારા દીકરાની, પણ મારી દ્રષ્ટિ સ્થિર હતી ઘરના ઉંમરે. ત્યાં જ પગલા પડ્યા, બે નહીં, ચાર પગલા. મારી ભૂતપૂર્વ બે પત્નીઓ, હા, હું એમની જ રાહ જોતો હતો. સુલેખા અને દીપાલી, આ બંનેનો હું ગુનેગાર. સુલેખા, નાના શહેરની ઘરેલું સમજુ છોકરી, આજથી 50 વર્ષ પહેલા નવોડા થઈ મારા ઘરમાં કેટલાય અરમાનો લઈને કંકુ પગલે મારા ઘરની લક્ષ્મી બનીને આવી. પણ મારું મન તો શહેરમાં કોલેજમાં સાથે ભણતી દીપાલી પર મોયું હતું. આમ તો દીપાલી એક જ ક્યાં હતી? આશા, નીલા, રીટા, કાવેરી, અગણિત નામ હતા. પણ આ દીપાલી છે ને, બધામાં મોર્ડન, એટલે જરા એની સાથે આપણો વટ પડતો. લગ્નના 5-6 વર્ષ થયા પણ સુલેખાનો ખોળો ખાલી. કેટલી બાધાઓ, માનતાઓ, દવાખાનાઓ તો કોઈ બાકી નહીં. મને તો બહાનું મળી ગયું. સુલેખાની ઉપર વાંજણીનું લેબલ લગાવી દીધું ને મનમાં હરખાતા દીપાલીને લઈ આવ્યો. લગ્નના બીજા જ વર્ષે લક્ષ્મી અવતરી. પણ આ શું, ત્રીજા વર્ષે, ચોથા

0: કરશે. લક્ષ્મી જ લક્ષ્મી. અરે ના ભાઈ ના, મને તો વારસદાર જોઈએ છે. 3 વાર તો મેં એનું એબોર્શન કરાવ્યું, તોય કંઈ નહીં. અને મારી બ્રહ્મવૃત્તિએ પાછું જોર પકડ્યું. ઓફિસમાં કામ કરતી સ્ટેનો નિકી વળી પાછો મૂળી પડ્યો એના ઉપર. આ મોહ તો છોકરા માટેનો જ ને, વગર લગ્ને જોડે રાખી દીપાલીને કરી રવાના એની 3 છોકરીઓ સાથે. અને નિક્કીએ 15 વર્ષે ભૂત પ્રકાશ્યું. મારી બધી મિલકત લઈ એના છોકરા સાથે કેનેડા. રફુ ચક્કર. જે છોકરાને હું મારો વારસદાર સમજતો હતો ને, એ તો કોઈ બીજાનું જ અનવરોધ સંતાન હતું. મરતા મરતા કેટલી પીડા, કેટલા કષ્ટ. શું આખરે મારા જ કર્મો હતા ને? એ જ તો આગળ આવ્યા. કેટલા પાપ કર્યા હતા મેં, કેટલી જિંદગીઓ જોડે રમ્યો હતો. અરે કેટલી જિંદગીઓના પગલા પડતા પહેલા જ મેં ભૂસી નાખ્યા હતા, માત્ર એક વારસદારની આશમાં. દીકરાના હાથે અગ્નિદાની મહેચ્છ. અગ્નિદા દીકરા થકી હોય તો જ જીવ સદગતિ પામે એવી જૂઠી બ્રાહ્મક માન્યતામાં મેં કેટલીય જિંદગીઓ હોમી દીધી. સુલેખા, દીપાલી, મને માફ કરશો. મારી 3 દીકરીઓ મારા દેહને અગ્નિદાહ આપશે? જો એમ થશે તો ચોક્કસ મારો જીવ સદગતિ થશે. મારી આ છેલ્લી ઈચ્છા મારા વકીલે સુલેખા અને દીપાલીને જણાવી. સુલેખા, વકીલ સાહેબ, આખું જીવન આ વ્યક્તિ અમને બંને સ્ત્રીઓને એટલા ડામ આપ્યા છે, અમારું તો જીવન જ અગન સમૂહ થઈ ગયું છે. દીપાલી, છતાંય અમે માણસાય નહીં છોડીએ. આટલા ડામ ભેગો વધુ એક ડામ. મારી દીકરીઓ આપશે અગ્નિદા એના પિતાને. પસ્તાવાના આંસુ જે મારી આંખોમાંથી નીકળી રહ્યા હતા એ કફન નીચે શરમના માર્યા સંતાઈ ગયા હતા. થોડી વારમાં મારો દેહ 5 મહાભૂતમાં વિલીન થઈ જવાનો હતો. સદગતિ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વુમન્સ ડે. આહુતિની સવાર રોજ એના બગીચાના હિંચકેથી થતી. બગીચાના હિંચકા ઉપર બેસીને એ સુંદર મજાના છોડ અને એની પર પાંગરતા ફૂલોને હંમેશા નિરીખ્યા કરતી. સુંદર છોડવાઓની અંદર આહુતિ પોતાની એકલતાને ઝબોળી નાખતી. ગુડ મોર્નિંગ બેનબા, કામવાળી રાની ચાના કપ સાથે સવારમાં બારણા આગળ પડેલ છાપું પણ લઈને આવી. ગુડ મોર્નિંગ રાની. બેનબા, આ તમે શું જોયા કરો છો ટગર ટગર છોડવાઓને? આહુતિના ચહેરા પર ફિક્કુ સ્મિત રેલાય. તેણે ચાનો કપ ઉઠાવી છાપું હાથમાં લીધો. આમ તો રોજના ખૂન મારામારી બળાત્કારના કિસ્સાથી ભરેલા છાપા એને લગભગ અણગમતા. ફ્રન્ટ પેજની હેડલાઇન વાંચી એ મોટે ભાગે એમ જ ઘડી વાળીને છાપું મૂકી દેતી. પણ આજે એની નજર પહેલા જ પાના પરના સમાચાર પર પડી. સિંહણ તાબે ન થઈ એટલે સિંહે તેના બે બચ્ચાને ફાડી ખાધા. પછી ધરાર મેટિંગ કર્યું. બે બચ્ચાને મારી નાખ્યા પછી સિંહણને ખેંચીને લઈ ગયો. વન વિભાગની જાણકારીમાં આવ્યું છે કે 3 સિંહણ તેના 6-7 બચ્ચાને લઈને ફરતી હતી. ત્યાં આ ગ્રુપની એક સિંહણ 5-1 તાલ મથાની નજરે ચડી ગઈ. એમાંના એક સિંહને આ સિંહણ પસંદ આવી ગઈ. સિંહણ તાબે ન થતા તેના એક માસના બે બચ્ચાને મારી નાખી તેની સાથે આહુતિના શરીરમાં ધ્રુજારી વળી ગઈ. તેને છાપાનો ડૂચો વાળી જેટલો દૂર ફેંકી શકે એટલા જોરથી ફેંક્યો. સિંહણ માટે એના દિલમાં એક અવ્યક્ત અનુકંપા થઈ ગઈ. માનવીય હેવાનિયત વન્ય પ્રાણીમાં પણ આવી ગઈ. સિંહણ એક માદા જ ને, ના માત્ર માદા નહીં, એક સ્ત્રી, વુમન. હા, એમનામાં તો એક સ્ત્રીનું જ દિલ ધબકતું હશે ને.

लाल झुलाया। આ તો બ્રાહ્મણનો જીવ, શિક્ષકનો જીવ, ગામડાનો જીવ, ગામના બાળકોને ભેગા કર્યા, શાળા શરૂ કરી, ભણાવવાનું શરૂ કર્યું, નથી મકાન, નથી બેસવાની વ્યવસ્થા, ગામના કોઈ એક મંદિરના ઓટલે શાળા શરૂ થઈ, ધીરે ધીરે ભોગીલાલની શાળાની સંખ્યા વધવા લાગી। પાંચ છોકરાઓથી શરૂ કરેલી આ શાળાએ બે વર્ષમાં લગભગ 40-45 છોકરાઓની હાજરી થઈ, હાજરી કરી। સમય બદલાયો, અધિકારી બદલાયા। એક અંગ્રેજ અધિકારી થોમસ, જેમણે આ શાળાની મુલાકાત લીધી। અંગ્રેજ અધિકારીએ જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકો શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા। કેટલાક બાળકો ચિત્ર દોરી રહ્યા હતા, કેટલાક બાળકો લખી રહ્યા હતા, કેટલાક બાળકો સાથે ભોગીલાલ જાતે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા। થોમસ સાહેબની એન્ટ્રી થઈ છે એવું તો ભોગીલાલને ખબર જ નથી। તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં વ્યસ્ત છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છે। ઓચિંતા આવનાર અધિકારી થોમસ પાસે આવ્યા, એમને એકદમ પાસે ઉભેલા જોઈ ભોગીલાલે એમને સન્માન આપ્યું, નમસ્તે કરી ભોગીલાલ ઊભા થયા। થોમસે ભોગીલાલ શું કામ કરી રહ્યા હતા, જે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા હતા એમની ચકાસણી કરી, અન્ય વિદ્યાર્થીઓનું કામ જોયું, શાળાની સ્વચ્છતા જોઈ, શાળાના કાગળ પત્રકો જોયા અને પૂછ્યું કે ભોગીલાલ આ શાળા કેટલા દિવસથી ચાલે છે? સાહેબ સામે થોડી વાર જોઈ ભોગીલાલે કહ્યું, સાહેબ મને નોકરી મળી ત્યારથી આ શાળા ચાલે છે, પણ શાળા માત્ર શાળાની મંજૂરી મળી છે, એનું મકાન એની બીજી કોઈ વ્યવસ્થા નથી। અમે ગામના મંદિરમાં શાળામાં બેસીને બાળકોને ભણાવીએ છીએ। ઓહો, આટલી સરસ શાળા, આટલા સરસ શિક્ષક અને ભણાવવા માટેની શાળા નથી? આવેલા થોમસ સરે તુરંત જ શાળાને તાત્કાલિક એક ઓરડાની વ્યવસ્થા થાય તે પ્રમાણેની સૂચનાઓ આપી। ગામવાળાને તો મજા મજા, ભોગીલાલ તો ખુશ ખુશ, છોકરા તો રાજી રાજી। થોડોક સમય પસાર થયો અને શાળાનું મકાન તૈયાર થઈ ગયું। હવે તો ભોગીલાલમાં પણ જુસ્સો વધ્યો હતો। કહેવાય ને કે નવું મકાન જોઈને શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ 50 ને પાર પહોંચી હતી। આ તરફ ફરીથી સમય બદલાયો, 2-1 વર્ષ થયા હશે અને શિક્ષણના અધિકારીની બદલી થઈ અને એક ચુસ્ત અંગ્રેજ, પાકો અંગ્રેજ, માત્ર અને માત્ર પોતાના દેશ ઇંગ્લેન્ડને વફાદારી માટે શોષણ કરનારો આ અંગ્રેજ અધિકારી, એને એક શિક્ષકની મુલાકાત લેવાને બદલે એક દેશપ્રેમી તરીકે ભોગીલાલને જોયા, થયું એવું કે આ નવા આવનાર અધિકારીએ આ શાળાની મુલાકાત લીધી। જેવી શાળાની મુલાકાત લીધી એ મુલાકાત વખતે તેમણે જોયું તો શાળાની સ્વચ્છતા સારી, શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ થઈને આવેલા, શાળાના શિક્ષક પણ હાજર, શિક્ષક વિદ્યાર્થીઓ સાથે એકાત્મતાથી કામ કરતા હતા, શિક્ષકે વિદ્યાર્થીઓને ખૂબ બધું શીખવ્યું હતું, એમની શારીરિક ક્ષમતા પણ વધારે હતી, એમની સર્જનાત્મકતા પણ તેમણે જોઈ, પણ ખાદીનો જબ્બો અને ધોતિયું પહેરેલા ભોગીલાલ કોઈ રીતે આ નવો અધિકારી સહન કરી શકતો ન હતો। શાળામાં બધું જ સારું, તો પછી શા માટે આ માણસ, અંગ્રેજ સરકારનો માણસ, અંગ્રેજ સરકારની નોકરી કરતો માણસ શા માટે ખાદીના કપડાં પહેરે?
શ્રોતા મિત્રો, એ વખતે સ્વદેશીની ચળવળ ચાલુ હતી. બોગીલાલ સ્વદેશીના આંદોલન સાથે જોડાયેલા હતા અને આ આંદોલનના ભાગરૂપે અમે એમના ગામમાં યુવાનોને અને શાળામાં વિદ્યાર્થીઓને શરીરના કસરત કરાવતા હતા.

0: ને ખડતલ બનાવતા હતા અને દેશપ્રેમની વાતો કરતા હતા. આવા ભોગીલાલને જોઈને આ નવા અંગ્રેજ અમલદારને થયું કે ધોતી તો નહીં જ પહેરવા દો અને ખાદીની તો ક્યારે નહીં. દિવસ દરમિયાન જોયેલા કામના અંતે ભોગીલાલે સાહેબના આગળ એમની વિઝિટ બુક ભરી. વિઝિટ બુક ભરવા માટે વિનંતી કરતા એમની આગળ રજૂ કરી. સાહેબે વિઝિટ બુકમાં બધું જ સારું લખ્યું, શાળાનું વાતાવરણ સારું, શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે યોગ્ય, શિક્ષકના પ્રયત્નો સારા, શાળાની સ્વચ્છતા સારી, સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં ઉત્તમ પ્રકારની. પણ સાથે સાથે લખ્યું કે આ ભોગીલાલને જો શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો જબ્બો લેગો પહેરી, જબ્બો ધોતી પહેરીને આવવું નહીં. આ કારણસર ભોગીલાલને ખૂબ માઠું લાગ્યું. ભોગીલાલે એ સમયે સ્પષ્ટ શબ્દોમાં આવનાર અધિકારીને કહી દીધું કે જબ્બો લેગો હોય કે જબ્બો ધોતી, હું ખાદીનો પહેરું છું અને ખાદીનો પહેરીશ, કારણ કે હું સ્વદેશીમાં માનું છું, હું ગાંધી બાપુના વિચારોમાં માનું છું. અંગ્રેજ અધિકારીએ મૌખિક સૂચના આપી કે થોડાક દિવસ પછી હું ફરીથી તમારી શાળાની મુલાકાત લઈશ અને જો એ વખતે તમે ખાદીના વસ્ત્રો પહેરેલા હશે, જો આ ધોતી પહેરેલી હશે, જબ્બો પહેરેલો હશે અને ખાદીનો હશે તો હું તમને નોકરીમાંથી બરખાસ્ત કરીશ. સમગ્ર ગામમાં પૂછાતો પરિવાર ધનસુરા, મેઘરજ, માલપુર, મોડાસા, પાંડરવાળા, બાયડ, ઈલોલ, સમગ્ર પ્રદેશમાં પૂછાતા આ ભોગીલાલ મુખી. એમને નોકરીની જરૂર જ નહોતી, એમની જોડે જમીનદારી એટલી હતી. દેશ સેવા માટે, વિદ્યાર્થીઓને ઘડતર માટે, નાની ઉંમરથી દેશપ્રેમ કરા ઉભો કરવા માટે તેમણે આ નોકરી સ્વીકારી. થયું એવું કે એક અઠવાડિયા પછી ફરીથી પેલો નવો ગોરો અધિકારી એ શાળાની મુલાકાત લે છે. ભોગીલાલ એ જ શબ્દો કહ્યા કે તમે આજે પણ ધોતી પહેરી છે, આજે પણ જબ્બો પહેર્યો છે અને એ પણ ખાદીના, આજ પછી તમારે નોકરી કરવાની નથી, કારણ કે ખાદી એ અંગ્રેજ સરકાર સામેની લડત છે, ખાદી એ તમારી દેશને આઝાદ કરાવવા માટેની લડત છે અને આ કારણે કોઈ પણ સંજોગોમાં હું તમને ખાદીના વસ્ત્રો સાથે શિક્ષકની નોકરીમાં જોઈ શકીશ નહીં. ત્યારે કહેવાય છે કે ભોગીલાલે એ જ સમયે ઊભા ઊભા હાથો હાથ લખેલું રાજીનામું આપી દીધું અને એમને બાળકોને કહ્યું કે બાળકો, ખાદી આપણા દેશની છે, હું ખાદી પહેરું છું, એટલા માટે મને આ નોકરીમાંથી કાઢવામાં આવ્યો છે, આવતીકાલથી હું નોકરી આવીશ નહીં. આટલું જ સાંભળતા બધા જ વિદ્યાર્થીઓ, એક સાથે 50 વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને એમણે ભોગીલાલના પાછળ ચાલવાનું શરૂ કર્યું અને જે પહેલાં મંદિરમાં શાળા ચાલતી હતી એ જ જગ્યાએ સરકારી મકાન ખાલી પડી રહ્યું અને વર્ષો સુધી એ અંગ્રેજ અધિકારી રહ્યા ત્યાં સુધી ભોગીલાલે શાળા ચલાવી. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશપ્રેમીઓ આપણે યાદ કરીશું, અનેક એવી વ્યક્તિઓને યાદ કરીશું જેમણે રાષ્ટ્રના ઘડતર માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્ર માટે કશું કર્યું છે, ખાસ કર્યું છે અને એમનું જીવન એક ઉપદેશ આપી જાય છે. ત્યારે રેડિયો પાલનપુર સાંભળતા રહો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય, તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલા બાર

માં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટ માસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટ માસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટ માસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે. તમને હોટલ ના પોષાય? તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટ માસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીડા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટ માસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટ માસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આર્જ જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે, અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ.

મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 95 12 99 66.

ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

હેલો મારા રસોઈની રંગતના મિત્રો, હું કિન્નરી ગોળ મખાનાની ખીર અને ડુંગળી બનાવવાની રીત તમારા માટે લાવી છું. આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય એવી મખાનાની ખીર બનાવીશું. તો ચાલો ખીર બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ સ્ટીલની જાડા તળિયાવાળી તપેલીને ઘીથી ગ્રીસ કરી 2 લિટર અમૂલ ગાયનું દૂધ ધીમા તાપે ગરમ કરીશું. દૂધને 3-4 મિનિટ સતત હલાવતા રહીશું, ત્યાં સુધી 3-4 ગાજરને છીણી લઈશું. હવે દૂધ ગરમ થઈ ગયું છે તો ગાજરની છીણ નાખી નરમ થાય ત્યાં સુધી હલાવીશું, જેથી દૂધ તપેલીના તળે ચોંટી બળી ન જાય. દૂધમાં 3-4 કેસરના તાંતણા અને 1/2 ચમચી ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરીશું. જ્યાં સુધી દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે મખાનાને શેકી લઈશું. બીજા ગેસ ઉપર 1 કપ મખાનાને કઢાઈમાં ઘી ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. 2-3 મિનિટમાં મખાના 2 આંગળીઓ વચ્ચે દબાવવાથી તૂટી જાય એવા શેકાઈ જશે. ગેસ બંધ કરી મખાનાને બાઉલમાં કાઢી લઈશું. આમાંથી 1/2 મખાના મિક્સર જારમાં લઈ 8-10 કાજુ નાખી 1/2 કચરો પાવડર બનાવી લઈશું. હવે દૂધમાં ગાજર નરમ થઈ ગયા છે, દૂધ પણ ઉકળીને ઘણું ઓછું થઈ ગયું છે. મખાનાનો પાવડર અને આખા મખાના નાખી મિક્સ કરી લઈશું. ખીરમાં મીઠાશ લાવવા માટે 1/2 કપ દેશી ગોળ નાખી ગોળ ભળે ત્યાં સુધી હલાવીશું. ખીરમાં 1 ચમચી બદામની કતરણ, 1 ચમચી પિસ્તાની કતરણ અને 1 ચમચી કિસમિસ નાખીશું અને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી ખીરને એકદમ ઠંડી થવા દઈશું. ખીર ઠંડી થયા બાદ 1/2 કપ ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લઈશું, જેથી ખીરમાં રબડી જેવું ટેક્સચર આવી જશે. ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી પિસ્તા, બદામ અને મખાનાથી સજાવીશું.

આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણાનું પ્રખ્યાત ડુંગળિયું બનાવીશું. તો ચાલો ડુંગળિયું બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ 300-300 ગ્રામ નાની નાની ડુંગળીઓ. આ શાક શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રમાણમાં એટલે કે 300-300 ગ્રામ ટામેટા લઈશું અને એટલા જ પ્રમાણમાં એટલે કે 300-300 ગ્રામ ટામેટા લઈશું. ટામેટાની પ્યોરી બનાવી સાઈડમાં રાખી લઈશું. ડુંગળી ને છોલી જેવી રીતે આપણે પડેલા રીંગણામાં કાપા પડે છે તેવી રીતે 4 કાપા પડી લઈશું. કડાઈમાં 1/2 કપ તલનું તેલ ગરમ કરી ડુંગળીઓ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંકળી લઈશું. ડુંગળીઓ સંતળાયા બાદ બાઉલમાં કાઢી સાઈડમાં રાખી લઈશું.

આજ તેલમાં 2 કપ કાજુ અને 2 કપ કિસમિસ તળી લઈશું. હવે આપણે ડુંગળીઓનો સ્પેશિયલ મસાલો બનાવીશું. ડુંગળીઓનો મસાલો બનાવવા માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી સાદું લાલ મરચું, 1 ચમચી અચાર મસાલો એટલે કે મેથીઓ મસાલો, 1/2 ચમચી હળદર, 1 ચમચી કાળા મરીનો પાવડર, 2 ચમચી શેકેલા તલનો પાવડર, 2 ચમચી મગફળીનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. આ બધો જ મસાલો એક બાઉલમાં મિક્સ કરી તેમાં 2 ચમચી ગોળ નાખી હલાવીશું. આ આપણો ડુંગળીઓનો મસાલો બનીને તૈયાર છે. 1 કડાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવીશું, સાથે જ થોડું જીરું અને હિંગ નાખીશું, 1 ચક્રફૂલ, 3-4 સૂકા લાલ મરચાં અને લવિંગ નાખીશું. હવે આપણે ડુંગળીનો જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે નાખીને હલાવીશું. 1 ઝીણું કાપેલું કેપ્સિકમ અને 2 કપ લીલું લસણ નાખી સાંતળીશું. હવે ટામેટાની પ્યુરી નાખી તેલ છૂટે ત્યાં સુધી સાંતળીશું. સાથે જ શેકેલા કાજુ અને કિસમિસ નાખી મિક્સ કરી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટતું દેખાય એટલે ડુંગળીઓ નાખી મિક્સ કરી લઈશું. આજે બતાવેલી બંને વાનગીઓ અને બીજી અવનવી વાનગીઓ મારી યુટ્યુબ ચેનલ કિન્નરીઝ કિચન પર જોવા મળી જશે. ડુંગળીઓમાં 150 ગ્રામ

બેસનની જે પોળી પાપડી આવે છે તેનો ભૂકો કરી નાખીશું. પાપડી નાખ્યા બાદ જો ગ્રેવી કટ લાગે તો થોડું પાણી નાખી મિક્સ કરી લઈશું. પાપડી નાખ્યાના એકાદ બે મિનિટ પછી લીંબુનો રસ નાખી ગેસ બંધ કરી લઈશું.

ગરમ ગરમ ડુંગળીને બાઉલમાં સર્વ કરી બેસનની પાપડી અને લીલા લસણથી સજાવીશું અને બાજરીના રોટલા સાથે મજા લઈશું. મારી યુટ્યુબ ચેનલ કિન્નરીઝ કિચન જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99 66 88.

થઈ. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ઓ મારા પાલનપુર.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમને શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો.
2: તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે બિંતી. બિંતી આપણને ફરમાઈશ કરી છે 90s ના ફેમસ સોંગ હમ તેરે પ્યાર મે. આ સોંગ એ લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવેલું છે. આ મૂવી હતું દિલ એક મંદિર. આ ગીત એ બહુ જ ફેમસ છે અને સ્પેશિયલી અત્યારના ટ્રેન્ડિંગ રીલ્સમાં જોઈએ ને તો આ ગીત અત્યારે વધારે ફેમસ છે. જો કે લતા મંગેશકરના અવાજની અંદર ગવાયેલા દરેક ગીતોનો એક જાદુ, એક ઓરા જ અલગ છે. તમારું શું માનવું છે? બિંતી આપણને જે ફરમાઈશ કરી છે હમ તેરે પ્યાર મે, એની ઉપર આજકાલ તો વધારે રીલ્સ બની રહી છે. તો ચાલો સાંભળી બિંતીની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિતેશ. મિતેશે આપણને ફરમાઈશ કરી છે શિવ સમા રહે. આ મિતેશ આપણને કહે છે કે મહાદેવના બહુ મોટા ભક્ત છે અને મહાદેવની ભક્તિ એમણે ઘણા આગળ લાવવામાં મદદ કરી છે. અત્યારે એમની પાસે જો સરકારી નોકરી છે, સારું કામકાજ છે, તો એ ફક્ત અને ફક્ત મહાદેવના કારણે, અને એ માટે એ મહાદેવની ભક્તિના કારણે જ તેઓ આગળ છે. એટલા માટે તેઓ મહાદેવને અનુલક્ષીને આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ ગીત જે છે શિવ સમા રહે એ ગાવામાં આવે છે હંસરાજ રઘુવંશીના અવાજમાં. જો કે આ ગીત બહુ ફેમસ છે અને આ ગીતના લિરિક્સ એ તમને ઘણું બધું સમજાવી જાય છે કે આ દુનિયા છે અને આ દુનિયામાં જે મહાદેવે બનાવી છે એમના જેવું તો કોઈ મળ્યું જ નથી. તો મિતેશની ફરમાઈશ ચાલો સમજ.

ફરમાઈશ કરતા છે કાંચન. કાંચને આપણને ફરમાઈશ કરી છે જૈસે તું હે પાસ મેરે. આ સોંગ હમણાં જ રિસેન્ટમાં એક મૂવી આવેલું છે મેં વાપસ આવુંગા, અને આ મૂવીની અંદર આવેલું આ ફેમસ સોંગ. અત્યારે કરંટની અંદર જો કોઈ ફેમસ સોંગ હોય તો મેં આપ કરંટની અંદર જો કોઈ ફેમસ સોંગ હોય તો મેં વાપસ આવુંગા મૂવીના દરેક સોંગ છે. એની અંદર કિસમિસ યારા હોય, મેં પછી જૈસે તું હે પાસ મેરે હોય, કે ઘણા બધા ગીતો, બધા જ ગીતો એ અત્યારે કરંટની અંદર બહુ ફેમસ થયેલા છે. જો કે બેઝિકલી આ મૂવીની વાત કરીએ તો જે આપણા ભાગલા પડેલા 1947ની અંદર, એ ભાગલાની અંદર ઘણી એવી પ્રેમ કહાનીઓ હતી કે જે એ ભાગલાની અંદર જ તૂટી ગઈ, એમના પણ ભાગ પડી ગયા. અને આ મૂવીની અંદર આવી જ એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ઇમ્તિયાઝ અલીની મૂવી હોય અને એની અંદર લવ સ્ટોરી ના હોય એવું બને જ નહીં. અને ઇમ્તિયાઝ અલીની મૂવીની અંદર આની અંદર સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ બતાવી છે કે મોહબ્બત કરવી એ બહુ આસાન છે, પરંતુ એને આજીવન યાદ રાખવી એ બહુ મુશ્કેલ છે. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સુરીલી. સુરીલી આપણને ફરમાઈશ કરી છે સોંગ ચુનરી ચુનરી. આ સોંગ બીવી નંબર 1 મૂવી આવેલું, જેની અંદર સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુસ્મિતા સેન હતા. અને આ મૂવીની અંદર સારી એવી ટ્રાયંગલ સ્ટોરી બતાવવામાં આવી હતી. તો આ મૂવીની અંદર આ જે ઘણા બધા સોંગ હતા એની અંદરથી ચુનરી ચુનરી ફેમસ સોંગની ફરમાઈશ આવી છે. વાત કરીએ સોંગની તો આ સોંગ ગાવામાં આવી છે અનુરાધા ના અવાજમાં અને અભિજીત ભટ્ટાચાર્યના અવાજમાં. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

છેલ્લા ફરમાઈશ કરતા છે પવન. પવને આપણને ફરમાઈશ કરી છે, પ્યાર કર લે ઘડી દો ઘડી. આ બહુ જ ફેમસ સોંગ છે. મૂવી આવેલું હતું એક ક્રાંતિ, અને આ ક્રાંતિ મૂવીની અંદર મનોજ કુમાર અને હેમા માલિની હતા. બહુ સારું એવું મૂવી હતું, અને આ મૂવીની અંદર આવેલું આ સોંગ અત્યારે બી બહુ ફેમસ થયું છે. અને રિસેન્ટમાં પલક મુચ્છલના અવાજમાં પણ આ સોંગ ગાવામાં આવેલું હતું. જોકે એ તો ફેમસ થયું, પણ આ સોંગની જે પોપ્યુલારિટી છે અત્યાર સુધી પણ એવી જ કાયમ છે. અને એના એક એક શબ્દો, પહેલાંના સોંગની વાત જ અલગ હતી કે એના શબ્દો પણ તમારા દિલને અડી જતા હતા. આ સોંગ ગાવામાં આવ્યું છે નીતિન મુકેશ અને લતા મંગેશકરના અવાજ. તો ચાલો સાંભળીએ.

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ મોટા પડકાર ની વાત, નાનકડા નિર્ધાર ની વાત. દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધારની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: આવલા આ જાતિ મસ્તાન અને ભાથેલાના નામે પણ ઓળખાય છે.
1: ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીનું એક અદ્ભુત પુસ્તક છે મહાજાતિ ગુજરાતી. એમાં અનાવિલ બ્રાહ્મણો પર એક આખું પ્રકરણ છે. સુરત જિલ્લામાં અને પાસેના વડોદરા જિલ્લામાં જોવા મળે છે. હું જરાક ઝડપથી અનાવિલો વિશે વાત કરું. અનાવિલ દોષ રહિત છે, સ્વચ્છ છે, મસ્તાન છે. મોરારજી રણછોડજી દેસાઈના જ્ઞાતિભાઈઓ છે. અનાવિલો માથાભારે કોમ છે. અનાવિલ એન્ટીલા છે. અનાવિલની જબાનને મિજાગરો નહીં મળે. ચારે બાજુ ફરે એની ભાષા કરાડા ફાડ, ભેજાના ફાટેલા, ભેજાખોર. એનો તોર હોય બોલવામાં આખા બોલા, લાંઠ દહાઈ પણ ખરી, જિદ્દી પણ ખરા. એવા જિદ્દી કે ખુવાર થઈ જાય. સામે શિંગડા ભેરવે, ગમે તેને ધોધ પણ ગણે, મતલબ કે પછી ધોવાઈ જાય તળે ઉપર કરે, જુદી તરી આવે એવી એમની આ ભાષા, એવી એમની કેટલીય વિશિષ્ટતાઓ. પણ એ વિશિષ્ટતાઓમાં સૌથી વધુ વિશિષ્ટતા અનાવલી બોલીની. અન્ય ગુજરાતીઓને કેટલીક વાર અનાવિલો સમજાતા નથી, પણ દક્ષિણ ગુજરાતના લોકોને બરાબર સમજાય છે. અનાવિલોમાં સૌથી મોટી અટકોમાં દેસાઈ અટક છે. એક અનાવિલ દેસાઈ ભારતના સન્માનીય પ્રધાનમંત્રી પણ બની ચૂક્યા છે. અનાવિલ બ્રાહ્મણ પ્રતિભાઓની યાદી બહુ મોટી છે. સામાન્ય રીતે આ જાતિમાં વશી, દેસાઈ, નાયક, મહેતા અને પટેલ જેવી અટકો જોવા મળે છે. પણ પહેલો નંબર આવે મોરારજી રણછોડ દેસાઈનો. એ બાદ મહાદેવ દેસાઈ, ભુલાભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈ. ફિલ્મી દુનિયામાં મોખરે મનમોહન દેસાઈ, જેમણે બચ્ચન સાહેબને બચ્ચન સાહેબ બનાવ્યા. અને આ ક્ષેત્રમાં બીજા બે જાણીતા નામો સુભાષ દેસાઈ અને જયંત દેસાઈ. પણ અનાવિલ એટલે દોષ રહિત, સ્વચ્છ. જ્યારે જ્યારે વિશ્વમાં કોમેડીની વાત આવે ત્યારે ત્યારે હંમેશા એવું કહેવાય કે કોમેડીમાં સહેજ નોન વેજીટેરિયન ઉમેરવું પડે, સહેજ ગાળાગાળી કરવી પડે, તો જ હ્યુમર પીરસાય. પણ એવું નથી. અનાવિલોને હ્યુમર આખા બોલી જવાનની જેમ નેચરલી આવે છે. આજે આપણી સાથે એવા જ એક અનાવિલ વસે છે વડોદરામાં, પણ મૂળ દક્ષિણ ગુજરાતમાંથી છે, મનન દેસાઈ. અને મનન દેસાઈ વિશે મારે કંઈ કહેવાનું છે જ નહીં, કારણ કે જે ગુજરાતી સહેજ પણ હસી શકે છે અથવા જેનામાં હાસ્યની સમજણ છે એ મનન દેસાઈને ન

0: જાણે તો મારી ફેવરિટ કહેવત જે છે એ નાથબાર. આજકાલ ગુજરાતમાં નાથબાર બહુ ચાલ્યું છે. વેલકમ મનન.
1: એ પણ બ્રાહ્મણ નું.
0: મનન ભાઈ કહું, મનન કહું, મને ખબર નથી પણ.
1: ના ના, તમે મને મનન કહી શકો, કોઈ વાંધો નહીં.
0: તો હું જનરલી બધાને એવું કહેતો હોઉં છું ભાઈ કે બોલવા માંડો, વાતો કરીએ. ઇન્ટરવ્યુ ફોર્મેટ ને એવું કંઈ નથી, પણ મારે એ મનન દેસાઈ વિશે જાણવું છે જેને ગુજરાત જાણતું થયું એ પહેલાના.
1: સૌથી પહેલા તો તમે જે આટલું સુંદર વર્ણન કર્યું છે અનાવિલ બ્રાહ્મણોનું, અને આટલું સરસ શું કહેવાય એને કન્ક્લુઝન મારા તરફ દોર્યું છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પણ હું પોતાની જાતને જે મનન પહેલાંની તમે વાત કરો છો એ મનન અનાવિલ છું હું બાય બર્થ, અને મને અનાવિલ હોવાનો ગર્વ પણ છે. મારો પપ્પા 20મા ગામથી, હમણાં જ હું ગરડી માતાના દર્શન કરી આવ્યો, જે અમારા કુળદેવી છે પલસાણામાં. ગયા મહિને જ હું મમ્મી અને મારી વાઇફ અને મારી દીકરી સાથે, અને હું જઉં જ છું, દર એક બે વર્ષે હું જઉં જ ત્યાં. અને જ્યારે માણસ 40નો થાય, 40 તરફ જાય, એટલે હું 2-3 વર્ષમાં 40નો થઈશ, મને એવું લાગે છે જ્યાં સુધી ત્યાં સુધી એવું લાગે છે કે 40નો થાય ત્યાર બાદ એને પોતાની એક્ચ્યુઅલ ઓળખ, એ પોતે વ્યક્તિ કોણ છે એને જાણ થાય, એના સાથે નજીક જાય. અને હવે હું મારા અંદર જે અનાવિલ છે થોડો જાગૃત થયો છે, કારણ કે અત્યાર સુધી જે અનાવિલ હું હતો મને એવું લાગે છે, અને હું આ કહી ચૂકેલું છું ઘણી બધી જગ્યાએ, કે હું એક ફરજી ગુજરાતી અને એક ફરજી અનાવિલ કહી શકો, કારણ કે
0: એક્ચ્યુઅલી અનાવિલ એ સ્વભાવ છે, જાતિ નથી. એવું
1: તમે તમે જાતિ શબ્દથી શરૂઆત કરી, પણ આઈ ઓલસો એગ્રી,
0: મહાજાતિ
1: હા, એક સ્વભાવ છે એ, અને એ જે એકદમ બ્લન્ટ નેચરના જે હોય એ જ મારા ખ્યાલથી મને મારા કામમાં બહુ જોવા પણ મળશે તમને. પણ હું એટલો સ્વચ્છ કે એટલો સુસજ્જ રહ્યો નથી, થયો છું એવું હું કહી શકું. પહેલાં હું મારા પહેલાના વિડીયોઝ તમે જોયા છે કે નહીં મને ખબર નથી, પણ એમાં હા, એમાં નોનવેજ પણ પીરસવામાં આવ્યું છે, એવું નથી કે નથી પીરસવામાં આવ્યું.
0: દરિયાકાંઠાની પ્રજા નોનવેજ ના પીરસે તો દરિયો બોલી જવાય.
1: હા, એટલે પછી પણ હવે શું છે કે જીવન આગળ વધ્યું, દીકરી છે એટલે અમુક જવાબદારીઓ જીવનની લેવી પડે, સમજવી પડે, આગામી પેઢીનું પણ વિચારવું પડે, એટલે અમુક ચેન્જીસ લાવે, અને એ સ્વેચ્છાએ મેં એ બદલાવ મારા અંદર જોયા. પણ જર્નીમાં તો કેવું છે કે શરૂઆત હું એક બહુ જ વિચિત્ર વ્યક્તિ હતો. પછી નવસારી આવ્યા, નવસારી પછી વડોદરા, અને પપ્પા પણ ટિપિકલ અનાવિલ નહીં, એમને ફેમિલીમાં એવું જોતું હતું કે પપ્પા ટેક્સટાઇલમાં જાય. એ વખતે ટેક્સટાઇલ બહુ ચાલતું હતું,
0: એની
1: અંદર એક ગ્રીસ દેસાઈ નામક વ્યક્તિ થોડા ઝુંબેશી નીકળ્યા, અને એમને એવું વિચાર્યું કે મારે થોડું અનકન્વેન્શનલ જવું છે, રિબેલ થવું છે લાઈફમાં, એટલે એ પોતાના પરિવાર સાથે થોડાક અલગ રહ્યા, અને એમને પોતાની એક દુકાન શરૂ કરી જેનું નામ છે ગુંજન. હજુ પણ હું છે કહીશ, કારણ કે હજુ પણ એ જગ્યા છે ત્યાંની ત્યાં, હજુ પણ એ અમારા પઝેશનમાં જ છે. અને પપ્પા બહુ મોટા સંગ્રહકો, એટલે કોઈ એવું કહે ને કે મુકેશની એક ગુજરાતી ગીત ગાયેલી LP રેકોર્ડ, એટલે લોંગ પ્લે રેકોર્ડ જેને કહેવાય, એ કોલકાતામાં કોઈના પાસે મળી છે, તો પપ્પા 3 દિવસ કોલકાતા ટ્રાવેલ કરી એને હેન્ડપિક કરીને પાછા એ લઈને આવે, કારણ કે એ વખતે કુરિયર સર્વિસીસ પર ડિપેન્ડન્ટ ના હોય, કારણ કે ગ્રામોફોન રેકોર્ડ જેવી એક નાજુક વસ્તુ એ વખતે પાર્સલ અને
0: એવી મ્યુઝિક માટેનો પ્રાઇસ,
1: હા એટલું એટલું એમનું ગાણ પણ હતું એ ટાઈમ.

0: જોયું છે મરિયા. ગુંજન રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વસુ નિવાસમાં અમે રહેતા હતા. એ પહેલાં અમે શંકર ટેકરી રહેતા હતા વડોદરામાં, અને સામે બદામડી બાગ હતું, એટલે હજુ પણ છે. તો હું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, એક ઘર જે છે એની અંદર એક લિવિંગ રૂમ છે, ત્યાં બધા વડોદરાના પ્રખ્યાત ગાયકો સંગીતકારો આવે, બેસે, મહેફિલો જમાવે. અને મારી મમ્મીને થોડું અજુગતું લાગે કે આ દરરોજ અજાણ્યા પુરુષો ઘરની અંદર આવે છે, એના બધી મહેફિલો જામે છે, પપ્પા બધી ચર્ચાઓ કરે છે, એ બધું કરે છે. અને અંદરના રૂમમાં પપ્પા એક રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો. સ્ટુડિયોમાં પપ્પા પેલી ઓડિયો કેસેટ હોય ને,
1: રીલ વાળી,
0: હા, તો એ ઓડિયો કેસેટ નાખે, આ બધી લોંગ પ્લે રેકોર્ડ પ્લે કરે, અહીંયા રેકોર્ડ બટન દબાવે, અને 60 મિનિટ્સ અને 90 મિનિટ્સની ટીડીઆરની કેસેટ આવતી હતી. તો એનો ઉપર પ્લેલિસ્ટ આખું, તમે જેમ કે આવો ગુંજન પર અને તમે કહો કે ગિરીશભાઈ મને આ 7 ગીતો જોઈએ છે, 8 ગીતો જોઈએ છે, તો ગિરીશભાઈ તમને સામેથી કહેશે પણ ખરા કે આના કરતા આ ગીત લો.
1: અરે વાહ,
0: આ ગીતમાં કિશોર કુમાર છે, આ ગીતમાં મુકેશ છે, અને આ ગીતનો મતલબ. એટલે પપ્પાને તમે કોઈ પણ સોંગ કહો ને એ ટાઈમે, તો એ પપ્પા એ ગીત કઈ રીતે ઇન્સ્પાયર થયું, કઈ રીતે એ બન્યું, કઈ પિક્ચરનું છે, કઈ સાલમાં એ મૂવી રિલીઝ થઈ હતી, હાર્મોનિયમ અને કીબોર્ડ પણ વગાડતા હતા, અને પર્કશન ના જેટલા પણ અલગ અલગ વર્ઝન્સ હોય, ઢોલક હોય, તબલા હોય, કોંગો હોય, જે બધું જ વગાડતા હતા. તો અને ઘરે આવે તો રાતના મોડે સુધી લોકો મહેફિલો જામતી હતી. એમાં અતુલ પુરોહિત પણ આવતા હતા ઘણી વખત, ઘણી વખત અચલ મહેતા આવતા હતા. અને યુએસ અને કેનેડાથી એ વખતે NRI જયારે ટ્રાવેલ કરે તો પપ્પા એમને રેકોર્ડ કરી નાખતા હતા. એટલે એ ટાઈમે કોપીરાઇટ અને આ બધી વસ્તુ એટલી હતી નહીં, પપ્પા એક રીતે તો પાયરસીની જ વસ્તુ કરતા હતા.
1: પણ એ મ્યુઝિક લવર્સ માં,
0: પણ મ્યુઝિક લવર્સ
1: અને મ્યુઝિક પહોંચાડવાનું કામ
0: એમને બહુ એ પેશનેટ હતા.
1: એગ્રીગેશન ફોર ધ મ્યુઝિક, મ્યુઝિક લવર્સ, હી વોઝ અ એગ્રીગેટર ફોર.
0: એક્ઝેક્ટલી, એટલે એ બહુ પેશનેટ હતા. એમને એવું થતું હતું કે મેં સંગીતને લોકો સુધી પહોંચાડ્યું, કેમ કે એ વખતે ઇન્ટરનેટ નહોતું, એટલે લોકોને આજની તારીખમાં મને વારસાગત રીતે 5000 રેકોર્ડ્સ મળી છે.
1: ઓહો,
0: અને ધે આર ઓલ પ્રાઇસલેસ.
1: ક્યા બાત હે,
0: કેટલોગિંગ મેં શરૂ કર્યું તો હજુ પત્યું જ નથી. અને અનફોર્ચ્યુનેટલી એ ગુંજન રેકોર્ડ્સ નામની જગ્યા છે એ પપ્પાને એઝ અ સબલેટ ટેનન્ટ મળ્યું હતું. એ ઓનરશિપ નથી જગ્યા પર કોઈની,
1: પાગડીની જગ્યા.
0: હા, તો ત્યાં પપ્પા ગુજરી ગયા. ત્રણ અલગ અલગ પ્રકારની રેકોર્ડ આવે, એક હોય છે 33 આરપીએમ, એક હોય છે 45 આરપીએમ, અને એક હોય છે 70 આરપીએમ. એટલે 78 રોટેટ પર મિનિટ થતી જે રેકોર્ડ હોય એ સોનાની લગડી કહેવાય, ગ્રામોફોન રેકોર્ડ. એનું જ આખું કલેક્શન હતું, એના કોઈ કવર ના હોય.
1: એટલે બ્લેક કલરની જે રેકોર્ડ
0: હતી, બ્લેક કલરની બધી જ આવે, પણ એ જે
1: 78 આરપીએમ
0: એનું કોઈ કવર ના હોય, એ તમને નગ્ન અવસ્થામાં જ આપવામાં
1: આવે છે.
0: અને એટલા માટે એનું વેર એન્ડ ટેર થોડું વધારે હોય, એટલે એને બહુ સાચવી રાખવી પડે. અને એક પર્ટિક્યુલર માટી અથવા તો એક પર્ટિક્યુલર વસ્તુથી બનતી હોય છે
1: રેકોર્ડ.
0: હા, એટલે બહુ ડેલિકેટ પણ હોય. તો આખો સ્ટોક કોઈએ ચોરી લીધો,
1: આખો ગુમ થઈ ગયો.
0: હા, અને ત્યારે હું હતો 18-19 વર્ષ. અને એ પછી ત્યાં કોર્ટ કેસ ને બધું, પોલીસ કેસ ને બધું થયું ને બધું જાત જાત.
1: કેટલી રેકોર્ડ ગુમ થઈ હશે? એના
0: લગભગ 1.5 હજાર.
1: ઓહો,
0: અને ઇટ વોઝ સમબડી હુ ન્યુ. એટલે મારું ક્લોઝર લાઈફનું એક છે. આજે વાત કરતા કરતા મને રિયલાઇઝ થાય છે તમારી સાથે કે ચાલો હવે હું એવી પોઝિશન પર પહોંચ્યો છું કે મને ખબર છે કે એ વ્યક્તિ કોણ છે. તો મારે જઈને એને કન્ફ્રન્ટ હવે કરવું જોઈએ, કારણ કે કોણે કરેલું એ પણ હવે હમણાં તાજેતર

0: મળ્યો હતો ત્યારે વર્ષો પછી, એમને કીધું કે એ વ્યક્તિને મેં જોયેલા છે, એટલે હવે હું એમને કન્ફ્રન્ટ
1: કરવા જ જોઈએ. એટલા માટે ચોરીઓ ઉજાગર કરવી જોઈએ. જે કામ મુંબઈ સમાચારમાં નોકરી કરતી વખતે શૂન્ય પાલનપુરીએ કર્યું હતું, મરીઝની ગઝલો એક ભાઈ એ ખરીદી લીધી હતી. કોઈ કોઈની ગઝલ કેવી રીતે ખરીદી શકે? અને એમનો સંગ્રહ છપાઈ ગયો હતો, એનું વિમોચન હતું, ને શૂન્યભાઈને ખબર પડી કે આવું થયું છે, એટલે એમણે એમને એક્સપોઝ કર્યા. શૂન્યભાઈ મોટ પાલનપુરી અને મુંબઈ સમાચારમાં સિરીઝ ચલાવી. મરીઝને ખૂબ ગરીબી અવસ્થામાં જીવન ગયું, એટલે એમણે એમની જરૂરિયાતો માટે વેચી. પણ તમને કોઈની ગઝલો ગમે તો તમે એને પુરસ્કાર આપો, તમે ખરીદી કઈ ખરીદીને પોતાના નામે કઈ રીતે છપાવી શકો? ત્યારે ખૂબ લોકોએ શૂન્યભાઈનો ને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવું કરવાથી ઓલા ભાઈ બહુ પ્રતિષ્ઠિત છે, એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. પણ શૂન્યભાઈ પકડીને રહ્યા પોતાની વાત, ચોરી તો નહીં ચલાવે, ને હું આજે ચોરીને અટકાવું તો ભવિષ્યમાં બીજા લોકોને ચોરીની આદત પડશે. એટલે પ્લીઝ ડુ ધીસ.
0: જેવી ચોરી થઈ ને હું એ વ્યક્તિ પાસે ગયો રડતો રડતો, આવું થયું બોલો, અને હી હેડ નો રિએક્શન. એટલે પછી મને રિયલાઇઝ થયું કે ત્યારે તો નાનો
1: હતો, 17-18 વર્ષ,
0: લાઈક એ અફસોસ મને ઘણી વખત એવું ફીલ થાય આજની તારીખમાં કે પપ્પા અગર આજે જીવતો હોત તો એમને મારી પ્રગતિ જોઈને કેવું ફીલ થયું હોત. કારણ કે પપ્પા તો એ જ વિચારધારા સાથે ગુજરી ગયા કે મનન આગળ એને શું કરવું છે, અને માત્ર ને માત્ર એવો છોકરો કે જેના કેલેન્ડર ડાયરીમાં રિમાર્ક્સ નું સેક્શન એટલું બધું ભરાઈ જાય કે લીવ સેક્શન માં રિમાર્ક લખવી પડતી હતી. કારણો છે જે મને લાગે છે કે એનું કોઈ ગામ નથી,
1: મુંબઈ
0: એટલે મમ્મી જયારે પરણી ત્યારે 37 વર્ષની હતી, પપ્પા 42 ના હતા, અને ફર્સ્ટ મેરેજ બંને. કારણે પછી સારું થયું બંને
1: મળ્યા,
0: માસ્ટર નંગ મળ્યો. આજે હું તમારી સામે એટલા માટે જ બેઠો છું. અને હું જન્મ્યો ત્યારે મમ્મી 40 ની અને પપ્પા 45. હવે હું જયારે જન્મ્યો ને એટલે મમ્મી નું સાહસ જુઓ તમે, કે મમ્મી એ જીત પકડેલી હતી, બાળક તો જોઈએ છે, અને એ ઉંમરે ટ્રાય કરવું એ બહુ અઘરું થઈ જતું હતું. કારણ કે મમ્મી ના 2 મિસકેરેજ પણ થયા એ પ્રોસેસ, એવું મમ્મીએ મને કીધું.
1: હું
0: જયારે જન્મ્યો ત્યારે મમ્મી 40 ની, એટલે અમારા બંને વચ્ચે ઓલરેડી ડબલ જનરેશન,

0: હું પેરેન્ટ ટીચર એસોસિએશન મીટિંગમાં પણ જઉં તો મારા મમ્મી પપ્પા આવે તો લોકો કે દાદા દાદીને કેમ લાયા, કારણ કે વિઝિબલ ઓલ્ડ એજ દેખાય. અને આ ઉંમરે તમે સહજ કરો હોઉં તો મને તેડી પણ નતા શકતા, કારણ કે હું બહુ તોફાનીઓ ધમાલીઓ. અને આ મારી સૌથી જે મેં 2012-13 જોક લખેલી હતી જે મને હજુ પણ બહુ રિયલિસ્ટિક લાગે છે કે જ્યારે એટલે તમે તમે અત્યારના મનન ને જુઓ ને અને 16-17 વર્ષના મનન ને જુઓ ને તો એમાં જમીન આસમાન નો ફરક છે. એટલે હું જે તમને કહી રહ્યો હતો કે મેં વિચાર્યું કે યાર લાઈફમાં અગર પપ્પા આજે હોત તો એ પ્રગતિ જુઓ તો મને શું ફીલ થાય, તો મને એવું થાય છે કે કદાચ પપ્પા હોત ને તો મારી આટલી પ્રગતિ ના થાય. ઓકે, આ બહુ એક આયરોનિકલ વસ્તુ છે કેવું કે 17 વર્ષે જ્યારે 17 જાન્યુઆરી 2005 હજુ પણ યાદ છે જ્યારે હું પપ્પા નોર્મલી હોસ્પિટલાઇઝ થયા હતા, અમારા ઘરની વોલ ઇઝ ધ સેમ વોલ એઝ ધ હોસ્પિટલ વોલ, ત્યાં જ હોસ્પિટલાઇઝ થયા. પણ હોસ્પિટલમાં જવા માટે તમારે સોસાયટીની બહાર નીકળીને આખું ચક્કર મારીને પછી જવું પડે, એટલી મોટી દીવાલ. તો 16 તારીખે એડમિટ થયા, નોર્મલ ચેસ્ટ પેન હતું એટલે ઇસીજી કર્યું, ઇસીજી નોર્મલ આવ્યું, તો મમ્મી હોસ્પિટલમાં જ સૂઈ ગઈ. અને 2005ની આવાજ અને 16 જાન્યુઆરી રાતના પપ્પાને મળ્યું હું, અને ત્યારે મુન્નાભાઈ મુન્નાભાઈ જેવો બને તું કરી રહ્યો. રાતના જય શ્રી કૃષ્ણ કરી નીકળ્યો હું. રાતના 3:30 કોલ આવ્યો લેન્ડલાઈન પર, ઘરે મમ્મી રડતા રડતા કહે છે કે પપ્પાને કઈ થયું છે, જલ્દી આવો બેટા. સ્ટ્રેચર પર એડમિટ થયા, એમણે પેલું પલ્સ નાખ્યું, રીડિંગ નતું આવતું. મને ત્યારે બુદ્ધિ નહીં કે શું હતું, કમ્પાઉન્ડરે કીધું કે રીડિંગ નહીં આવે, અંદર લઈ ગયા. પછી ત્યાં બી એમને ઇલેક્ટ્રિક છોકરો શું થઈ
1: ગયો,
0: એકદમ ગાંડો થઈ ગયો. બે દિવસ તો હું સાવ ગાંડો હતો, ઘરે બધા ફ્રેન્ડ આવ્યા ને મળી રહ્યા છે ને વાતો કરી રહ્યા છે. મારા ફ્રેન્ડે મને મને હજુ પણ યાદ છે, પાર્થે મને બે લાફા મારે છે, હું ગાંડો થઈ ગયો. એટલું આમ એકદમ પેલું લોસ્ટ ઇટ હોય
1: કમ્પ્લીટ
0: બ્રો લવ યોર ડેડ, એવી હસી હસીને વાતો.
1: આપણી પ્રકૃતિ નો ભાગ છે.

0: માર્વેલ છે તો ને તો માર્વેલ લિટરલી આમ પેલું હેડલાઇટ પડી જાયની છે તો હેડલાઇટ પકડીને હું આમ ચલાવું. પછી એ પપ્પા 17 જાન્યુઆરી ગુજર્યા. મેં પ્રિલિમ્સ આપી, રડતા રડતા બધા પેપરમાં ફેલ. પપ્પાની આ કીધેલી વાત યાદ આવી તો મેં 72.5 લઈને આવ્યો. ક્યાં બાત, ખાલી સ્ટેટિસ્ટિક્સમાં કોપી મારેલી, ઇજ્જતથી કહું છું.
1: કઈ વાત,
0: અને એમાં 99 આવેલા.
2: સોમત,
1: ક્યાં બાત.
0: એટલે પણ બાકી બધા સારા અકાઉન્ટ્સમાં 80 ઉપર આવેલા. ઇંગ્લિશ, ઇંગ્લિશમાં મારા 67 જ આવ્યા હતા, વિચ વોઝ સરપ્રાઈઝ. પછી ત્યારથી ઘર પર મમ્મીએ કોઈ દિવસ મને દરરજો આપી ન શકી, કારણ કે મમ્મીના દિમાગમાં એ જ વસ્તુ હતી કે મનન હજુ બાળક છે. મમ્મીને હજુ એવું છે, દરેક માને એવું જ હોય
1: બાળક. હા, માની વાત યાદ તમે કરીને તો મને મધુ પટેલનો શેર યાદ. હા, એથી વધુ મા વિશે શું કહું. મધુ, બાળક પહેલા જબલું જાય.

0: स्पेशल आखो प्रोग्राम दे लो
1: अरे वाह,
0: जो मैं
1: आप
0: मीटिंग
1: प्रेज डेट।
0: हां जो मैं आज बता गीत है ना फेवरेट प्लेलिस्ट यूजुअली पापा ने बता लिस्ट आता था कि आगे तो रिकॉर्ड करें आपको ये दिवस है अपनी लिस्ट आप लो पापा ने आ बता गीत
1: है व्हाट मोमेंट
0: અને પછી એ ટ્રીબ્યુટ તરીકે બધાય ગાયું
1: આઈ થિંક એમના જીવનની આખી કમાણી એ ગીતો
0: હા
1: એ જે યાદી
0: બિલકુલ
1: એમના ચાહકોએ
0: અને મને દુઃખ એ જ વસ્તુનો છે કે હું એ રેકોર્ડ્સ ના બચાવી શક્યો કારણ કે એમાં જ પપ્પાનો જીવ હતો
1: જે પછી ચોરાઈ ગઈ છે
0: જે છે એ જે છે એનું તો ધ્યાન રાખ્યું છે અને એટલા જ માટે મેં અને વિદ્યાએ એક રેકોર્ડ લેબલની શરૂઆત કરી
1: ગુંજન રેકોર્ડ્સ
0: ગુંજન રેકોર્ડ
1: હું પૂછવાનો હતો પણ આ સારું જવાબ મળી ગયો
0: એટલે શરૂઆત અમે એવી રીતે કરી એટલે પછી
1: ઓછા થયા છે

0: આદિમ રીતે ઝાડો કાપે છે, સત્યાનાશ વાળા જે પ્રકૃતિ, એવું લાગે, એવું આમ ઘણી વાર એવું ફીલ થાય કે માણસ પાછો આદિમ ગતિ કરી રહ્યો છે, ફરી પાછું પેલું પૂંછડું ઉગવાની રિવર્સ પ્રોસેસ થઈ હોય ને,
1: એવું જ છે
0: એવું લાગે છે.
1: હવે હમણાં છે ને મને ઉપર ઇન્ટિમેશન આવ્યું,
0: શું આવ્યું?
1: આ છે મારું હેલ્થ ફિટનેસ નું ટ્રેકર છે, એની એપ પર નોટિફિકેશન આવ્યું કે છેલ્લા 55 મિનિટમાં તમે સ્ટ્રેસ ઝોનમાં દેખાઈ રહ્યા છો.
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આજે AR. આપ સૌ માટે આપણા અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર સમુદાયિક રેડિયો સ્ટેશન પર લઈને આવું છું હકારાત્મક ગુજરાતી સાહિત્યની વાર્તાઓ. હમણાં આપણે મારા શો પર વાત કરી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોની, જેના રચયિતા છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. આ પુસ્તક તેમણે પોતાના OSD કાળ દરમિયાન સોમનાથ

અને તેની આજુબાજુના વિસ્તાર જે કથાઓ, જે સ્થળો જેનો ઉલ્લેખ પુરાણો, ગ્રંથો અને ધર્મગ્રંથોમાં છે તેને લોકભોગ્ય ભાષામાં આપણા સૌ માટે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાઓમાં છેલ્લે આપણે વાત કરી રહ્યા હતા સિદ્ધરાજ જયસિંહ અને મીનળ દેવીની. મીનળ દેવી જે મુંડકા વેરો છે તે માફ કરાવે છે અને ત્યારબાદ અહલ્યાબાઈના પ્રકરણની શરૂઆત થાય છે. આપ સૌ જાણો છો અહલ્યાબાઈએ ઘણા બધા શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જેમાંનું એક હતું આપણું સોમનાથનું મંદિર. અને એ વખતે તેમણે નિર્ણય કર્યા બાદ આ શ્લોકનું ઉચ્ચારણ કરેલું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂર્મા તે સંગો ઉત્સવ કર્મણી. સલાહકારોના મોંમાંથી અહલ્યાભાઈનો જય જયકાર ગુંજે છે, પરંતુ અહલ્યાભાઈ કહે છે કે મારો જય જયકાર નહીં, પરંતુ આ પ્રભાસ પાટણનો જે શાસક છે એટલે કે આપણા મહાદેવ એનો જય જયકાર કરો અને બધી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપે છે. અહીંથી વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જૂનાગઢના નવાબને ઊંચો નીચો કરવો પડશે. એટલે જ કારણ કે પ્રભુ સોમનાથ અહિલેશ્વર બનીને ત્યાં જરૂર બિરાજમાન થવા જોઈએ. બોલો હર હર મહાદેવ. સૌ કોઈએ ભગવાન શંકરનો જયકારો બોલાવ્યો અને ત્યાં જ અચાનક અહલ્યા બોલી ઉઠ્યા, અરે થોભો, ભગવાન સોમેશ્વરના મંદિરની પૂજા અર્ચના કરવા આખા ભારતવર્ષમાંથી ભક્તજનો દોડી આવશે. એ બધા ક્યાં જશે? મને વિશ્વાસ છે યાત્રાઓ શરૂ થશે, ફરી ભજન પૂજન કથા આરંભાશે, અને ત્યારે આ દૂર દૂરના યાત્રાળુઓ ક્યાં વિશ્રામો લેશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈની વાર્તાઓ. ભક્તો ક્યાં જશે એમના માટે તો આપણે વિસામાં પણ બંધાવા પડશે, અને આ વિસામાં હશે તો જ સાંભળો એક અડકીને એટલે કે મંદિરને નજીક જ સરસ મજાની ધર્મશાળા બનાવવાની છે, જ્યાં યાત્રિકોની બધી જ સુવિધાઓ સાંપડે. અને હા, ધ્યાન રાખજો, આપણા રાજકોષમાંથી એક પૈસો લેવાનો નથી, મારું પોતાનું સ્ત્રીધન એ માટે પર્યાપ્ત છે. જાઓ આરંભ કરો. અને આ અનુસંધાને ભગવાન સોમનાથના ભગ્ન ખંડેર શિવાલયની સામે એક નાનકડું પણ ભવ્ય શિવાલય તૈયાર થઈ ગયું. ઈસવીસન 1783માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બાજુમાં સરસ મજાની ધર્મશાળા બની, આરંભાઈ અને આજ સુધી નિરંતર ચાલુ છે. આધુનિક સોમનાથ ટ્રસ્ટ આ મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં નિરંતર વધારો કરે છે. પાટણવાસીઓ એને જૂના મંદિર તરીકે ઓળખાવી રહ્યા છે. જો સોમનાથ જાઓ તો આ શિવલિંગની પૂજા અર્ચના અવશ્ય કરજો. ફરી મળીએ છીએ આ નાનકડા વિરામ બાદ નવા પ્રકરણ સપનું વહેલી સવારનું, તેની વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પા

સપનું વહેલી સવારનું પ્રકરણ 13 તમે સાંભળી રહ્યા છો આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. ભગવાન ભાસ્કરે હજુ પ્રભાસ પાટણ પર પોતાનું પહેલું કિરણ પાથર્યું નથી, પણ દૂર દૂરથી આવતા પંખીઓનો મધુર અવાજ સમુદ્રના ગંભીર ધ્વનિ સાથે જાણે જુગલબંદી રચી રહ્યો છે. નિંદ્રાદેવી પણ જતા જતા સ્વપ્નિલ પાપણો પરથી પગલાનો ભાર ઉઠાવી લેવા તૈયાર થયા છે. એક મધુર માદક સુગંધનું સામ્રાજ્ય છે. ત્યાં તો વિશ્વંભર ભજી સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. બે હાથ આંખો સામે ધરી આદતવશ બોલવા લાગ્યા. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. બોલતા તો ગાય, પણ નજર સ્થિર નથી. સામેના ખુલ્લા હાથ પર પણ નહીં, ચોપાસ કંઈક ફંફોડતી ફરે છે. ચહેરા પર થોડી પ્રસન્નતા અને વધુ મૂંઝવણ વર્તાય છે. થોડી અકળામણ પણ ખરી, ફરી આદત મુજબ જ બોલી જાય છે. અરે સાંભળો છો? પણ પરોઢની મીઠી નીંદરમાં પોઢેલા ધર્મપત્ની સાંભળે ક્યાંથી? ફરી એકવાર, અરે જાગો જાગો. ને ભટ્ટજીના કંઠમાંથી અનાયાસ પ્રભાતના શ્લોકો નીકળી આવે છે. પ્રાતર ન મામી ગિરીશમ ગિરિજાર્ધ દેહમ સર્ગસ્થિત પ્રલય કારણમાં અધિદેવમ. ગાતા ગાતા અવાજ ક્યારે ઊંચો થઈ ગયો એનોય ખ્યાલ ભટ્ટજીને નથી, પણ પત્નીની ઊંઘ દૂર કરવા પૂરતો છે. તંદ્રામાં જ તે બોલી ઉઠે છે, શું બેસાલ તમે તે સરખું સુવાય દેતા નથી. અને આ ભટ્ટજીનું ગાન તો અટક્યું, પણ તે બોલ્યા, અરે સુવાનું ટાણું ગયું. ગોરાણી જાગો ને ફરી પ્રભાત્યું શરૂ કર્યું. જાગો ને જુગના જીવન વાહણ લિયા ભાયા રે. આ વાતનો અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જાગોને જુગના જીવન વહાણલિયા વાયા રે. ગૌરાણી હવે નિંદ્રા મુક્ત હાલતમાં બોલ્યા, બસ કરો હવે, હમણાં પડોશીએ જાગી જશે. ભલે જાગે, બળજી કંઈક જુદા જ તાનમાં છે. ગૌરાણી આજની સવાર તો નોખી જ છે. ગૃહિણી કપડાં સંકોરતા ઊભા થવા જાય છે અને બોલે છે, સવાર તો બધી એ સરખી, એક તો આખો દી તમારું વૈતરું કૂટો ને માંડ આંખ મળી ત્યાં તમારા રાગડા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર અને આપણે

વાત કરી રહ્યા છીએ પ્રકરણ 13 સપનું વહેલી સવારનું. ઉઠવા જતા ગોરાણીનો હાથ ઝાલી ફરી બેસાડતા ભટજી કહે છે, નહીં આજની સવાર રોજની સવાર જેવી નથી. આજે તો ગોરાણી હવે ખરેખર પૂરા જાગી ગયા છે ને વિચારે છે, નક્કી આમને કંઈક થયું છે, બાકી આવા વેણ ન કાઢે. પણ વિચારાય એવું બોલે ખરા થોડું? એ તો ભટજીને હળવે સાદે પૂછે છે, સાચું કહેજો, તમને કંઈ થયું તો નથી ને આજે? ભટજીને હવે લાગ્યું કે પોતે કંઈક અજુકતું આચરી રહ્યા છે એટલે થાવકા થઈને બોલ્યા, થયું તો કંઈ નથી ને આમ જુઓ તો ઘણું થયું છે. સાંભળો, મને ગાવાનું મન થાય છે. આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી હોજી રે. અને કુશળ ગૃહિણીને હવે તો ખાતરી થતી જાય છે, નક્કી આમને કંઈક થયું જ છે. કોકડી કારણ વિના ગુસ્સે થઈ જાય પણ આમ ગાંડા તો ન જ કાઢે. એ ધીરેથી ભટજીને કહે, સાંભળો, હું નાહીને પૂજાનું ચરણોદક લાવી દઉં, તમે થોડો આરામ કરો. અરે ગાંડી, ચરણોદકની ક્યાં માંડે છે? મેં તો મારા વહાલાને આંખે આખો દીઠો. બોલ, સગી આંખે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ને ગોરાણી? બળજી બોલ્યા, હવે તો કોઈ શંકા નહીં. એવું જ વિચાર એ ગોરાણીના મનમાં છે કે ભટજીને કંઈક થયું છે. પણ ભટજી એમનો હાથ હાથમાં લઈને હળવેથી બોલે છે, જો સાંભળ, મને કંઈ થયું નથી, હેમખેમ છું, પણ તારે સાંભળવા જેવું જ જરૂર છે, બેસ. ને ભટજી પલાઠી વાળીને બેસી ગયા ને ઉમેર્યું, જો ગાંડો ન ગણતી, આજે વહેલી સવારે ભગવાન વિષ્ણુ મારા સપનામાં આવ્યા, સાક્ષાત વિષ્ણુ, અને સાંભળ, મારી સાથે વાતો પણ કરી. બોલ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, અને આપણે વાત કરી રહ્યા છીએ તેના પ્રકરણ 13, સપનું વહેલી સવારનું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. લે બોલ, હવે કંઈક કંઈક સમજાવવા લાગ્યું છે ઘરવાળાને. પણ ભટજી, એ તો સપનું. હા, પણ સવારનું. બ્રહ્મ મુહૂર્તના સપના સાચા પડે હો? હવે ગોરાણીને જિજ્ઞાસા જાગી. કહે, હે ભગવાન વિષ્ણુ પોતે જાતે આવેલા? હારે, સાક્ષાત, ભટજીએ જવાબ આપ્યો. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ. ગૃહિણીનું કુતૂહલ વધતું જતું હતું, તેથી વાત કાપીને કહે છે, હા હવે આગળ તો કહો, શું થયું પછી? ભટજી પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા, હા તો ભગવાન મારા સપનામાં આવ્યા, પણ એ વેળા સપનું ન લાગે હો, બધું હાચે હાચું જ લાગે. હવે તો સમજ્યા, હવે એ સપનામાં એમ જ લાગે. પણ તમે ભગવાનને જોઈને દંડવત કરેલા કે નહીં? અરે, હું તો સાવ દિગ્મૂઢ થઈ ગયો, એટલે આંખો સામે નર્યું તેજ, અને તેજે મને તો કંઈ સૂજ્યું જ નહીં, બસ આંખમાંથી પાણી હાલ્યા જાય. વાત આગળ ચાલતી જ નથી એ જોઈને ગોરાણી બોલ્યા, હોય એ તો, પછી શું થયું? ને મનની વાત હોઠે આવી ગઈ. ઘરગથ્થુ ગૃહિણીએ એમ ઉમેર્યું, સાથે લક્ષ્મીજી હતા કે નહીં? એ તો હોય જ ને, આપણને દેખાય નહીં. ગોરાણી થોડા ઢીલા થઈ ગયા. ઠીક, તો એકલા વિષ્ણુએ તમને શું કહ્યું? કહે, ભટજી, વિશ્વંબર ભટ્ટ, જાગો છો કે ઊંઘો છો? વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગોરાણીને રમૂજ થઈ, તે સપનામાં તો માણસ ઊંઘતું જ હોય ને. કહ્યું ને, એ સપનું લાગતું જ નહોતું. હું તો પ્રભુ પ્રભુ એટલું જ બોલી શક્યો, ભટજીએ જવાબ આપ્યો. પછી મને કહે છે કે ભટ્ટ, સાંભળ, ધ્યાન દઈને સાંભળ. હું ત્યાં પેલા નાના મોટા કોટની વચ્ચે ધરતીમાં દટાઈને પડ્યો છું ને ત્યાં મને એક પીપળાનું મૂળિયું ખૂંચે છે. એટલે મેં કહ્યું કે પ્રભુ આપને? પ્રભુ કહે, હોય એ તો, પણ તું સાંભળ, મારે હવે ત્યાંથી બહાર આવવું છે. તું મને ત્યાંથી બહાર કાઢ અને મારી સ્થાપના કર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારનું ની વાર્તાના અંશોને. વાત તો ખરી કહેવાય, અને આ વાત સાંભળતા સાંભળતા શ્રદ્ધાળુ બ્રાહ્મણ પત્ની એક ચિત્ત થઈ ગયા. ભટજીના મોં પર હવે એમને તેજસ્વીતા વર્તાવા લાગી અને બોલી પડ્યા, હે, આપણને એવું કહ્યું? ભટજી આકાશમાંથી સીધા ધરતી પર, આપણને નહીં હો, મને એકલાને. હવે રહેવા દો, રોજ તો એમ કહો છો કે આપણે ક્યાં નોખા છીએ, તે નથી જ ને, તેથી તો તને બધે કહું છું. ગોરાણીએ બોલ્યા, ભટજી તમને તો એ ચતુર્ભુજના દર્શન થઈ ગયા, મને મૂઈને ક્યારે થશે? થશે થશે, તને થશે ને આખા પાટણને થશે. એને આપણે બહાર કાઢીશું ને એટલે. અરે ભટજી, એ તો સપનું. હા, તમે ભાગ્યશાળી ખરા કે તમને દર્શન થયા, પણ સપનું તો સપનું. બ્રહ્મ મુહૂર્તનું ભટજીથી બોલાઈ ગયું ને ઉમેર્યું, આજે જ મારા વિદ્વાન મિત્રને મળીને પૂછીશ આનો અર્થ શું છે, એ મોટા શાસ્ત્રજ્ઞ છે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારા મોટા શાસ્ત્રજ્ઞ મિત્રને પૂછીશ કે આ સપનાનો અર્થ શું છે. ભટજી કહે છે, એટલે ગોરાણી પૂછે છે, એ વળી કોણ? અરે ઉમિયાશંકર દેસાઈ. ઉમિયાશંકર ભાઈ તમે ન ઓળખ્યા એમને? પછી તો મારા વાલોજીની આવ્યાની વધામણી હોજી રે. ધર્મપત્તિને થયું આમનું હવે ચસ્કી ન જાય તો સારું. બસ હવે ગેલા થાવમાં લ્યો આ પંચ્યું ને જાઓ ત્રિવેણીમાં સ્નાન કરી આવો ને સંધ્યા પૂજાથી પરવારો. હું તો આજે ઉપવાસ રાખીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારની વાર્તાના અંશોને. ધર્મપત્નીને હવે આ વાતમાં વિશ્વાસ પણ હતો પણ અચંબો પણ. અને ભટજી કહે છે કે ને હું પણ ઉપવાસ કરીશ. બંનેનો હેતુ ભલે ને જુદો પણ આનંદ હતો. ઉત્સાહમાં જુદા જુદા સ્ત્રોતો જીભ પર આવી જતા હતા. ઝટપટ સ્નાન સંધ્યા પૂજાથી પરવારીને ભટજી તો ચાલ્યા સીધા મિત્રના ઘર તરફ. એ વિચારે કે આ મિત્ર અધ્યયનશીલ તો ખરા જ, વ્યવહાર કુશળ પણ છે, મારી મજાક તો નહીં જોડાવે. ડેલીએ પહોંચતા જ નાગરી મહેમાન ગતિથી તે ભીંજાયા. ઓહો વિશ્વંબર ભટ્ટ, આવો પધારો, આજે વહેલા વહેલા અમારું ઘર તમે પાવન કર્યું. કંઈ ના ભાઈ, એક પ્રશ્ન છે, મૂંઝવણ છે, તમારા સુધી જ રાખજો, નહીં તો કોઈ મને ગાંડો ગણશે. ના ના કહો, હું તમને શું મદદ કરી શકું? ભટજીએ આખી વાત અથતી ઇતી સુધીની કરી. હવે કહ્યું, તમે જ આ સપનાનો અર્થ મને સમજાવો, બીજું કોઈ તો માનશે જ નહીં ને ઠેકડી કરશે. મિત્ર પણ વિચારમાં પડી ગયા. થોડું વિચારીને કહે, ભટજી આવો કંઈ કણસાર મને પણ થાય છે. અને સ્કંદ પુરાણમાં પ્રભાસ પાટણમાં ભગવાન દૈત્ય સુદનના દેવાલયની વાત મેં પણ વાંચી છે. અને વાતને પછી વિચારોમાં તે સરકાવી દે છે. એટલે કે બંને મિત્રો વિચાર મગ્ન થાય છે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ભટજીના મિત્રો પણ વિચારમાં છે. બસ એ જ આ દૈત્ય સુદન દેવાલયની વાત હોય તેમ તે મિત્ર કહે છે. એમ અધીરા ન થાવ, બધું સાંભળો તો ખરા. બંનેની ચર્ચામાંથી આ શબ્દો નીકળે છે. ભગવાન સોમનાથની પૂર્વ દિશામાં ચક્રતીર્થમાં એનું સ્થાન હોવાનો સંભવ છે. કોઈએ જોયું તથા આ ભૂમિગત છે એમ પણ કહેવાય છે. ભૂમિગત એટલે ધરતીમાં એમ જ ને, તો આ મૂર્તિ એ જ ન હોઈ શકે? હોઈ શકે. કહેવાયું છે કે સોમનાથ ક્ષેત્રમાં દૈત્ય સુદન અને દૈત્ય સુદન ક્ષેત્રમાં મિત્રના અવાજમાં ઉત્સર્ગ જોઈને ભટજી શ્રદ્ધાથી બોલ્યા, તો હવે તમને પણ ભરોસો બેસે છે ને કે આ પુરાણોક્ત દૈત્ય સુદન જ હોય? સહર્ષ નાગર મિત્ર બોલી ઉઠ્યા, વિશ્વંભર, તમારા પૂર્વના પુણ્યનો ઉદય થયો છે, મને પણ હવે એવું જ લાગે છે. ચાલો તો વારસી, પણ ક્યાં? અરે મને બતાવ્યું છે સ્વયં પ્રભુએ ત્યાં. ભટજીની ધીરજ ખૂટવા માંડી હતી. ધીરજ રાખો ભટજી, સંધ્યા ટાણે જઈએ થોડા મજૂર લઈને, બાકી તો લોકો કૌતુક કરશે. છ થાય જે થવાનું હોય, મારો ભગવાન મારી સાથે છે. ને ઢળતી બપોરે બે ચાર ભોઈને લઈને બંને મિત્રો સ્વપ્નમાં દર્શાવેલી જગ્યા સુધી પહોંચી ગયા. ત્યાં ખોદવાની શરૂ કર્યું ને ધાર્યું હતું એમ લોકો ભેગા થયા. કેમ વિશ્વંભર કાકા, શું ખોદો છો? એક જુવાનિયાએ પૂછ્યું થોડા ગુસ્સા સાથે. ભટજી બોલ્યા, કંઈ નહીં ભાઈ, તું જાને તારા રસ્તે. અને પછી શું થયું તે વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 9512-66-88 પર વોટ્સએપ કરીને, ઇન્સ્ટાગ્રામ અને તમે એક્સ પર કે પછી મેલ પર તમારા પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. અમે દર અઠવાડિયે અને સતત આ જ પ્રકારની વાર્તાઓ, હકારાત્મક વાતો અને સમુદાયની લાગણીઓનો પડઘો લઈને આવીશું. ફરી મળીએ છીએ, ત્યાં સુધી અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આપણે સાંભળી રહ્યા હતા તત્વમસી. બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. નર્મદેહર પાછળના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈનો અવાજ આવ્યો અને હું જાગી ગયો. ટ્રેન કોઈ લાંબા પુલ પરથી પસાર થતી લાગી. નર્મદેહર બીજા બે ત્રણ જણ પણ બોલ્યા. મને આ રીતે ટ્રેનમાં બૂમો પાડતા માણસો પર ચીડ ચડી. ત્યાં મારી સામેની બર્થ પર સૂતેલા માજી અડધા ઊભા થઈને બારી ખોલવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ટ્રેન પુલની મધ્યમાં આવી ગઈ હતી. મને કોણ જાણે શું સૂજ્યું તે મેં બર્થ પરથી ઉતરીને પેલા માજીને બારી ખોલી આપી. તે માજીએ બારી બહાર સિક્કો ફેંક્યો, નદીને હાથ જોડ્યા અને મારો આભાર માન્યા વગર, બારી બંધ કર્યા વગર જ પાછા સૂવા માંડ્યા. મને ચીડ ચડી. મેં મારી બર્થ પર પડેલા બિસ્કિટના ખાલી ખોખાનો ડૂચો વાળીને માજી જોઈ શકે તે રીતે નદીમાં ફેંક્યું અને વ્યંગમાં બોલ્યો, નર્મદેહર. મને હતું કે પેલા માજી ચીડાશે, પણ તે તો મારી સામે જોઈને મલક્યા અને નાના બાળકને કહેતા હોય તેમ કહે, હવે સુઈ જા બેટા અને સાંભળ, બારી તો ઉગાડી રાખીએ જ સારું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં બારી બહાર જોયું. શુદ્ધ ધવલ ચાંદનીમાં અખૂટ જળ ભર્યું નદીનું પટ પૂરું થવામાં હતું. પાસે આવી રહેલા સ્ટેશનના અને પાસે વસેલા નગરના દીવા નદીમાં પ્રતિબિંબિત થતા હતા. અચાનક મને યાદ આવ્યું કે આ નદીને મેં અગાઉ જોઈ છે. હા, નાનો હતો અને કચ્છ ગયેલો ત્યારે. તે વખતે અમે આ પુલ પરથી દિવસના ભાગે પસાર થયેલા. ટ્રેનનો ડબ્બો અત્યારે છે તેના કરતાં જુદો હતો. હું નાની માના પડખામાં ભરાઈને બારીમાંથી નદીને તાકી રહ્યો હતો. હું લગભગ સંમોહિત થઈને નીચે વહેતી નદીને જોતો હતો. ને મારા નાનીએ આ સમયે સૂતેલા માજીની જેમ જ પોટલીમાંથી સિક્કો કાઢી નદીમાં ફેંકતા કહેલું, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં તે મને ખબર નથી. કદાચ લુસી જાણતી હોય. અડધી દુનિયા ફરવામાં ક્યાંય તો તેણે આવું જોયું હશે. લુસી યાદ આવતા જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લુસીએ આપેલી વિંટીને સ્પર્શીને પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં તે મને ખબર નથી. કદાચ લુસી જાણતી હોય. અડધી દુનિયા ફરવામાં ક્યાંય તો તેણે આવું જોયું હશે. લુસી યાદ આવતા જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લુસીએ આપેલી વિંટીને સ્પર્શીને ક્યાંય સુધી તેને યાદ કરતો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સવારે આંખ ખુલી ત્યારે લગભગ બધા જ જાગી ગયા હતા, છેક ઉપરની બર્થમાં કેટલાક પ્રવાસીઓ હજુ સૂતા હતા. મારી બર્થની ઉપરની બર્થવાળું પ્રવાસી ઊઠીને માજીવાળી બર્થ પર કપડું પાથરીને નમાજ અદા કરતો હતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતા હતા. એક જ બર્થ પર સામસામે છેડે બેસીને બે જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે. હમણાં તે પૂરું થશે, પછી તે બંને વાતોએ વળગશે. તે સમયે પણ અત્યારે દેખાય છે તેવો જ ભેદ ભાષા પરથી સ્પષ્ટ દેખી શકાશે. જુદા ધર્મો, જુદી ભાષા, અલગ રીત રિવાજો, સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર, છતાં કોણ જાણે કેમ આ બંને જણામાં કંઈક સામ્ય હોવાનો આભાસ મને થાય છે. એ શું છે તે હું કલ્પી ન શક્યું. મારું સંશોધક અને વિશ્લેષક મન રહીને તે બંનેની ક્રિયાઓની નોંધ લેતું રહ્યું. નીચે ઉતરીને મેં મારી ચાદર સંકેલી, બર્થ નમાવી અને હાથમાં ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં પેલા બેઉ જણાની ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. પેલા માજીએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો, ડબ્બાના ઢાંકણ પર ઢેબરા મૂકી મારી સામે ધર્યા. લે ભાઈ, નાસ્તો કર. આવો વાસી ખોરાક તેમણે ગંદા હાથે મને ધર્યો તે મને ગમ્યું નહીં. મેં જરા અણગમો દેખાડીને માથું ધૂણાવ્યું અને કહ્યું, ના. આગળ શું થયું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. કે પિયર મૂકીને આવે છે? અચાનક મને ધક્કો લાગ્યો. રાત્રે સૂઈ જતી વખતે યાદ આવેલી લુસી હજી પણ મારા મોં પર વાંચી શકાય, અને તે પણ એક સાવ અભણ ડોસી. પળ બે પળમાં પારખી જાય તે મારા કૌશલ્યનું, મારી તાલીમનું અને સમગ્ર માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું અપમાન હોય તેવું મને લાગ્યું. મેં કંઈ જવાબ ન આપ્યો. માજીએ પણ આગળ કંઈ પૂછ્યું નહીં. તે પોતાનો નાસ્તો કરવામાં પડ્યા. પેલા નમાજીએ પણ તેને ઢેબરા આપ્યા. તે બિરદારે લીધા અને પ્રેમપૂર્વક ખાધા. થોડી વારે બંને વાતોએ વળગ્યા. ભોપાલ ક્યારે આવશે? માંડીને મક્કા મદીના ચારધામ યાત્રા, અમારું કુરાન અને અમારા શાસ્ત્રો ગીતા રામાયણ બધું જ તેમની વાતોમાં આવતું ગયું. પોતપોતાનું કુટુંબ, કબીલાની બધી જ ત્વારીખ પણ બેઉ જણાએ સામસામે ઉખેડી. જાણે વર્ષોથી સાથે રહેતા હોય એમ એ થોડા સમયના સહપ્રવાસીઓની વાતો ચાલતી રહી. ફરીથી મને વિચાર આવ્યો, આટ આટલી ભિન્નતાઓ વચ્ચે પણ આ પ્રજા સી રીતે નિરાંતે જીવે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જ્યાં મનુષ્યને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે? અને મનમાંથી જવાબ આવે છે, જે હોય તે. એ શોધવાનું કામ મારું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી.

માનવ મનની એક વિચિત્રતા છે કે તે કંઈક ન વિચારવાનું નક્કી કરે તે જ વાત તો વિચાર તેનો પીછો પકડે છે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી. આ કામ મારું નથી એવું કહેવાની ટેવ મારા માનવ સંસાધન વિકાસના અભ્યાસો અને કાર્યક્રમોની નિપત છે, પણ ના પાડ્યા પછી પણ ન કરવા ઈચ્છેલા કામોનો વિચાર હું છોડી શકતો નથી. હજી મારામાં આટલી કચાશ કેમ તે પણ હું સમજી શકતો નથી. અહીં આવા નીકળ્યો તેની આગલી રાતે મેં જીમીને આ શબ્દો કહેલા, તેની વાતોને તથા તેની રાણી ગુફાને ભૂલી જવાનું નક્કી કરેલું. છતાં અત્યારે આ કામ મારું નથી એ વિચાર આવતા સાથે જ મને જીમીનો પડી ગયેલો ચહેરો યાદ આવી જાય છે. તે મૂર્ખની જેમ મારી પાસે માંગવા આવ્યો હોય અને મેં શક્તિશાળી સમ્રાટની જેમ તેને ના પાડી દીધી હોય તેવો કંઈક વિજય ભાવ મને ત્યારે થયેલો. તે રાત્રે હું મારો સામાન ગણીને યાદી બનાવતો હતો અને બારણે ટકુરા થયા. મેં દરવાજો ખોલ્યો તો બહાર વરસતા બરફમાં રૂછાદાર ફર પહેરીને જીમી ઊભેલો દેખાયો. મેં તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો. તું તારા વતનમાં પરત જવાનો કે? હું જીમીને બેસવાનું કહું ત્યાર પહેલા તો તે બોલવા માંડ્યું. મેં તેના તરફ ખુરશી ધકેલી તેને બેસવાનો ઇશારો કરતા કહ્યું, હા એમ જ છે, કાલે હું નીકળું છું. જીમી કંઈ બોલ્યો નહીં. તે કંઈ કહેવા આવ્યો હોય અને કહી ન શકતો હોય તેવું મને લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મેં કોફી બનાવવા બાઉલની સ્વિચ ચાલુ કરી અને બીજી ખુરશી ખેંચીને તેની સામે બેઠો. તારે કંઈ કામ છે? મેં જીમીને પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જીમીએ થોડી વાર

વિચાર કર્યો. પછી પૂછ્યું, તો ત્યાં જંગલોમાં રખડવાના છે ખરું આદિવાસીઓની વિગત મેળવવા? એનાથી સહેજ જુદું. મેં તૈયાર થયેલી કોફી પ્યાલામાં ભરતા જવાબ આપ્યો, જંગલ જ હશે તેની મને ખાતરી નથી. હું જ્યાં રહેવાનું છું તે જગ્યાનું નામ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે, કદાચ તે કોઈ નાના શહેરમાં પણ હોય. મેં કોફીનો પ્યાલો જીમીના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, અને આદિવાસીઓની વિગત મેળવવાથી જરા જુદા પ્રકારનું કામ હું કરવાનો છું. હું ત્યાં શિક્ષક તરીકે રહેવા માંગુ છું. આપણા ડેટા કલેક્શન જેવું મિકેનિકલ એક કામ નહીં હોય. નવાઈ ભર્યું જીમી કોફી પીતા બોલ્યું, પછી ફરી મૌન રહીને મારી સામે હસ્યો. તે પોતાની વાત કહી શકે તે માટે મૌન રહીને મેં તેની સામે જોયા કર્યું. થોડી પળો પછી કોફીનો છેલ્લો ઘૂંટ લઈને પ્યાલો બાજુના ટેબલ પર મૂકતા જીમી બોલ્યું, કદાચ તને મારી વાત વિચિત્ર લાગશે, પણ મારે તને કહેવી જ પડે તેમ છે. ભલે, કહેને, મેં જવાબ આપ્યો. પોતાના બંને હાથના આંગળા ભેગા કરીને જીમી જાણે લાંબી કથા કહેવાનું હોય તેવી અદાથી બોલ્યો, આજથી 150થી વધારે વર્ષો પહેલાંની આ વાત. અમારા પરદાદા તે વખતે ભારતમાં હતા. તે વખતે ત્યાં બ્રિટિશ હુકુમત હતી અને સરકાર જંગલોમાં રસ્તા બાંધવા સર્વે કરાવતી. આવા એક સર્વેના કામમાં મારા દાદા હતા. મેં હોંકારો ભણ્યો. આગળ શું થાય છે એ હું જણાવીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર આરજી અંજલિની સાથે.

પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ બધું મારા દાદાની જૂની ડાયરીમાં ટૂટક ટૂટક લખેલું મેં વાંચ્યું છે. જીમી મારી સામે નજર નોંધતા આગળ બોલ્યું, એક વખત સર્વેનું કામ કરતા કરતા મારા દાદા જંગલમાં ભૂલડા પડી ગયેલા અને કોઈ રાની ગુફા નામના સ્થળે જઈ ચડેલા. જીમી, મેં વચ્ચે કહ્યું, તે દેશમાં રાની કે રાણી ખૂબ લોકપ્રિય શબ્દ છે અને આવા નામની જગ્યા કે ગુફાઓ ગમે ત્યાં મળી આવે એમ હશે, જીમીએ નિરાશા થયા વગર કહ્યું. પણ આ ગુફા ઘણી મોટી છે, ગાઢા જંગલો વચ્ચે નાનકડી નદીમાં ચાલીને ત્યાં જવાય છે. મારા દાદા ત્યાં ગયા ત્યારે ગુફામાં નાના સાહેબ નામે એક વિદ્રોહી જાહેર થયેલા સરદારને મળેલા અને તેમનો અઢળક ખજાનો મારા દાદાએ નરી આંખે જોયેલો. એક મિનિટ જીમી, મેં વચ્ચે કહ્યું, તો 1857ના વિપ્લવ સમયની વાત કરે છે? કદાચ એમ જ હશે, મને પૂરી નથી ખબર. જીમીએ બંને હાથ છૂટા પાડીને અજ્ઞાન દર્શાવ્યું. પણ બ્રિટિશ લશ્કર તે સરદારની શોધમાં હતું. મારા પરદાદાને બ્રિટિશર માનીને જ એ નાના સાહેબના માણસો પકડી ગયેલા અને તેમને આ રાણી ગુફામાં રાખેલા. તેમને મારા દાદાને મારી નાખ્યા હોત, પણ કોણ જાણે કેમ તે નાના સાહેબે મારા દાદા લશ્કરના માણસ કે જાસૂસ નથી તેવી વાત માની લીધી અને આંખે પાંટા બાંધીને દાદાની સર્વે છાવણી સુધી મૂકી ગયેલા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

જીમી ધૂની માણસ હતો તે મને ખબર હતી, પણ રાત્રે સૂવાના સમયે ધૂની માણસોની ધૂન ચરમસીમાએ હોતી હશે તેવો અનુભવ મને પહેલી વખત થયો હતો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી રેડિયો પાલનપુર પર. જીમી, નાના સાહેબે તો અજ્ઞાત વિશે ઘણા સ્થળોએ રહેલા. મેં વિપ્લવનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો છે એટલે મને ખબર છે, મેં કહ્યું. હા, પણ એ છેલ્લે આ સ્થળે જ હતા અને તેમનો પેલો અઢળક ખજાનો પણ ત્યાં હતો. મારા દાદાની ડાયરીમાં બધું લખ્યું છે. જો જીમી, મેં અવાજ જરા રૂક્ષ કરીને કહ્યું, ખજાનો મેળવવાની વાત ભૂલી જા. હું જંગલોમાં રહેવાનો હોઈશ તો પણ આ કામ મારું નથી. એવું નથી, ના એવું નથી, જીમી માથો ધુણાવતા બોલી ઉઠ્યો. મારા દાદા ત્યાં હતા એ પૂરતો જ મને એ સ્થળમાં રસ છે. તું વિચાર, મારા દાદાએ લખેલી વાત સાવ સાચી છે તે જાણીને મને કેટલો ગર્વ થશે. મારા માટે આ જાણવું કેટલું મહત્વનું છે એની કલ્પના તું નહીં કરી શકે. તે હોઈ શકે, મેં જવાબ આપેલો, પણ મને નથી લાગતું કે હું તને કંઈ મદદ કરી શકું. જંગલોમાં ગુફા શોધવાનું કામ મારું નથી. જે કામ હું કરવાનો જ નથી તેને માટે તને ખોટું આશ્વાસન આપવું તેવું હું નહીં કરું. ભલે, જીમી જરા નિરાશ વદને ઊભા થતા બોલ્યું, પણ તું મને ખોટો ન સમજ. તું તે ગુફા શોધે તેવું પણ હું નહીં કહું. અનાયાસે તને જો જાણ થાય કે આવું કોઈ સ્થળ છે અને નાના સાહેબ ખરેખર ત્યાં રહેલા તો તરત મને જણાવજે કે એ સ્થળ છે. બીજું કશું જ ન જણાવીશ. બસ તે ગુફા છે એટલું સત્ય જાણવું જ મારા માટે પૂરતું છે, કહીને તે ગયું. તેની પાછળ દરવાજો બંધ કરવા સાથે જ હું તેની આખી વાત અને રાણી ગુફાની દંતકથાની ભૂલી જવાનો નિર્ણય કરીને મારું સામાન તૈયાર કરવા માંડ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. આપણી આ વાત ચાલુ રાખીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ

0: કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હલો મારા રસોઈની રંગતના મિત્રો, હું કિન્નરી ગોળ મખાનાની ખીર અને ડુંગળીઓ બનાવવાની રીત તમારા માટે લાવી છું.
1: આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય એવી મખાનાની ખીર બનાવીશું. તો ચાલો ખીર બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ સ્ટીલની ચડા તળિયાવાળી તપેલીને ઘીથી ગ્રીસ કરી 2 લિટર અમૂલ ગાયનું દૂધ ધીમા તાપે ગરમ કરીશું. દૂધને 3-4 મિનિટ સતત હલાવતા રહીશું, ત્યાં સુધી 3-4 ગાજરને છીણી લઈશું. હવે દૂધ ગરમ થઈ ગયું છે તો ગાજરની છીણ નાખી નરમ થાય ત્યાં સુધી હલાવીશું, જેથી દૂધ તપેલીના તળે ચોંટી બળી ન જાય. દૂધમાં 3-4 કેસરના તાંતણા અને 1/2 ચમચી ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરીશું. જ્યાં સુધી દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે મખાનાને શેકી લઈશું. બીજા ગેસ ઉપર 1 કપ મખાનાને કઢાઈમાં ઘી ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. 2-3 મિનિટમાં મખાના 2 આંગળીઓ વચ્ચે દબાવવાથી તૂટી જાય એવા શેકાઈ જશે. ગેસ બંધ કરી મખાનાને બાઉલમાં કાઢી લઈશું. આમાંથી 1/2 મખાના મિક્સર જારમાં લઈ 8-10 કાજુ નાખી 1/2 કચરો પાવડર બનાવી લઈશું. હવે દૂધમાં ગાજર નરમ થઈ ગયા છે, દૂધ પણ ઉકળીને ઘણું ઓછું થઈ ગયું છે. મખાનાનો પાવડર અને આખા મખાના નાખી મિક્સ કરી લઈશું. ખીરમાં મીઠાશ લાવવા માટે 1/2 કપ દેશી ગોળ નાખી ગોળ બને ત્યાં સુધી હલાવીશું. ખીરમાં 1 ચમચી બદામની કતરણ, 1 ચમચી પિસ્તાની કતરણ અને 1 ચમચી કિસમિસ નાખીશું અને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી ખીરને એકદમ ઠંડી થવા દઈશું. ખીર ઠંડી થયા બાદ 1/2 કપ ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લઈશું, જેથી ખીરમાં રબડી જેવું ટેક્સચર આવી જશે. ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી પિસ્તા, બદામ અને મખાનાથી સજાવીશું. આ સરસ મજાની ખીર વ્રત, ઉપવાસ કે 11 અગિયારસે બનાવી જરૂરથી ટ્રાય કરજો.

આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણાનું પ્રખ્યાત ડુંગળિયું બનાવીશું. તો ચાલો ડુંગળિયું બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ 300 ગ્રામ નાની નાની ડુંગળીઓ. આ શાક શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રમાણમાં એટલે કે 300 ગ્રામ ટામેટા લઈશું અને એટલા જ પ્રમાણમાં એટલે કે 300 ગ્રામ ટામેટા લઈશું. ટામેટાની પ્યોરી બનાવી સાઈડમાં રાખી લઈશું. ડુંગળીને છોલી જેવી રીતે આપણે ભરેલા રીંગણામાં કાપા પડે છે તેવી રીતે 4 કાપા પાડી લઈશું. કડાઈમાં 1/2 કપ તલનું તેલ ગરમ કરી ડુંગળીઓ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. ડુંગળીઓ સાંતળાયા બાદ બાઉલમાં કાઢી સાઈડમાં રાખી લઈશું.

આજ તેલમાં પા કપ કાજુ અને પા કપ કિસમિસ તળી લઈશું. હવે આપણે ડુંગળીઓનો સ્પેશિયલ મસાલો બનાવીશું. ડુંગળીઓનો મસાલો બનાવવા માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી સાદું લાલ મરચું, 1 ચમચી અચાર મસાલો એટલે કે મેથીઓ મસાલો, 1/2 ચમચી હળદર, 1 ચમચી કાળા મરીનો પાવડર, 2 ચમચી શેકેલા તલનો પાવડર, 2 ચમચી મગફળીનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. આ બધો જ મસાલો એક બાઉલમાં મિક્સ કરી તેમાં 2 ચમચી ગોળ નાખી હલાવીશું. આ આપણો ડુંગળીઓનો મસાલો બનીને તૈયાર છે. 1 કડાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવીશું, સાથે જ થોડું જીરું અને હિંગ નાખીશું, 1 ચક્રફૂલ, 3-4 સૂકા લાલ મરચાં અને લવિંગ નાખીશું. હવે આપણે ડુંગળીનો જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે નાખીને હલાવીશું. 1 ઝીણું કાપેલું કેપ્સિકમ અને 1/2 કપ લીલું લસણ નાખી સાંતળીશું. હવે ટામેટાની પ્યુરી નાખી તેલ છૂટે ત્યાં સુધી સાંતળીશું, સાથે જ શેકેલા કાજુ અને કિસમિસ નાખી મિક્સ કરી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટતું દેખાય એટલે ડુંગળીઓ નાખી મિક્સ કરી લઈશું. આજે બતાવેલી બંને વાનગીઓ અને બીજી અવનવી વાનગીઓ મારી યુટ્યુબ ચેનલ કિન્નરીઝ કિચન પર જોવા મળી જશે. ડુંગળીઓમાં 150 ગ્રામ બેસનની જે પોળી પાપડી આવે છે તેનો ભૂકો કરી નાખીશું. પાપડી નાખ્યા બાદ જો ગ્રેવી કટ લાગે તો થોડું પાણી નાખી મિક્સ કરી લઈશું. પાપડી નાખ્યાના 1-2 મિનિટ પછી લીંબુનો રસ નાખી ગેસ બંધ કરી લઈશું.

ગરમ ગરમ ડુંગળીને બાઉલમાં સર્વ કરી બેસનની પાપડી અને લીલા લસણથી સજાવીશું અને બાજરીના રોટલા સાથે મજા લઈશું. મારી YouTube ચેનલ કિન્નરીઝ કિચન જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

0: તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો, દુનિયાને દેખાઉં નહીં

0: આવલા આ જાતિ મસ્તાન અને ભાથેલાના નામે પણ ઓળખાય છે. ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીનું એક અદ્ભુત પુસ્તક છે મહાજાતિ ગુજરાતી. એમાં અનાવિલ બ્રાહ્મણો પર એક આખું પ્રકરણ છે. સુરત જિલ્લામાં અને પાસેના વડોદરા જિલ્લામાં જોવા મળે છે. હું જરાક ઝડપથી અનાવિલો વિશે વાત કરું. અનાવિલ દોષ રહિત છે, સ્વચ્છ છે, મસ્તાન છે. મોરારજી રણછોડજી દેસાઈના જ્ઞાતિભાઈઓ છે. અનાવિલો માથાભારે કોમ છે, અનાવિલ એન્ટીલા છે. અનાવિલની જબાનને મિજાગરો નહીં મળે, ચારે બાજુ ફરે. એની ભાષા કરાડા ફાળ, ભેજાના ફાટેલા, ભેજાખોર. એનો તોર હોય બોલવામાં આખા બોલા, લાંઠ ડાહાઈ પણ ખરી, જિદ્દી પણ ખરા. એવા જિદ્દી કે ખુવાર થઈ જાય, સામે શિંગડા ભેરવે, ગમે તેને ધોધ પણ ગણે, મતલબ કે પછી ધોવાઈ જાય તળે ઉપર કરે, જુદી તરી આવે એવી એમની આ ભાષા, એવી એમની કેટલીય વિશિષ્ટતાઓ. પણ એ વિશિષ્ટતાઓમાં સૌથી વધુ વિશિષ્ટતા અનાવલી બોલીની. અન્ય ગુજરાતીઓને કેટલીક વાર અનાવિલો સમજાતા નથી, પણ દક્ષિણ ગુજરાતના લોકોને બરાબર સમજાય છે. અનાવિલોમાં સૌથી મોટી અટકોમાં દેસાઈ અટક છે. એક અનાવિલ દેસાઈ ભારતના સન્માનીય પ્રધાનમંત્રી પણ બની ચૂક્યા છે. અનાવિલ બ્રાહ્મણ પ્રતિભાઓની યાદી બહુ મોટી છે. સામાન્ય રીતે આ જાતિમાં વશી, દેસાઈ, નાયક, મહેતા અને પટેલ જેવી અટકો જોવા મળે છે. પણ પહેલો નંબર આવે મોરારજી રણછોડ દેસાઈનો. એ બાદ મહાદેવ દેસાઈ, ભુલાભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈ. ફિલ્મી દુનિયામાં મોખરે મનમોહન દેસાઈ, જેમણે બચ્ચન સાહેબને બચ્ચન સાહેબ બનાવ્યા. અને આ ક્ષેત્રમાં બીજા બે જાણીતા નામો સુભાષ દેસાઈ અને જયંત દેસાઈ. પણ અનાવિલ એટલે દોષ રહિત, સ્વચ્છ. જ્યારે જ્યારે વિશ્વમાં કોમેડીની વાત આવે ત્યારે ત્યારે હંમેશા એવું કહેવાય કે કોમેડીમાં સહેજ નોન વેજીટેરિયન ઉમેરવું પડે, સહેજ ગાળાગાળી કરવી પડે, તો જ હ્યુમર પીરસાય. પણ એવું નથી, અનાવિલોને હ્યુમર આખા બોલી જવાનની જેમ નેચરલી આવે છે. આજે આપણી સાથે એવા જ એક અનાવિલ વસે છે વડોદરામાં, પણ મૂળ દક્ષિણ ગુજરાતમાંથી છે, મનન દેસાઈ. અને મનન દેસાઈ વિશે મારે કંઈ કહેવાનું છે જ નહીં, કારણ કે જે ગુજરાતી સહેજ પણ હસી શકે છે અથવા જેનામાં હાસ્યની સમજણ છે એ મનન દેસાઈને ન જાણે તો મારી ફેવરિટ કહેવત જે છે એ નાતબાર. આજકાલ ગુજરાતમાં નાતબાર બહુ ચાલ્યું છે. વેલકમ મનન.
1: અને પણ
0: મનન ભાઈ કહું, મનન કહું મને ખબર નથી, પણ
1: સૌથી પહેલા તો તમે જે આટલું સુંદર વર્ણન કર્યું છે અનાવિલ બ્રાહ્મણોનું, અને આટલું સરસ અનાવિલ હોવાનો ગર્વ પણ છે. મારા પપ્પા વેસમા ગામ થી, હમણાં જ હું ગરડી માતાના દર્શન કરી આવ્યો છે. અમારા કુળદેવી છે પલસાણામાં. ગયા મહિને જ હું મમ્મી અને મારી વાઇફ અને મારી દીકરી સાથે હું જઉં છું. દર એક બે વર્ષે હું જઉં છું. અને જ્યારે માણસ 40 નો થાય, 40 તરફ જાય, એટલે હું 2-3 વર્ષમાં 40 નો થઈશ. મને એવું લાગે છે જ્યાં સુધી ત્યાં સુધી એવું લાગે છે કે 40 નો થાય ત્યાર બાદ એને પોતાની એક્ચ્યુઅલ ઓળખ, એ પોતે વ્યક્તિ કોણ છે એ એને જાણ થાય, એના સાથે નજીક જાય. અને હવે હું મારા અંદર જે અનાવિલ છે થોડો જાગૃત થયો, કારણ કે અત્યાર સુધી જે અનાવિલ હું હતો મને એવું લાગે છે, અને હું આ કહી ચૂકેલો છું ઘણી બધી જગ્યાએ, કે હું એક ફરજી ગુજરાતી અને એક ફરજી અનાવિલ કહી શકો. કારણ કે
0: એક્ચ્યુઅલી અનાવિલ એ સ્વભાવ છે, જાતિ નથી.

0: તમે તમે જાતિ શબ્દ થી શરૂઆત કરી, પણ આઈ ઓલસો એગ્રી,
1: મહાજાતિ.
0: હા, એક સ્વભાવ છે એ, અને એ જે એકદમ બ્લન્ટ નેચર ના જે હોય, એ જ મારા ખ્યાલથી મને મારા કામમાં બહુ જોવા પણ મળશે તમને. પણ હું એટલો સ્વચ્છ કે એટલો સુસજ્જ રહ્યો નથી, થયો છું એવું હું કહી શકું. પહેલા હું મારા પહેલાના વિડીયોઝ તમે જોયા છે કે નહીં મને ખબર નથી, પણ એમાં, હા, એમાં નોનવેજ પણ પીરસવામાં આવ્યું છે, એવું નથી કે નથી પીરસવામાં આવ્યું.
1: દરિયાકાંઠાની પ્રજા નોનવેજ ના પીરસે તો દરિયો બોલી જવાય.
0: હા, એટલે પછી, પણ હવે શું છે કે જીવન આગળ વધ્યું, દીકરી છે એટલે અમુક જવાબદારીઓ જીવનની લેવી પડે, સમજવી પડે, આગામી પેઢીનું પણ વિચારવું પડે, એટલે અમુક ચેન્જીસ લાવે. અને એ સ્વેચ્છાએ મેં એ બદલાવ મારા અંદર જોયા. પણ જર્નીમાં તો કેવું છે કે શરૂઆત હું એક બહુ જ વિચિત્ર વ્યક્તિ હતો.
1: કેવી વિચિત્રતાઓ હતી?
0: એટલે હું છે ને, જ્યારે નાનો હતો ત્યારે અમે એક વસ્તુ નિવાસના બંગલામાં રહેતા હતા, ભાડું આપતા હતા મારા ખ્યાલથી મારા પપ્પા 200-300
1: બરોડામાં.
0: પપ્પા 20માં પછી નવસારી આવ્યા, નવસારી પછી વડોદરા આવ્યા. અને પપ્પા પણ ટિપિકલ અનાવિલ નહીં, એમને ફેમિલીમાં એવું જોતું હતું કે પપ્પા ટેક્સટાઇલમાં જાય.
1: ઓકે,
0: એ વખતે ટેક્સટાઇલ બહુ ચાલતું હતું, પણ પપ્પા સંગીતકાર, પપ્પાને એવું કે મારે મ્યુઝિકમાં જવું છે.
1: એટલે એમના કલેક્શન વિશે મેં સાંભળ્યું છે વડોદરાના મિત્રો પાસે, એના વિશે મારે સેપરેટ તમારી સાથે વાત કરવી.
0: હા, બિલકુલ. તો એ ત્યાંથી જ શરૂઆત થઈ કે મારા પપ્પા આખા પરિવારમાં, એ આખું જે અમારું બ્લડ લાઇન છે એની અંદર એક ગિરીશ દેસાઈ નામક વ્યક્તિ થોડા ઝુંબેશી નીકળ્યા. એવું વિચાર્યું કે મારે થોડું અનકન્વેન્શનલ જવું છે, રિબેલ થવું છે લાઈફમાં. એટલે એ પોતાના પરિવાર સાથે થોડાક અલગ રહ્યા અને એમને પોતાની એક દુકાન શરૂ કરી, જેનું નામ છે ગુંજન. હજુ પણ હું છે કહીશ, કારણ કે હજુ પણ એ જગ્યા છે ત્યાંની ત્યાં, હજુ પણ એ અમારા પોઝેશનમાં જ છે. અને પપ્પા બહુ મોટા સંગ્રહકો, એટલે કોઈ એવું કહે ને કે મુકેશની એક ગુજરાતી ગીત ગાયેલી એલપી રેકોર્ડ, એટલે લોંગ પ્લે રેકોર્ડ જેને કહેવાય, એ કોલકાતામાં કોઈના પાસે મળી છે. તો પપ્પા 3 દિવસ કોલકાતા ટ્રાવેલ કરીને,
1: વાવ,
0: એને હેન્ડપિક કરીને પાછા એ લઈને આવે. કારણ કે એ વખતે કુરિયર સર્વિસીસ પર ડિપેન્ડન્ટ ના હોય, કારણ કે ગ્રામોફોન રેકોર્ડ જેવી એક નાજુક વસ્તુ એ વખતે પાર્સલ અને
1: મ્યુઝિક માટેનો પ્રાઇસ,
0: હા, એટલું એમનું ગાણ પણ હતું એ ટાઈમે. અને મેં જોયું છે મારી આંખો, ગુંજન રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વસુ નિવાસમાં અમે રહેતા હતા. એ પહેલાં અમે શંકર ટેકરી રહેતા હતા વડોદરામાં, અને સામે બદામડી બાગ હતું, એટલે હજુ પણ છે. તો હું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, એક ઘર જે છે એની અંદર એક લિવિંગ રૂમ છે, ત્યાં બધા વડોદરાના પ્રખ્યાત ગાયકો સંગીતકારો આવે, બેસે, મહેફિલો જમાવે. મારી મમ્મીને થોડું અજુગતું લાગે કે અંદર રોજ અજાણ્યા પુરુષો ઘરની અંદર આવે છે અને બધી મહેફિલો જામે છે, પપ્પા બધી ચર્ચાઓ કરે છે, એ બધું કરે છે. અને અંદરના રૂમમાં પપ્પાએ એક રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો. સ્ટુડિયોમાં પપ્પા પેલી ઓડિયો કેસેટ હોય ને,
1: રીલવાળી,
0: હા, તો એ ઓડિયો કેસેટ નાખે, આ બાજુથી લોંગ પ્લે રેકોર્ડ પ્લે કરે, અહીંયા રેકોર્ડ બટન દબાવે, અને 60 મિનિટ્સ અને 90 મિનિટ્સની TDR ની કેસેટ આવતી હતી. તો એનો ઉપર પ્લેલિસ્ટ આખું, તમે જેમ કે આવો ગુંજન પર અને તમે કહો કે ગિરીશભાઈ મને આ 7 ગીતો જોઈએ છે, 8 ગીતો જોઈએ છે, તો ગિરીશભાઈ તમને સામેથી કહેશે પણ ખરા કે આના કરતા આ ગીત લો.
1: અરે વાહ,
0: આ ગીતમાં કિશોર કુમાર છે, આ ગીતમાં મુકેશ છે, અને આ ગીતનો મતલબ. એટલે પપ્પાને તમે કોઈ પણ સોંગ કહો ને એ ટાઈમે, તો એ પપ્પા એ ગીત કઈ રીતે ઇન્સ્પાયર થયું, કઈ રીતે એ બન્યું, કઈ પિક્ચરનું છે, કઈ સાલમાં એ મૂવી રિલીઝ થઈ હતી, હાર્મોનિયમ અને કીબોર્ડ પણ વગાડતા હતા, અને પર્કશન ના જેટલા પણ અલગ અલગ વર્ઝન્સ હોય, ઢોલક હોય, તબલા હોય, કોંગો હોય, જે બધું જ વગાડતા.

0: ઘરે આવે તો રાતના મોડે સુધી લોકો મહેફિલો જામતી હતી. એમાં અતુલ પુરોહિત પણ આવતા હતા ઘણી વખત, ઘણી વખત અચલ મહેતા આવતા હતા. અને યુએસ અને કેનેડા થી એ વખતે એનઆરઆઈ જયારે ટ્રાવેલ કરે તો પપ્પા એમને રેકોર્ડ કરી નાખતા. એટલે એ ટાઈમે કોપીરાઈટ અને આ બધી વસ્તુ એટલી હતી નહીં, પણ પપ્પા એક રીતે તો પાયરસીની જ વસ્તુ કરતા હતા.
1: પણ એ મ્યુઝિક લવર્સ માટે,
0: પણ મ્યુઝિક લવર અને
1: મ્યુઝિક પહોંચાડવાનું કામ
0: એમને બહુ એ પેશનેટ હતા.
1: એગ્રીગેશન ફોર ધ મ્યુઝિક, મ્યુઝિક લવર્સ, હી વોઝ અ એગ્રીગેટર ફોર.
0: એક્ઝેક્ટલી. એટલે એ બહુ પેશનેટ હતા. એમને એવું થતું હતું કે મેં સંગીતને લોકો સુધી પહોંચાડ્યું, કેમ કે એ વખતે ઇન્ટરનેટ નહોતું. એટલે લોકોને આજની તારીખમાં મને વારસાગત રીતે 5000 રેકોર્ડ મળી છે. અને દે આર ઓલ પ્રાઇસલેસ.
1: ક્યા બાત હે.
0: કેટલોગિંગ મેં શરૂ કર્યું તો હજુ પત્યું જ નથી. અને અનફોર્ચ્યુનેટલી ગુંજન રેકોર્ડ નામની જગ્યા છે એ પપ્પાને એઝ અ સબલેટ ટેનન્ટ મળ્યું હતું. એ ઓનરશીપ નથી જગ્યા પર કોઈની,
1: પાકડીની જગ્યા.
0: ત્યાં પપ્પા ગુજરી ગયા એના
1: એકાદ વર્ષમાં,
0: 2005 એના એક બે વર્ષમાં, ત્યાં 2007માં. હા, એટલે બે વર્ષમાં ત્યાં એક જણ ત્રાટક્યું. અને અમુક એમાં શું છે, ત્રણ અલગ અલગ પ્રકારની રેકોર્ડ આવે. એક હોય છે 33 RPM, એક હોય છે 45 RPM, અને એક હોય છે 70 RPM ની, એટલે 78 રોટેટ પર મિનિટ થતી જે રેકોર્ડ હોય એ સોનાની લગડી કહેવાય, ગ્રામોફોન રેકોર્ડ. એનું જ આખું કલેક્શન હતું, એના કોઈ કવર ના હોય.
1: એ બ્લેક કલરની જે રેકોર્ડ
0: હતી, બ્લેક કલરની બધી જ આવે,
1: પણ એ જે 78 RPM,
0: 78 RPM એનું કોઈ કવર ના હોય, એ તમને નગ્ન અવસ્થામાં જ આપવામાં
1: આવે છે.
0: અને એટલા માટે એનું વેર એન્ડ ટેર થોડું વધારે હોય, એટલે એને બહુ સાચવી રાખવી પડે. અને એક પર્ટિક્યુલર માટી અથવા તો એક પર્ટિક્યુલર વસ્તુથી બનતી હોય છે
1: એ રેકોર્ડ.
0: હા, એટલે બહુ ડેલિકેટ પણ હોય. તો એ આખો સ્ટોક કોઈએ ચોરી લીધો,
1: આખો ગુમ થઈ ગયો.
0: અને ત્યારે હું હતો 18-19 વર્ષ. અને એ પછી ત્યાં કોર્ટ કેસ ને બધું, પોલીસ કેસ ને બધું થયું ને બધું. જાત જાત
1: કેટલી રેકોર્ડ ગુમ થઈ ગયો એમાં?
0: લગભગ 1500.
1: ઓહ,
0: અને ઇટ વોઝ સમબડી હુ ન્યુ. એટલે મારું ક્લોઝર લાઈફનું એક છે. આજે વાત કરતા કરતા મને રિયલાઈઝ થાય છે તમારી સાથે કે ચાલો હવે હું એવી પોઝિશન પર પહોંચ્યો છું કે મને ખબર છે કે એ વ્યક્તિ કોણ છે, તો મારે જઈને એને કન્ફ્રન્ટ હવે કરવું જોઈએ. કારણ કે કોણે કરેલું એ પણ હવે હમણાં તાજેતરમાં ખબર પડી. કારણ કે પાડોશી જે રહેતા હતા ત્યાં, એ હવે લંડન શિફ્ટ થયા. અને લંડન શિફ્ટ થતા હું એમને મળ્યો હતો જ્યારે વર્ષો પછી, એમને કીધું કે એ વ્યક્તિ મને જોયેલા છે, એટલે હવે હું એમને કન્ફ્રન્ટ
1: કરવા જ જોઈએ. એટલા માટે ચોરીઓ ઉજાગર કરવી જોઈએ. જે કામ મુંબઈ સમાચારમાં નોકરી કરતી વખતે શૂન્ય પાલનપુરી એ કર્યું હતું, મરીઝની ગઝલો એક ભાઈ એ ખરીદી લીધી હતી. કોઈ કોઈની ગઝલ કેવી રીતે ખરીદી શકે? અને એમનો સંગ્રહ છપાઈ ગયો હતો, એનું વિમોચન હતું. ને શૂન્યભાઈને ખબર પડી કે આવું થયું છે, એટલે એમણે એમને એક્સપોઝ કર્યા. શૂન્યભાઈ મોટ પાલનપુરી અને મુંબઈ સમાચારમાં સિરીઝ ચલાવી. મરીઝને ખૂબ ગરીબી અવસ્થામાં જીવન ગયું, એટલે એમણે એમની જરૂરિયાતો માટે વેચી. પણ તમને કોઈની ગઝલો ગમે તો તમે એને પુરસ્કાર આપો, તમે ખરીદીને પોતાના નામે કેવી રીતે છપાવી શકો? ત્યારે ખૂબ લોકોએ શૂન્યભાઈનો ને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવું કરવાથી ઓલા ભાઈ બહુ પ્રતિષ્ઠિત છે, એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. પણ શૂન્યભાઈ પકડીને રહ્યા પોતાની વાતને, કે ચોરી તો નહીં ચલાવે. હું આજે ચોરી ને અટકાવું તો ભવિષ્યમાં બીજા લોકોને ચોરી ની આદત પડશે. એટલે પ્લીઝ ડુ ધીસ. હું ક્યાંક ઉપયોગી થઈ શકું તમને પ્લીઝ?
0: કારણ કે જ્યારે વ્યક્તિ અમારા સ્ટુડિયો પર ભી આવતો હતો ત્યારે મમ્મી દર વખતે એને ટોકતી હતી અને પપ્પાને ટોકતી હતી કે આપણા રેકોર્ડિંગ રૂમ સુધી કેમ આવે છે, આપણી રેકોર્ડો ચોરે છે. અને પપ્પા જ્યારે હયાત હતા ત્યારે બે ત્રણ રેકોર્ડો ચોરીને પણ ગયો,
1: એટલે એનું ભૂતકાળ ભવ્ય જ છે.
0: હા, એટલે પછી ડોટ્સ કનેક્ટ થયા. કારણ કે જેવી ચોરી થઈ ને એવું હું એ વ્યક્તિ પાસે ગયો રડતો રડતો, આવું થયું બોલો. અને હી હેડ નો રિએક્શન. એટલે પછી મને રિયલાઈઝ થયું કે ત્યારે તો નાનો હતો,
1: 17-18 વર્ષ.
0: લાઈક એ અફસોસ મને ઘણી વખત એવું ફીલ થાય

0: અગર આજે જીવતો હોત તો એમને મારી પ્રગતિ જોઈને કેવું ફીલ થયું હોત? કારણ કે પપ્પા તો એ જ વિચારધારા સાથે ગુજરી ગયા કે મનનનું કંઈ થઈ નહીં શકે, મનનનું કંઈ કરવું પડશે. એ મારી ચિંતા વાગ્યા. એવું નહીં કે મનનનું કંઈ થઈ નહીં શકે, પણ એ મારી ચિંતા વાગ્યા.
1: સ્વાભાવિક ચિંતા છે
0: કે એક બાપ તરીકે 17,000 વર્ષનો જ્યારે છોકરો હોય અને એ પોતાના જીવનને લઈને ક્લુલેસ હોય કે આગળ એને શું કરવું છે, અને માત્ર ને માત્ર એવો છોકરો કે જેના કેલેન્ડર ડાયરીમાં રિમાર્ક્સ નું સેક્શન એટલું બધું ભરાઈ જાય કે લીવ સેક્શનમાં રિમાર્ક લખવી પડતી હતી, એવા છોકરા કે જેને 8માંથી 9માં ધોરણમાં પ્રમોટ કરવામાં આવ્યો છે 2 સબ્જેક્ટમાં, ઓર એલ્સ એનું આખું એક વર્ષ બગડ્યું હોય, અને જેની કમ્પ્લેનો ભરી ભરીને આવતી હતી સોસાયટીમાંથી, એટલે ચાલી જે એરિયામાં હું રહેતો હતો વર્ષોની વર્ષમાં એ, અથવા તો સ્કૂલમાંથી ટીચરોની, તો હું હતો બહુ નાલાયક નપાવટ છોકરો હતો. અને એના પાછળના બહુ બહુ અલગ અલગ કારણો છે જે મને લાગે છે કે
1: જેમ કે યુ હેવ રિયલાઇઝ.
0: હા, એટલે હું વસુની વાસ પપ્પાની કે મમ્મીની જે પણ જે તે સમય આર્થિક સ્થિતિ હતી.
1: મમ્મી ક્યાં ગામના?
0: મમ્મી એકચ્યુઅલી મુંબઈના ગુંદરિયા.
1: ઓકે,
0: એટલે મમ્મી હેઝ બીન બોર્ન ઇન, એનું કોઈ ગામ નથી મુંબઈમાં.
1: મુંબઈ ગામ,
0: મુંબઈ ઇઝ મુંબઈ. એટલે મમ્મી જ્યારે પરણી ત્યારે 37 વર્ષની હતી, પપ્પા 42ના હતા, અને ફર્સ્ટ મેરેજ બંનેના.
1: બંને ખૂબ લાંબો ઇંતજાર કર્યો એકબીજા માટે.
0: હા, એટલે મેં એ જોક પણ કીધેલી કે બંને એકબીજાને ક્લિયરન્સ સેલમાં મળેલા, જે છે આ છેલ્લો પીસ છે મેડમ, ગમે તો લઈ જાઓ. મમ્મી 40ની અને પપ્પા 45. હવે હું જયારે જન્મ્યો ને, એટલે મમ્મી નું સાહસ જુઓ તમે, કે મમ્મી એ જીત પકડેલી હતી, બાળક તો જોઈએ છે, ઉંમરે ટ્રાય કરું એ બહુ અઘરું થઈ જતું છે. કારણ કે મમ્મીના 2 મિસકેરેજ પણ થયા એ પ્રોસેસમાં, તો મમ્મીએ મને કીધું છે કે તું સાચું છે. પછી મમ્મી પાસે,
1: મમ્મીઓ સાચી જ હોય.
0: હા, મમ્મી સાચી જ હોય
1: ઓલવેઝ.
0: અને પછી
1: પપ્પા થોડાક વધારે સાચા હોય.
0: પછી એવું થયું કે હું જયારે જન્મ ત્યારે મમ્મી 40ની, એટલે અમારા બંને વચ્ચે ઓલરેડી ડબલ જનરેશન. હું પેરેન્ટ ટીચર એસોસિએશન મીટિંગમાં પણ જઉં તો મારા મમ્મી પપ્પા આવે તો લોકો કે દાદા દાદીને કેમ લાયા, કારણ કે વિઝિબલ ઓલ્ડ એજ દેખાય. અને આ ઉંમરે તમે સહજ કરો હોઉં તો મને તેડી પણ નતા શકતા, કારણ કે હું બહુ તોફાનીઓ ધમાલીઓ. અને આ મારી સૌથી, જે મેં 2012-13માં આ જોક લખેલી હતી, જે મને હજુ પણ બહુ રિયલિસ્ટિક લાગે છે, કે જ્યારે સહસ કર્યું તો ડોક્ટર એવું કીધેલું કે બેન, આ ઉંમરે અગર તમે બાળકને પ્લાનિંગ કરો છો તો બાળક ફિઝિકલી અથવા મેન્ટલી હેન્ડીકેપ થઈ શકે છે જન્મ આપ્યો પછી. તો હું કહું છું કે બાળક, અરે ડોક્ટર તદ્દન ખોટા નતા. એટલે તમે તમે અત્યારના મનનને જુઓ ને, અને 16-17 વર્ષના મનનને જુઓ ને, તો એમાં જમીન આસમાનનો ફરક છે. એટલે હું જે તમને કહી રહ્યો હતો કે મેં વિચાર્યું કે યાર લાઈફમાં અગર પપ્પા આજે હોત તો એ પ્રગતિ જુઓ તમને શું ફીલ થાય, તો મને એવું થાય છે કે કદાચ પપ્પા હોત ને તો મારી આટલી પ્રગતિ ના થઈ. ઓકે, આ બહુ એક આયરોનિકલ વસ્તુ છે. કેવું, એ 17 વર્ષે જ્યારે 17 જાન્યુઆરી 2005 હજુ પણ યાદ છે, જ્યારે હું પપ્પા નોર્મલી હોસ્પિટલાઇઝ થયા હતા, અમારા ઘરની વોલ ઇઝ ધ સેમ વોલ એઝ ધ હોસ્પિટલ વોલ, ત્યાં જ હોસ્પિટલાઇઝ થયા હતા. પણ હોસ્પિટલમાં જવા માટે તમારે સોસાયટીની બહાર નીકળીને આખું ચક્કર મારીને પછી જવું, એટલી મોટી દીવાલ. તો 16 તારીખે એડમિટ થયા, નોર્મલ ચેસ્ટ પેન હતું, એટલે ઇસીજી કરાવ્યું, ઇસીજી નોર્મલ આવ્યું, તો મમ્મી હોસ્પિટલમાં જ સૂઈ ગઈ. અને 2005ની આવાત, અને 16 જાન્યુઆરી રાતના પપ્પાને મળ્યું હું, અને ત્યારે મુન્નાભાઈ રિલીઝ થઈ ગયું.

0: 2004 માં હોસ્પિટલમાં બેઠો હતો, થોડું બાજુબાજુ પેશન્ટ, કારણ કે જનરલ વોર્ડ હતું એટલે બાજુમાં પણ એક પેશન્ટ હતું, એને પણ સહેજ અસર્યું દાદીમાં આમ તેમ. પપ્પા એ વખતે મને કીધું પણ ખરું કે આ મુન્નાભાઈ જેવો બને તું કરી રહ્યો છે. બધી રાતના જય શ્રી કૃષ્ણ કરી નીકળ્યો. રાતના 3:30 કોલ આવ્યો લેન્ડલાઈન પર, કરે મમ્મી રડતા રડતા કહે છે કે પપ્પાને કંઈ થયું છે, જલ્દી આવો બેટા. એડમિટ થયા એમને પેલું પલ્સ નાખ્યું, રીડિંગ નતું આવતું. મને ત્યારે બુદ્ધિ નહીં કે શું હતું, કમ્પાઉન્ડરે કીધું કે રીડિંગ નહીં આવે, અંદર લઈ ગયા. પછી ત્યાં બી એમને ઇલેક્ટ્રિક છોકરો શું થઈ
1: ગયું
0: કે એકદમ ગાંડો થઈ ગયો. બે દિવસ તો હું સાવ ગાંડો હતો, ઘરે બધા ફ્રેન્ડ આવ્યા ને મળી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. મારા ફ્રેન્ડે મને, મને હજુ પણ યાદ છે, પાર્થે મને બે લાફા માર્યા છે, હું ગાંડા જેવી વાતો કરું. હું એકદમ પેલું લોસ્ટ ઇટ હોય ને
1: કમ્પ્લીટ
0: એ થઈ ગયું. બ્રો લવ યોર ડેડ ને આવી બધી વાતો કરતો હતો, એવી હસી હસીને વાતો કરતો.
1: માર્વેલ
0: ચલાવતો હતો ને, તો માર્વેલ લિટરલી આમ પેલું હેડલાઇટ પડી જાય નીચે, તો હેડલાઇટ પકડીને હું આમ ચલાવું. પછી પપ્પા 17 January ગુજર્યા, મેં પ્રિલિમ્સ આપી, રડતા રડતા બધા પેપરમાં ફેલ. પપ્પાની આ કીધેલી વાત યાદ આવી, તો મેં 72.5 લઈને આવ્યો.
1: ક્યાં બાત,
0: ખાલી સ્ટેટિસ્ટિક્સમાં કોપી મારેલી, ઇજ્જતથી કહું છું.
1: કઈ વાત,
0: અને એમાં 99 આવેલા
1: 100માં. ક્યાં બાત,
0: એટલે પણ બાકી બધા સારા હે. અકાઉન્ટમાં 80 ઉપર આવેલા. ઇંગ્લિશ, ઇંગ્લિશમાં મારા 67 જ આવ્યા હતા, વિચ વોઝ સરપ્રાઇઝિંગ. પછી ત્યારથી ઘર પર મમ્મીએ કોઈ દિવસ મને દરરજો આપી ના શકી, કારણ કે મમ્મીના દિમાગમાં એ જ વસ્તુ હતી કે મનન હજુ બાળક છે. મમ્મીને હજુ એવું છે, દરેક માને એવું જ હોય
1: બાળક. માની વાત યાદ તમે કરીને તો મને મધુ પટેલનો એક શેર યાદ આવે. એથી વધુ મા વિશે શું કહું, મધુ બાળક પહેલા જબલું જન્મે, માં માટે બાળક જ હોય.
0: મમ્મી હું આટલો આટલી પ્રગતિ કરીને તો મમ્મીને મારી ચિંતા તો રહેવાની છે, અને સ્વાભાવિક છે, કારણ કે મમ્મીએ મને જન્મ આપવાનો નિર્ણય ત્યારે લીધો.

0: एज मेजर फैक्टर।
1: हाँ अने मेन श्रेय मेन क्रेडिट तो मारा मम्मी ने आपी के मम्मी है બધા અમારા પરિવારના પપ્પાની સાઈડના જેટલા પણ લોકો છે એના સાથે ઝઘડીને મને સારી સ્કૂલમાં મોકલ્યો, સરકારી સ્કૂલમાં નામ આપ્યું. કારણ કે અમારી પરિસ્થિતિ જે હતી એ પ્રમાણે સરકારી સ્કૂલો પણ સારી જ હોય છે એવું નથી, પણ મમ્મીનું ઉકા મનન મારો ઇંગ્લિશ
0: પ્રાઇવેટ સ્કૂલમાં જાય,
1: ઇંગ્લિશ મીડિયમમાં જાય. તો હું ઇંગ્લિશ મીડિયમમાં ગયો અને થોડું ઘણું ઇંગ્લિશ મ્યુઝિક ને બધું. પપ્પા આ બધા ગીતો સાંભળે,
0: ક્લાસિકલ ઇન્ડિયન.
1: હા, પપ્પાની ફેવરિટ સિંગર ગીતા દત્ત અને મન્નાડે, કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. લોકોને કિશોર કુમાર ગમે, મુકેશ ગમે,
0: રફી ગમે,
1: લતા મંગેશકર ગમે, આશા ભોસલે ગમે, પપ્પાને મન્નાડે અને ગીતા દત્ત,
0: સુમન કલ્યાણપુર.
1: હા, બહુ જ બહુ જ અદભુત. લાગા ચુંદરી મેં ડાગ એમનું ફેવરેટ
0: ગીત. અરે વાહ.
1: એટલે મને હજુ પણ યાદ છે લક્ષ્મીલાલ પેલેસના દરબાર હોલમાં ઓએનજીસીનો એક પ્રોગ્રામ થયેલો જેમાં એક પપ્પાના મિત્ર હતા. દરબાર હોલમાં એમને બહુ સરસ એક ટ્રીબ્યુટ આપવામાં આવ્યું. વડોદરાની મ્યુઝિક કોલેજ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર મ્યુઝિક કોલેજ, એમાં પણ બપોરનો એક સ્પેશિયલ આખો પ્રોગ્રામ થયેલો.
0: અરે વાહ. જેમાં આફ્રિડે,
1: હા, અને જેમાં આ જ બધા ગીતો એમના ફેવરિટ પ્લેલિસ્ટ. યુઝ્યુઅલી પપ્પાને બધા લિસ્ટ આપતા હતા કે આ ગીતો રેકોર્ડ કરીને આપો. એ દિવસે અમે લિસ્ટ આપેલું પપ્પાના આ બધા ગીતો.
0: વોટ મોમેન્ટ.
1: અને પછી એ ટ્રીબ્યુટ તરીકે બધા ગાયું.
0: આઈ થિંક એમના જીવનની આખી કમાણી એ ગીતો.
1: હા,
0: એ જે યાદી.
1: બિલકુલ.
0: એમના ચાહકોએ.
1: અને મને દુઃખ એ જ વસ્તુનો છે કે હું એ રેકોર્ડ્સ ના બચાવી શક્યો, કારણ કે એમાં જ પપ્પાનો જીવ હતો.
0: પપ્પાની ચોરાઈ ગઈ છે.
1: ચોરાઈ ગઈ છે જે છે એ જે છે એનું તો ધ્યાન રાખ્યું છે, અને એટલા જ માટે મેં અને વિદ્યાએ એક રેકોર્ડ લેબલની શરૂઆત કરી.
0: ગુંજન રેકોર્ડ.
1: ગુંજન રેકોર્ડ.
0: હું પૂછવાનો હતો પણ આ સારો જવાબ મળી ગયો,
1: એટલે શરૂઆત અમે એ રીતે કરી. એટલે પછી 70 વર્ષના છોકરા પર એક ઘરની જવાબદારી આવી ગઈ. મારે ઘરના પુરુષ બનવું હતું, પણ મમ્મીને તો હજુ એવું જ કે આજુ પેલો જ નપાવટ છોકરો છે. કારણ કે મેં મમ્મીને એટલો બધો ટ્રોમા ત્યાં સુધી આપી દીધેલો, કારણ કે વસુનિવાસમાં ચાલીમાં આવી જ રીતે પાછળ 4 ચીકી હતી, ચીકુના ઝાડ 4, એના ઉપર વાંદરાઓ આવે દરરોજ. ને આમ તેમ મમ્મી સાથે કંઈ ઝઘડો થાય ને, મારો આર્ગ્યુમેન્ટ થાય ને, તો હું ચીકુના ઝાડ પર ચડી જાઉં. મેં તુલસીના ક્યારામાં મમ્મી પાણી નાખતી ને
0: કોઈ પૂછ્યું કે તમારે ત્યાં વાંદરા આવે છે? ઓછા થયા છે, કારણ કે શહેર ના લોકો ફરી વાંદરા થઈ રહ્યા છે. આદિમ જે રીતે ઝાડો કાપે છે, જે રીતે સત્યાનાશ વાળા જે પ્રકૃતિ,
1: 55 મિનિટમાં દેખાઈ રહ્યા છો, કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? એટલે હું સમજી શકું છું કે તમારું કામ એક્સપોઝ નું હતું, પણ મને વધારે એક્સપોઝ ના કરો તમે, કારણ કે મારું ફિટનેસ ટ્રેકર પણ મોકલાઈ ગયું છે. એ સ્ટ્રેસ માં શું દેખ રહા હે મને?
2: હેલો પાલનપુર, નમસ્કાર, હું ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું, આપનો ફેવરેટ અને જે તમને વધારે ગમી રહ્યો છે એ શો લઈને. હાજી, સુધા મૂર્તિની નવલકથા ડોલર જેનો ગુજરાતીમાં અનુવાદ તમે મારા એટલે કે આરજે એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે કિશનને ત્યાં શ્યામ પહોંચી જાય છે અને વલસાડમાં એને લેવા આવ્યું છે. ટ્રેન પ્લેટફોર્મ પરથી છૂટે છે અને પછી બંને જ્યારે બહાર આવે છે ત્યારે ત્યાં પહોંચવાની બસ નીકળી ચૂકી હતી અને શ્યામને તે જુએ છે કે તે રિક્ષાવાળા સાથે ભાવતાલ કરી રહ્યો છે. શ્યામે સૂચવ્યું, હે કિશન, આપણે ટાંગો લઈએ તો કેવું?

અને થોડી જ વારમાં તેઓ એક ટાંગામાં સવાર પણ થઈ ગયા. આસપાસના ઉંઘરેટા વલસાડ ગામ તરફ શ્યામ વિસ્મયથી જોવા લાગ્યો. જ્યારે ટાંગો કિશનના ઘરે પહોંચ્યો ને, ત્યારે તરત જ શાંતા કાકી શ્યામને મળવા દોડી આવ્યા. આવ આવ શ્યામ, કેવી રહી મુસાફરી? કાકી, મુસાફરી તો ઘણી સારી રહી. પછી જ્યારે બંને જણા ચા, ફાફડા અને ગાંઠિયાના નાસ્તાની જયાફત ઉડાવી રહ્યા હતા, ત્યારે કિશને કહ્યું કે તેણે આજના દિવસને માટે રજા લીધી હતી. હું તને આજે વલસાડની સેર કરાવીશ, કિશને કહ્યું હતું. નાના કિશન, એના કરતા મારે માટે રહેવાનું કંઈક શોધીએ, ચાલ એ જ કરીએ, શ્યામે જવાબ આપ્યો હતો. ખરેખર કેટલા દિવસો સુધી તમે જ્યારે નોકરી માટે ગયા હોય ત્યારે મહેમાન તરીકે રહી શકો, તમારે તમારા વિશે પણ વિચાર કરવો જોઈએ. અને એ વિચાર સાથે જ આ વાત શ્યામે રજૂ કરી હતી. પછી શું થયું ત્યાંથી વાતને માણીશું આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એટલે શું તું મારા ઘરે ન રહેશો? કે કહેવા શું માગે છે? શ્યામે વિસ્મયતાથી આ સવાલ પૂછ્યો. આમ જો આ કંઈ થોડા દિવસનો પ્રશ્ન નથી. જ્યાં સુધી હું અહીં નોકરી કરીશ ત્યાં સુધી તો મારે અહીં રહેવું પડશે, ખરું? જોકે હું કઈ વલસાડ કાયમ માટે નથી રહેવા. શ્યામનો અવાજ ધીરો પડી ગયો. હજી હમણાં તો આવ્યો ને ત્યાં પાછા જતા રહેવાની વાત કરે છે. જીવનમાં આવા સવાલ અને આવા પડાવો તો આવતા રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત ટોલર વહુ નવલકથાનો ગુજરાતી અનુવાદ. ના ના, એમ નહીં, પણ આ શહેર કંઈ મારું પોતાનું નથી ને. મારા કોઈ બહુ સગાઓ પણ અહીંયા નથી. હું વલસાડ એટલા માટે જ આવ્યો કે મને પહેલીવારની જે નોકરી મળી તે મારે નકારવી નહોતી. આમ તો અમદાવાદમાં 2-3 ઠેકાણે હું ઇન્ટરવ્યુ આપીને જ આવ્યો છું. જે કંઈ હોય તે છેવટે તો હું પાછો અમદાવાદ જ જઈશ. સારું સારું, હું 2-3 જણને વાત કરી રાખું છું. અહીં ઘર મેળવવું અઘરું નથી, ખાસ કરીને તારા જેવા કુવારા છોકરા માટે એક નાનું ઘર કે પછી એક ઓરડો હોય તો પણ થઈ રહે, ખરું ને? એ આખો દિવસ તેમણે આસપાસના સ્થળો જોવામાં વિતાવ્યો અને ત્યાં અતુલનો વિસ્તાર જોયો, કોલેજ જોઈ અને મંદિરનું સંકુલ પણ જોયું. શ્યામ, વલસાડ સાથે મારે તો એક ગાઢ સંબંધ બંધાઈ ગયો છે, કિશન વિચાર કરતો હોય એમ બોલ્યો. અને શ્યામે જવાબ આપે એ પહેલા જ ફરીથી બોલ્યો, હું અહીં જ ભણ્યો અને મારા મિત્રો પણ અહીંયા જ રહે છે. કહે છે ને કે તમારું વતન ગમે ત્યાં હોય, પણ તમારો ઉછેર જો કોઈ એવી જગ્યાએ એટલે કે વતન સિવાયની જગ્યામાં થયો હોય તો એ પણ તમારું પોતાનું વતન જેટલું પોતિકું બની જાય છે. આવું જ કંઈક કિશન માટે હતું, પણ શ્યામ માટે નહીં. પછી શું વાત થાય છે એ પણ માણીશું આપણે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું વલસાડ છોડીને બીજે જાઉં ને તો હું ગુંગળાઈ જ મળું. કિશને આ વાત કરી. જવાબ આપ્યો શ્યામે. હું સમજી શકું છું, શ્યામ કહે છે, અને સાથે એણે સ્વીકાર કરતા કહે છે, વલસાડ તો જાણે વર્ષાની ઋતુના બગીચા જેવું રમ્ય હતું. અનેક રંગના ફૂલો અહીં ઠેર ઠેર દેખાતા હતા. લાલ રંગની માટી પણ જાણે તેના પર ચાલનારા પગ અને પગરખા સાથે અતૂટ બંધન જ બાંધી લેતી હતી. પરંતુ ગમે તેટલું જાદુઈ અસરનું આ કામ કેમ ન હોય, તે કદી અમદાવાદના જેવું સ્થાન એ મારા હૃદયમાં તો નહીં લે. વલસાડ એક મીઠી અને મોહક છોકરી જેવું હતું, જ્યારે અમદાવાદ તો જાણે વિષ્ણુના મોહિની સ્વરૂપની માદકતા ધરાવતી સ્ત્રી જેવું. ત્રીજે દિવસે શાંતા કાકીએ કિશનને કહ્યું, તારો મિત્ર વિજય આવ્યો હતો, તેણે મને કહ્યું કે ભીમા દેસાઈનું ઘર ખાલી છે, તું ત્યાં જઈને એકવાર જોઈ તો આવ. શ્યામ અને કિશન હવે ત્યાં ઘર જોવા નીકળ્યા. થોડા ઊંચાણવાળા ભાગમાં આ ભીમા દેસાઈનું ઘર હતું. એક મોટા પ્લોટ અને વાડીથી વીંટળાયેલા મેદાનની વચ્ચે જ લાલ તળિયાવાળો જૂનો બંગલો હતો. તેની આસપાસ મોટા અને લીલાછમ બગીચો પણ વિસ્તરેલો હતો, જેમાં કેરી, કેળા અને ચીકુ જેવા વૃક્ષો હતા. દરેક જાતના રંગીન ફૂલો પણ ત્યાં દેખાયા. પીળો ચંપો, સફેદ ચંપો, ડડેલિયા, પારિજાત અને દુર્લભ એવું બકુલનું વૃક્ષ પણ હતું. એક સ્વર્ગ જોઈ લો ને. અને આ સુંદર મજાનું ઘર જોઈને શ્યામને અને કિશન બંનેને એક અલગ ભાવ ઉત્પન્ન થયો. પછી શું થયું? શ્યામે ખરેખર તે ઘર રાખી લીધું કે નહીં? આ તમારા મનની મૂંઝવણને દૂર કરીશું આ ગીતના વરાપા. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના ગુજરાતી અનુવાદ સાથે, આરજે એ આર સાથે.

શ્યામ અને કિશન તે ઘરને જોઈ જ રહ્યા હતા. આટલું બધું સુંદર ઘર તેના જીવનમાં, એટલે કે શ્યામના જીવનમાં કદી જોવા જ નહોતું મળ્યું. તેને તો 30 બાય 40 ફૂટના દિવાસળીના ખોખા જેવા, એક પર એક ચડાવેલા ડબ્બાઓ જેવા ઘરોની જ ટેવ હતી, એટલે કે ફ્લેટની. ત્યાં બગીચો તો નાનકડા કુંડામાં જ સમાઈ જતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુધામૂર્તિ લિખિત નવલકથા ટોલર બહુના ગુજરાતી અનુવાદના અંશોને આરજે એ આરના સ્વરમાં. આ ઘરના ઉપરના માળે અગાસી પાસે એક રૂમ હતો જે કદાચ ભાડે મળી જાય. દરવાજો ખટખટાવી બંને જણ ઉભા રહ્યા. કોઈએ દરવાજો ખોલ્યો, જોયું તો મીનુ. શ્યામ ઉપર ધ્યાન આપ્યા વિના કિશને લાગલું જ પૂછ્યું, આજ ભીમા દેસાઈનું ઘર છે ને? પોતાને સ્વસ્થ કરીને મીનુએ તરત કહ્યું, હા હા એમનું જ ઘર છે, તેઓ અંદર છે, અહીં બેસો ને, હું તેમને બોલાવી લાવું. સોફા તૂટેલો, ખુરશીઓ અવાજ કરતી હતી અને તેનાથી કુટુંબની આર્થિક સ્થિતિનો ખ્યાલ તરત જ આવી ગયો. શ્યામે ઠરાવ્યું કે તે અહીં જ ઓરડો ભાડે લઈ લેશે. ભીમા દેસાઈએ મૂકેલી બધી જ શરતોને માન્ય રાખીને જ્યારે તેમણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે શ્યામ પ્રફુલ્લ ચિત્ત હતો. પણ કિશને કહ્યું, તને નથી લાગતું કે ભાડું ઘણું વધારે છે? સ્વાભાવિક છે કે શ્યામે તે વાતનો અસ્વીકાર જ કર્યો. કહે છે ને કે જ્યારે તમને ગમતી કોઈ વસ્તુ મળી જાય, કોઈ જગ્યા કે પાત્ર હોય કે પરિસ્થિતિ, ત્યારે એની કિંમત તમને વધારે

नदी जाती અને એવું જ કંઈક શ્યામ સાથે હતું. ઘરનું વાતાવરણ, બગીચો અને માહોલ જોઈને એ ખુશ હતો, એટલે એને એનું ભાડું વધારે નહોતું લાગ્યું. અને કિશન ત્યાં વર્ષોથી રહે છે એટલે એના મુજબ એનું ભાડું વધારે હતું. પણ શ્યામે નિર્ધાર કર્યો હતો અને બંને નીકળ્યા. હવે ક્યારે શ્યામ ત્યાં રહેવા જાય છે એ વાતનો અણસાર તમને આપીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાવન. બીજે દિવસે થયેલા સૂર્યોદયમાં કશું નવું તો નહોતું, છતાં જ્યારે એ ઢોલ અને સાવરણી લઈને મીનુ ઘરની બહાર આવી ત્યારે તેને આજે સૂર્યોદય એ ખૂબ જ દર્શનીય અને સુંદર દ્રશ્ય લાગ્યું. આકાશ સૂર્યના કિરણોથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું, પક્ષીઓના શોરથી વાયુમંડળ ચલિત હતું, પારિજાત અને બકુલના ફૂલોથી એની સુગંધથી તો જાણે માથું જ ભમી ગયું હોય એવો અહેસાસ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના ગુજરાતીમાં અંશો આરજીઆરના સ્વરમાં. તે આહલાદક પ્રભાત અને પ્રતિબિંબ એટલું તો સુંદર હતું કે તેના મુખ ઉપરના સ્મિત અને હૃદયમાં આ આનંદમાં જાણે પડતું હોય ને એવો મીનુને અહેસાસ થતો હતો. ખૂબ જ ઉત્સાહથી બગીચામાં સાફ સફાઈ કરતી કરતી મીનુ બકુલના વૃક્ષ પાસે આવે. તેના સોનેરી રંગોની આભા અને મૃદુ સુગંધથી તે ખૂબ જ આકર્ષાય. તેણે હાથમાંનું કામ છોડી દીધું અને તેના ફૂલોની મહેક સુગંધ માણતા માણતા જાણે ભાન જ ભૂલી ગઈ. બહુ જ શાંતિથી પોતાના ઓરડાની બારીમાંથી શ્યામ તેને એકી ટસે જોઈ રહ્યો હતો. દૂધવાળો આવ્યો ત્યારે મીનુને બેધાનપણું એ તૂટ્યું હોય એવો અહેસાસ થયો. પોતાને કરવાના કામો તેને યાદ આવી ગયા અને ઝડપથી તે ઘરમાં જતી રહી. કહે છે કે જ્યારે તમને મળતો માહોલ અને તમને ખુશીનો આનંદ એકલતામાં એ મળી જતો હોય ને એટલે સર્વસ્વ દુનિયાનું ભાન પણ ભૂલાઈ જતું હોય છે. આવો જ અહેસાસ મીનુને થયો હતો. એ પોતાની એ સુવર્ણ સુંદર મજાની સવારમાં ડૂબેલી અને એ દ્રશ્યને મનમાં ભરી રહ્યો હતો શ્યામ. એમના જીવનમાં કેવી પળો આગળ આવશે એ તો નવલકથાના આગળના અંશોમાં હું તમને કહીશ, પણ અત્યારની આ માણવાની જિંદગીને માણવાની મજા એ તમને જોવા મળે. વાતોને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

દૂધવાળો આવ્યો ત્યારે મીનુનું બેધ્યાન પણ તૂટ્યું અને પોતાના કરવાના કામો તેને યાદ આવી ગયા. ઝડપથી તે ઘરમાં જતી રહી. ભીમા કાકા ખૂબ વાતોડિયા હતા, ભોળા વિશાળ હૃદયના અને મૈત્રીપૂર્ણ સ્વભાવના. શ્યામ રહેવા આવ્યો તે પ્રથમ દિવસે જ તે યુવાનને તેમણે ખૂબ જ સરળ હૃદયે કહી દીધું, તારે જે કંઈ જોઈએ તો તરત જ માંગી લેજે, શરમ રાખતો નહીં, આ તારું જ ઘર છે ને એમ માનજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત નવલકથાના ગુજરાતીમાં અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરમાં કેટલા સભ્યો હશે, તેમનો આપસી સંબંધ કયો હશે, આવી વિગતો જાણવા માટે શ્યામ ઉત્સુક હતો. એક વાતનો તો તેને અણસાર આવી જ ગયો હતો કે મીનુ જ મોટા ભાગનું ઘરકામ કરતી હતી. સવારે 10 વાગે ઓફિસ જઈ અને સાંજે 6 વાગે તે પાછો ફરતો. સવારે તે ઉઠે ત્યારથી ઓફિસ માટે રવાના થાય ત્યાં સુધી તેના કાને મીનુનું જ નામ અથડાયા કરતું હતું. મીનુ ખાવાનું આપી દીધું, મીનુ ઘંટીએ જઈ આવી, મીનુ તે કપડાં ધોવાનું પૂરું કર્યું, મીનુ ફુલહાર બનાવી કાઢ્યા, મીનુ દાળમાં મીઠું નાખવાની જરૂર છે, તો મીનુ અહીં શું હતી? શું તે એક અનાથ બાળા હતી કે પછી ઘરની કામવાળી? તે કોલેજ તો જતી હતી, તો એ નોકરડી તો ન જ હોય, અને ભીમા દેસાઈને તે કાકા કહીને સંબોધતી હતી, તો પછી એ અનાથ પણ નહોતી કદાચ. આ સંબંધોની માયાજાળ પણ છે, તમને મને સૌને વિમાસણમાં મૂકે છે. અને અહીં શ્યામ સાથે પણ આવું જ થયું જ્યારે

જીતો હતો ત્યાંના લોકો કોણ છે, એમની વચ્ચે સંબંધ શું છે, એ જાણવા એનું મન અધીરું હતું, જેમ કે અત્યારે તમારું મન છે. એ પ્રશ્નોના જવાબ મળતા રહેશે, પણ સમય થયો છે ગીતનો. ગીત બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનુ કોણ હતી? એ સવાલ શ્યામના મનમાં સતત ગોળ ગોળ ચક્રાવા લઈ રહ્યો હતો. એક શનિવારે શ્યામ ઓફિસથી સહેજ વહેલો પાછો ફર્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. મીનુના સુંદર ગાયનથી તે જાગ્યો અને જોયું તો તે છોડોને પાણી પાતી હતી, અને ત્યાં તો એને મીઠા સૂરોને કચડતો એક કર્કશ અવાજ આવ્યો. આ 24 કલાક શું રાગડા ધાણ્યા કરે છે? તારે કશું કામ નથી? જો તો આખો દિવસ બગીચામાં બેઠી બેઠી ગાયા કરીશ તો ઘરનું કામ કોણ પૂરું કરશે? તને ખબર પણ છે કે કેટલું કામ બાકી છે? જો કેટલો વાસણનો ઢગલો પડ્યો છે સાફ કરવા માટે. તને યાદ કરાવી કરાવી હું તો થાકી. ભગવાને જાણે તને આ સંગીતનું ઘેલું લગાડ્યું છે ને, એ ક્યારે છૂટશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યાનના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના અંશોને. આ કર્કશ અવાજ મીનુના સ્વરોને ટૂંકાવી દીધા અને તે ઘરમાં દોડી ગઈ. આટલી સમર્પિતતાની ભાવના પણ કેટલામાં હોય છે? તેણે તો પોતાની બહેન સુરભીને કેટલીય વખત કહ્યું હતું, એટલે કે શ્યામે પૈસાની ચિંતા કર્યા વિના સંગીત શીખજે, પણ સુરભી

ને તો સહેજે રસ જ નહોતો. વળી એનો અવાજ પણ મીનુ જેટલો ક્યાં સુરીલો હતો. અને જુઓ, આ મીનુ, તેનું નામ મીનાક્ષી હતું. તે તો એ હવે જાણતો હતો, એને આવી રીતે કોઈ ઠપકો આપે તેનો તેને કશો જ વાંધો નહોતો. તેને તો તે ગણકારતી નહોતી. થોડીક જ વારમાં આંબાના ઝાડ તળે વાસણ ધોતા ધોતા તે મીનાક્ષીને ફરીથી મીઠું ગીત ગાતી અને ગણગણતી સાંભળશે જ. જીવનમાં છે ને ઘણી વખતે ઘણી રોકટોક, ઘણા પ્રશ્નો અને ઘણી બાબતો એવી આવે છે કે જે તમને સ્પર્શતી હોય ને બીજા દ્વારા મોકલવામાં આવે, પણ તમે એને અવગણો તો તમને દુઃખ નથી થતું અને એને અવગણવાથી સામેવાળાને કોઈ ફાયદો પણ નથી થતો. ત્યારે એ કરવું જોઈએ, ખરું ને? વિચાર પર વિચાર કરી જુઓ. ત્યાં સુધી સાંભળો આ ગીત 90.4 FM પર. હું ફરી પાછો આવીશ આ નવલકથાને આગળ ધપાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલન.

થોડા દિવસો વીત્યા પછી શ્યામને આ કુટુંબની વધુ માહિતી મળવા લાગી. મીનાક્ષી ખરેખર તો અનાથ જ હતી. તેની સાવકી માં હતી રમાકાકી, જે હવે વિધવા હતી, અને તેને પોતાને એક દીકરો પણ હતો. પછી મીનાક્ષીની દાદી પણ હતા સીતાબા, ભીમાકાકા અને તેમની પત્ની તુલસી કાકી, અને તેમના ચાર સંતાનો હતા. વળી રોજિંદા મહેમાનો તો ખરા જ. અગર મીનાક્ષીની માતાનું હતું. 2 વર્ષ પહેલા જ તેના પિતાજીનું અવસાન થયું હતું. ભીમાકાકા પાસે ખેડવાની કેટલીક જમીન હતી, બહુ નહીં પણ જરૂરિયાતો પૂરી થાય તેટલી. આમ આર્થિક દ્રષ્ટિએ તો આ કુટુંબ મધ્યમ વર્ગનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. સુધામૂર્તિ એક સમાજ સેવિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, એક શિક્ષિકા, એમને લખેલી આ નવલકથા ડોલર બહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉત્તમ ગુજરાતી અનુવાદના અંશો સાથે હું આરજે એઆર તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં છું. વાર્તાને આગળ વધારીશું આવતા એપિસોડમાં, પણ તમને આ વાર્તા ડોલર બહુના અંશો કેવા લાગ્યા છે, તમારા જીવનમાં પણ આવા પાત્રો આવતા હશે, તો એ વિશેની વાતને સાંકળીને મને પ્રતિભાવ આપો. આ માટે તમારે 95-12-99-66-88 પર માત્ર વોટ્સએપ કરવાનું છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ પર, કે પછી ફેસબુક અને ઈમેલનો ઉપયોગ કરીને પણ પ્રતિભાવ આપી શકો. આ બધા જ પ્લેટફોર્મ તમને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરવાથી મળી જશે. એના થકી ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારી સાથે સતત વિશ્વના કોઈ પણ ખૂણામાં જોડાઈ શકો. તમને સુંદર લગતા કાર્યક્રમો બીજા મિત્રોને પણ પહોંચાડો. આ મોબાઈલ એપ્લિકેશન થકી અને રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી રેડિયો પાલનપુર વેબસાઇટ થકી તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકો છો. તો મિત્રો, ફરી મળીશું આ જ વાર્તાના અનુસંધાન સાથે. તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. હું છું આરજે યાર, અને તમે સાંભળો આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, રેડિયો પાલનપુર સાથે ઝૂમતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.